શ્રોતા મિત્રો નમસ્કાર, સુપ્રભાત. એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. આજે રવિવાર, તારીખ 17 મે 2026, શક સંવત 1948, વિક્રમ સંવત 2082 અને અધિક જેઠ સુદને એકમ. અત્યારે સવારના 5:57 અને 50 સેકન્ડ થઈ રહી છે. આપનો આજનો દિવસ શુભ રહે એવી મંગળ કામનાઓ સાથે સભાનો શુભારંભ મંગળ સુરાવલીઓ સાથે કરીએ છીએ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા. આજનો વિષય અધિક માસ. વક્તા મહેન્દ્ર વ્યાસ.
1: હિન્દુ પંચાંગ મુજબ લગભગ 32 મહિના પછી આવતા 16 દિવસ અને 8 કલાકના અંતરથી આવતા વધારાના મહિનાને અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય ચંદ્ર અને સૌર પંચાંગને એટલે કે સૂર્યવર્ષ અને ચંદ્રવર્ષ વચ્ચેના અંતરનું સંતુલન જાળવવા માટે અધિક મહિનો ઉમેરવામાં આવે છે. ભારતીય ગણના પદ્ધતિ અનુસાર પ્રત્યેક સૂર્યવર્ષ 365 દિવસ અને 6 કલાકનો હોય છે, ત્યારે ચંદ્રવર્ષ 354 દિવસનું માનવામાં આવે છે. બંને વર્ષ વચ્ચે લગભગ 11 દિવસનું અંતર હોય છે, જે દર 3 વર્ષે 1 મહિના જેટલું થઈ જાય છે. આ અંતરને ઘટાડવા માટે દર 3 વર્ષમાં એક ચંદ્ર માસ અસ્તિત્વમાં આવે છે, તેને અધિક માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચંદ્રવર્ષ પરથી તિથિ, કરણ, વિવાહ, વાસ્તુ વગેરે જેવા અને વ્રત ઉપવાસ યાત્રાનો સમય ઠરાવવામાં આવે છે. ચંદ્રવર્ષ પ્રમાણે મહિનાઓ નક્કી થાય છે અને સૌર વર્ષ પ્રમાણે વર્ષ નક્કી થાય છે. અધિક માસ ચૈત્ર માસથી આસો માસમાં જ આવે છે. અપવાદ રૂપે જવલ્લે ફાગણ માસમાં પણ અધિક માસ આવે છે. જે માસમાં સંક્રાંતિ ન થાય અર્થાત સૂર્ય રાશિ ન બદલે તે માસને અધિક માસ કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં અધિક માસનું વિશેષ મહત્વ છે. સનાતન ધર્મીઓ આ મહિનામાં વિશેષ પૂજા પાઠ, વ્રત ઉપવાસ, ભક્તિ, નામ જપ, અનુષ્ઠાન જેવા વિવિધ ધાર્મિક કાર્યો કરે છે. આ બધા વિધિ વિધાનો પાછળ એવું માનવામાં આવે છે કે આ પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસમાં કરવામાં આવતા દરેક ધાર્મિક અનુષ્ઠાનોનું ફળ અન્ય કોઈ પણ માસમાં કરવામાં આવતા પૂજા પાઠો કરતા 10 ગણું વધારે મળે છે. આમ અધિક માસ અંગ્રેજી ગ્રેગોરિયન કેલેન્ડરના લીપ ઇયરની પરંપરાની જેમ જ ખગોળીય ગણના આપતા આપણા પંચાંગોમાં આપવામાં આવ્યું છે. હિન્દુ શાસ્ત્ર પરંપરા અનુસાર અધિક માસ દરમિયાન તમામ પવિત્ર શુભ કામને વર્જિત માનવામાં આવે છે. આ અધિક માસ વધારાનો મહિનો હોવાથી તેને મલિન માસ ગણવામાં આવે છે. એક માન્યતા અનુસાર આ અધિક માસ દરમિયાન હિન્દુ પરંપરા અનુસાર વ્યક્તિગત સંસ્કારો જેવા કે બાળકનું નામકરણ, યજ્ઞોપવિત, લગ્નવિધિ ઉપરાંત નવા ઘરમાં ગૃહપ્રવેશ, નવી બહુમૂલ્ય ચીજવસ્તુની ખરીદી વગેરે યોગ્ય માનવામાં આવતું નથી. ભગવાન શ્રી વિષ્ણુનું બીજું નામ પુરુષોત્તમ છે. પુરાણ ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે આપણી ઋષિ પરંપરાએ પોતાની આગવી ગણના પદ્ધતિ અનુસાર દરેક ચંદ્ર માસ માટે એક અધિપતિ દેવતાને નક્કી કર્યા હતા. પરંતુ અધિક માસ માટે એટલે કે આ વધારાના મહિના માટે કોઈ ઉપાસ્ય દેવતાનું નામ નક્કી ન થઈ શકતા ઋષિ મુનિઓની વિનંતીથી ભગવાન શ્રી હરિ વિષ્ણુએ આ અધિક માસના અધિપતિ દેવતા બનવાનું સ્વીકાર્યું. એટલે સૃષ્ટિના પાલનહાર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી વિષ્ણુને અધિક માસના અધિષ્ઠાતા દેવ તરીકે માનવામાં આવે છે. એટલે આપણી ધાર્મિક પરંપરાઓ અનુસાર અધિક માસને પુરુષોત્તમ માસ તરીકે વધુ ઓળખવામાં આવે છે. પુરુષોત્તમ માસમાં હિન્દુ પરંપરાની પૌરાણિક કથા વાર્તાઓનું નદી કિનારે, વનમાં, મંદિરોમાં વાંચન શ્રવણ કરવામાં આવે છે. ભગવાન શ્રી વિષ્ણુના નરસિંહ અવતાર, હિરણ્યકશ્યપનો વધ, ભક્ત પ્રહલાદની અતુટ ભક્તિ, વ્યતિપાતની વાર્તાઓ, સાસુવહુની સામાજિક બોધકથાઓ, દાન ધર્મની બોધકથાઓ જેવી અનેક કથાઓ આખા પુરુષોત્તમ માસમાં ભક્તિભાવ સાથે કરવામાં આવતી હોય છે. શ્રીમદ ભાગવત કથા, શ્રી વિષ્ણુ પુરાણ, શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ વગેરેનું વાંચન, શ્રવણ, પઠન ભાવપૂર્વક, શ્રદ્ધાપૂર્વક, ભક્તિ સાથે કરવામાં આવે છે. આપણે 2023ના વર્ષ એટલે કે વિક્રમ સંવત 2079ના વર્ષમાં અધિક માસ સાથે 13 મહિના આવ્યા છે. આ વર્ષે શ્રાવણ મહિનો 60 દિવસનો રહેશે, એટલે કે 2 શ્રાવણ માસ જેના 8 સોમવાર હશે. આપણી હિન્દુ પરંપરામાં શ્રાવણ માસને ખૂબ જ પવિત્ર માસ તરીકે ધર્મ ધ્યાન દાન પુણ્ય કરવાનો મહિનો ગણવામાં આવે છે. તેથી આ વર્ષના પુરુષોત્તમ માસનું અનેરું મહત્વ છે. લાખો લોકો ધૂમધામથી પૂજા અર્ચના કરી પવિત્ર નદીઓ અને સમુદ્રમાં સ્નાન કરી દાન પુણ્યનું ભાથું એકઠું કરીને પ્રભુ ભક્તિમાં લીન થઈ ધન્ય બને છે. આજે વિશ્વના દેશોનું ધ્યાન સનાતન ધર્મ પરંપરા તરફ આકર્ષિત થયું છે. હજારો વર્ષ જૂની આ વૈદિક પરંપરા સમગ્ર વિશ્વને બંધુત્વનો સંદેશ આપે છે, પ્રકૃતિને પૂજવાની પ્રેરણા આપે છે. આમ અધિક માસ મળ માસ તરીકે ભલે ઓળખાય, પરંતુ

0: સ્થાન ધરાવે છે.
1: આપ સાંભળી રહ્યા હતા ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા. વિષય હતો અધિક માસ. વક્તા મહેન્દ્ર વ્યાસ.
2: શ્રોતા મિત્રો, આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. રજૂ થાય છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. શરૂઆત કરીએ કારવા ફિલ્મના ગીતથી. સ્વર આપી રહ્યા છે મોહમ્મદ રફી અને આશા ભોંસલે. ગીત રચના મજરૂહ સુલતાનપુરીની, સંગીત આર ડી બર્મનનું.

0: सहायता टेलीलॉ के ऐप, वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: હવે આવી રહ્યું છે કુદરત ફિલ્મનું ગીત કિશોર કુમારના સ્વરમાં. શબ્દો છે મજરૂ સુલતાનપુરીના, સંગીત આર ડી બર્મનનું.

છેલ્લે સાંભળીએ મમતા ફિલ્મમાં લતા મંગેશકરને. મજરૂ સુલતાનપુરીના શબ્દો માટે સંગીત છે રોશનનું.

હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે થોડી જ વારમાં એટલે કે 6:55 મિનિટે સંસ્કૃત સમાચાર અમદાવાદ કેન્દ્ર પરથી રિલે કરીશું.

0: रॉयल्स दलं सम्मुखीकरिष्यति इति वार्ताः।
1: શ્રોતા મિત્રો, આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું। પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસગાન। આ શ્રેણીનો 370મો ભાગ સાંભળીશું। કલાકારો છે સુરેશ વાડેકર અને રવિન્દ્ર સાઠે।

શ્રી રામચરિત માનસ ગાન આપ સાંભળી રહ્યા હતા. કલાકારો હતા સુરેશ વાડકર અને રવિન્દ્ર સાઠે. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે થોડી જ વારમાં અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત પ્રાદેશિક સમાચાર રિલે કરીશું.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા, નમસ્કાર. પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગર મહાનગરપાલિકાના 620 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મધુર ડેરીના બીજા અત્યાધુનિક પ્લાન્ટનું ઉદઘાટન કરશે. નેધરલેન્ડની કંપની ASML એ ધોલેરામાં ચીપ ઉત્પાદન માટે ટાટા ઇલેક્ટ્રોનિક્સ સાથે ભાગીદારી કરી. દેશમાં પ્રથમવાર કચ્છના મુંદ્રાથી 182 કરોડના જિહાદી ડ્રગ્સ કેપ્ટાગોનનો જંગી જથ્થો ઝડપાયો. બનાસકાંઠાના પાલનપુર અને દિયોદરમાં 1400 કિલોગ્રામથી વધુનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત. અને ગાંધીનગરમાં રમાઈ રહેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતની સંજનાએ 3 કાંસ્યચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ રાજ્યના 2 દિવસના પ્રવાસે છે. આજે શ્રી શાહ ગાંધીનગર મહાનગરપાલિકાના 620 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ગાંધીનગરના મેયર તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસે વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું.
1: સેક્ટર 1 ઉદ્યાન, પેથાપુર સેક્ટર 22, સેક્ટર 25 અને કોલોડા આ 6 જગ્યાએ સાહેબ રૂબરૂ આવવાના છે અને એમાંનો સ્પેશિયલ પ્રોજેક્ટ ગણી શકાય કે જે ગંદા પાણીના શુદ્ધિકરણ કરીને એ પાણીને ફ્લશિંગમાં વાપરી શકીએ, વપરાશમાં લઈ શકીએ એવો એક પ્રોજેક્ટ સ્પેશિયલ એ પ્રોજેક્ટની મુલાકાત લેવાના છે અને એનું ડિટેલિંગ લેવાના છે. સાથે બધી જ જગ્યાના કુલ થઈને 46 ખાતમુહૂર્ત અને લોકાર્પણના 620 કરોડથી પણ વધારે ગાંધીનગર મહાનગરપાલિકાના વિકાસના કાર્યોનું ઉદઘાટન કરવાના છે.
0: દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગર ખાતે મધુર ડેરીના બીજા અત્યાધુનિક પ્લાન્ટનું ઉદઘાટન કરશે. મધુર ડેરીના ચેરમેન શંકરસિંહ રાણાએ જણાવ્યું કે 128 કરોડ રૂપિયાના ખર્ચે આ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
2: દેશના પ્રથમ સહકારિતા મંત્રી અને ગૃહપ્રધાન અમિતભાઈના હાથે જ્યારે લોકાર્પણ કાર્યક્રમ ગોઠવાયો છે ત્યારે મને કહેતા સવિશેષ આનંદ એટલા માટે થાય કે 2.5 લાખ એક્સપાન્ડેડ 5 લાખ એટલે અત્યારે હાલ તાત્કાલિક ધોરણે અમે 2.5 લાખ દૂધ લઈ શકાય, એનું પ્રોસેસિંગ કરી શકાય, એનું પેકેજિંગ કરી શકાય એવી વ્યવસ્થા કરેલી છે અને જરૂર પડશે તેમ આપણે આ પ્લાન્ટને 5 લાખ લીટર સુધી એક્સપાન્ડેડ કરી શકીએ એટલે કે તેનું પ્રોસેસિંગ પેકિંગ કરી શકાય એવી જોગવાઈઓ આ પ્લાન્ટમાં ઓટોમેશનના ધોરણે રાખવામાં આવેલી છે.
0: નેધરલેન્ડની કંપની ASML ગુજરાતના ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સના આગામી સેમિકન્ડક્ટર ફેબ પ્રોજેક્ટની સ્થાપના અને સંચાલનને સમર્થન આપશે. ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને ડચ કંપની ASML એ ભારતમાં સેમિકન્ડક્ટર ઉત્પાદનને પ્રોત્સાહન આપવા ગઈકાલે કરાર પર હસ્તાક્ષર કર્યા. ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને ડચ સેમિકન્ડક્ટર સાધનો ઉત્પાદક કંપની ASML એ ભારતમાં ચીપ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ભાગીદારી કરી છે. આ ભાગીદારી હેઠળ ASML ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સના આગામી 300 mm સેમિકન્ડક્ટર ફેબ પ્રોજેક્ટની સ્થાપના કરશે અને તેને સંચાલનને સમર્થન આપશે. શિક્ષણમંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાઝાની ઉપસ્થિતિમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી GTU 19મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શિક્ષણમંત્રીએ નવીનીકરણ પામેલા GTU વેન્ચર્સ ઇન્ક્યુબેશન સેન્ટર અને જીનોમિક્સ ક્ષેત્રના ઉત્કૃષ્ટતા કેન્દ્ર સહિત વિવિધ પ્રકલ્પોનું ઉદઘાટન કર્યું. આ પ્રસંગે મહેસાણા, સુરત, વલ્લભ વિદ્યાનગર અને રાજકોટ ખાતે રિજનલ સ્કિલ એન્ડ ઇનોવેશન હબનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું. ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ અમરેલીમાં વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું, જેમાં પ્રતાપપરા ખાતે 1.27 કરોડના ખર્ચે પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત, વાંકિયા ખાતે 30 લાખના ખર્ચે રામપરા મોદી પ્લોટને જોડતા પુલ અને મોટા કોખરવાડા ખાતે 12 લાખના ખર્ચે પૂર સંરક્ષણ દિવાલની મરામતના કામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મોટી કુકાવાવ ખાતે 1.25 કરોડના ખર્ચે નવી 4 આંગણવાડીનું નિર્માણ કરાશે. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ વર્ચ્યુઅલ માધ્યમથી અમદાવાદ હાટ ખાતે આયોજિત કેસર કેરી મહોત્સવ 2026નો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે જણાવ્યું, રાજ્યના ખેડૂતો દર વર્ષે કરોડો રૂપિયાની કેસર કેરીની નિકાસ કરતા થયા છે. કેરીની નિકાસ પૂર્વે સ્થાનિક કક્ષાએ જ ઇ રેડિયેશન સેન્ટર ઊભું કરાયું છે. આ મહોત્સવમાં ખેડૂતો 100 જેટલા સ્ટોલ મારફતે કેરી અને GI ટેગ ખારેકનું સીધું વેચાણ કરશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ

0: યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneir.uv.in/u અને અમારા એક્સ હેન્ડલ EIR_ABAD ને ફોલો કરશો. ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બોટાદના સાળંગપુર ખાતે ઝોનલ વર્કશોપ યોજાયો, જેમાં રાજ્યમાં બાળ આયોગ દ્વારા થયેલ કાર્ય, બાળકોને લગતા કાયદા અને તેના અમલ માટેની ટીમ અંગે ચર્ચા કરવામાં આવી. રાજ્ય બાળ આયોગના ચેરપર્સન ધર્મિષ્ઠા ગજ્જરે આ અંગે વધુ માહિતી આપી.
1: આ આયોજનમાં CWC, JJB અને અન્ય પદાધિકારી અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહેવાના છે અને અન્ય વિષયો અંતર્ગત જુદા જુદા વિષયો ઉપર સુંદર નિષ્ણાતો દ્વારા એ અંતર્ગત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું આયોજન એટલા માટે કે જે કામ કરે છે બાળકો માટે એ બાળકોને વિષય અંતર્ગત અને સમય અંતરે નવા નવા વિષયો ઉપર ખૂબ સારું માર્ગદર્શન અને બાળકોને વધારે કેવી રીતે સુરક્ષિત રાખી શકીએ અને એમના શિક્ષણ અને સ્વાસ્થ્ય ઉપર પણ કેવી રીતે સારી રીતે એમને ન્યાય અપાવી શકીએ એના માટેનું અમારું એક ગુજરાત રાજ્ય બાળ આયોગ.
0: દેશમાં પ્રથમવાર કચ્છના મુંદ્રાથી 182 કરોડના જિહાદી ડ્રગ્સ કેપ્ટાગોન ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપાયો. ઓપરેશન રેજ પીલ હેઠળ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ મુંદ્રામાં કામગીરી હાથ ધરી હતી. 3 દિવસ સુધી ચાલેલી આ સઘન તપાસને અંતે ઘેટાના ઉનના નામે સીરિયાથી ઇમ્પોર્ટ થયેલા કન્ટેનરમાંથી કેપ્ટાગોનનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ તપાસ દરમિયાન એક સિરિયન નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક્સ હેન્ડલ પર તપાસ એજન્સીની કામગીરીને બિરદાવી અને અભિનંદન પાઠવ્યા હતા. ખોરાક અને ઔષધ નિયમન તંત્રે બનાસકાંઠાના પાલનપુર અને દિયોદરમાં વિવિધ સ્થળોએ દરોડા પાડી 1400 કિલોગ્રામથી વધુનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો, જેની કિંમત 8,28,000થી વધુ હોવાનું સામે આવ્યું છે. તંત્ર દ્વારા હાલ નકલી અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો બનાવતા લોકો સામે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અંગે આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે નકલી ખાદ્ય પદાર્થો બનાવતા અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવાશે નહીં. વાવથરાદ જિલ્લાના ધરણીધર તાલુકામાં આગામી વસ્તી ગણતરીની પૂર્વ તૈયારીના ભાગરૂપે શિક્ષકો માટે 3 દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો. માસ્ટર ટ્રેનર જામાજી રાઠોડે માહિતી એકત્ર કરવાની પદ્ધતિ વિશે માર્ગદર્શન આપ્યું હતું.
2: વાવથરા જિલ્લાના ધરણીધર તાલુકાની વસ્તી ગણતરીની સતત 3 દિવસ સુધી તાલીમ ચાલી છે. 3 વર્ગોની અંદર દરેક માસ્ટર ટ્રેનર્સ દ્વારા એમને સુંદર તાલીમ આપવામાં આવી છે. એક ઐતિહાસિક વારસો, એક ડિજિટલ ભવિષ્ય. અત્યારે વસ્તી ગણતરી કરતી વખતે દરેક શિક્ષકોએ પોતાના ફોનમાં એક એપ ડાઉનલોડ કરવાની છે. એ એપની અંદર જે વિગતો ભરવાની છે એ ઘરે ઘરે જઈ અને એની અંદર 34 વિધાનો ઘરે માહિતી પૂછી અને ભરવાની છે.
0: રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ નિર્ણય મુજબ મેટ્રો સેવાઓ રાત્રે 11 વાગ્યા સુધી કાર્યરત રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇંધણ બચાવની અપીલને લઈને જાહેર પરિવહનને વેગ મળે તે માટે આ નિર્ણય લેવાયો છે. આવતીકાલથી લંબાવાયેલા સમય મુજબ મેટ્રો દોડશે. પૂર્વ પશ્ચિમ કોરિડોર અંતર્ગત વસ્ત્રાલ ગામ અને થલતેજ ગામથી રાત્રે 10 વાગે ઉપડતી છેલ્લી ટ્રેન રાત્રિના 11 કલાકે ઉપડશે. તેવી જ રીતે ઉત્તર દક્ષિણ કોરિડોર હેઠળ APMCથી 10 વાગીને 10 મિનિટે ઉપડતી છેલ્લી ટ્રેન હવે 11 વાગીને 10 મિનિટે ઉપડશે. તો કોટેશ્વરથી મહાત્મા મંદિર અને મહાત્મા મંદિરથી કોટેશ્વર જતી છેલ્લી ટ્રેનનો સમય પણ લંબાવવામાં આવ્યો છે. વિગતવાર સમયપત્રક ગુજરાત મેટ્રો રેલની વેબસાઇટ પરથી મેળવી શકાશે. ગાંધીનગરમાં રમાઈ રહેલી એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપના 6ઠા દિવસે મહિલાઓની 77 કિલોગ્રામ વજન જૂથમાં ભારતની સંજનાએ 3 કાંસ્યચંદ્રક જીતી લીધા છે. સંજનાએ સ્નેચમાં 96 કિલોગ્રામ, ક્લીન એન્ડ જર્કમાં 124 કિલોગ્રામ અને એમ કુલ 220 કિલોગ્રામ વજન ઉઠાવીને 3જું સ્થાન મેળવ્યું હતું. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 19 તારીખ બાદ ગરમીમાંથી રાહત મળી શકે છે. દરમિયાન રાજ્યમાં હાલ હીટવેવની શક્યતા નહીવત છે. ઉલ્લેખનીય છે કે ગત 24 કલાકમાં સૌથી વધુ 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અમદાવાદ, વલ્લભ વિદ્યાનગર અને રાજકોટમાં નોંધાયું છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગર મહાનગરપાલિકાના 620 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મધુર ડેરીના બીજા અત્યાધુનિક પ્લાન્ટનું ઉદઘાટન કરશે. નેધરલેન્ડની કંપની ASML એ ધોલેરામાં ચીપ ઉત્પાદન માટે ટાટા ઇલેક્ટ્રોનિક્સ સાથે ભાગીદારી કરી. દેશમાં પ્રથમવાર કચ્છના મુંદ્રાથી 182 કરોડના જિહાદી ડ્રગ્સ કેપ્ટાગોનનો જંગી જથ્થો ઝડપાયો. બનાસકાંઠાના પાલનપુર અને દિયોદરમાં 1400 કિલોગ્રામથી વધુનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત. અને ગાંધીનગરમાં રમાઈ રહેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતની સંજનાએ 3 કાંસ્યચંદ્રક જીત્યા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે

0: રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. હવે જોઈએ અમારા આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. 7:45 ગુજરાતી સમાચાર અને 8:00 સમાચાર પ્રભાત રિલે કરીશું. પોપ સંગીતનો કાર્યક્રમ સાંભળી શકશો 8:15. 8:30 વિવિધ ભારતી પ્રસારણ સેવાના કાર્યક્રમો આપ સાંભળી શકશો. 10:15 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર રજૂ થશે. શ્રવણ માધુરી કાર્યક્રમ અંતર્ગત ચિત્રપટ સંગીત આપ સાંભળી શકશો 10:30. 11:00 વિવિધ ભારતી પ્રસારણ સેવાના કાર્યક્રમો આપ સાંભળી શકશો. 1:00 પ્રથમ હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર રિલે કરીશું. 1:20 અમદાવાદથી પ્રસારિત પ્રાદેશિક સમાચાર રિલે કરીશું. ફિલ્મ સંગીતનો કાર્યક્રમ 1:30 અમદાવાદ કેન્દ્ર પરથી. 2:30 વિવિધ ભારતી પ્રસારણ સેવાના કાર્યક્રમો આપ સાંભળી શકશો 5:00 સુધી. 5:00 હિન્દી સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી અપાશે. આકાશવાણી દમણનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આપ સાંભળી શકશો 5:05. 5:30 આપ સાંભળશો ગુજરાતી નાટક. 6:00 હિન્દી ગઝલોનો કાર્યક્રમ. 6:30 અમદાવાદ કેન્દ્રનું પ્રસારણ.

સાંજે 7:10 અમદાવાદથી પ્રસારિત પ્રાદેશિક સમાચાર 7:20 આકાશવાણી દમણ દ્વારા સંકલિત કાર્યક્રમ રંગભૂમિના રંગો રજૂ થશે. ગુજરાતીમાં સમાચાર અપાશે 7:50 દિલ્હી કેન્દ્ર પરથી. રાત્રે 8 હરિયાળું ગુજરાત પ્રાયોજિત કાર્યક્રમ જે અમે અમદાવાદ કેન્દ્ર પરથી રિલે કરીશું. રાત્રે 8:30 વિવિધ ભારતી પ્રસારણ સેવાના કાર્યક્રમો આપ સાંભળી શકશો.

સભાના અંતમાં રાત્રે 11 વાગે પ્રથમ હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું. મિત્રો, આ વિગતો હતી અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. પ્રસ્તુત છે સુગમ સંગીતનો કાર્યક્રમ. સૌપ્રથમ સાંભળીએ મનહર ઉદાસ અને અનુરાધા પૌડવાલને. રચના છે આદિ મિર્ઝાની.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે થોડી જ વારમાં દિલ્હીથી પ્રસારિત ગુજરાતી સમાચાર રિલે કરીશું.

0: આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વીડનની બે દિવસીય મુલાકાતે ગોથેનબર્ગ પહોંચશે. સ્વીડનના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સર્વોચ્ચ અદાલત સુધારા વટહુકમ 2026ને મંજૂરી આપી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગર મહાનગરપાલિકાના રૂપિયા 620 કરોડના વિકાસકામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. નેધરલેન્ડની કંપની એસીએમએલે ગુજરાતના ધોલેરામાં ચીપ ઉત્પાદન માટે ટાટા ઇલેક્ટ્રોનિક્સ સાથે ભાગીદારી કરી. સરકારે ચાંદીની આયાત પર નિયંત્રણો મૂક્યા. અને થાઇલેન્ડ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની પુરૂષ ડબલ્સની ફાઇનલમાં આજે ભારતના સાત્વિક સાંઈરાજ અને ચિરાગ શેટ્ટીનો સામનો ઇન્ડોનેશિયાની જોડી સામે થશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વીડનની બે દિવસીય મુલાકાતે ગોથેનબર્ગ પહોંચશે. શ્રી મોદી તેમના સ્વીડિશ સમકક્ષ ઉલ્ફ ક્રિસ્ટર્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે, જેમાં દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવામાં આવશે અને દ્વિપક્ષીય વેપાર તેમજ ગ્રીન ટ્રાન્ઝિશન, એઆઈ, ઉભરતી ટેકનોલોજી, સ્ટાર્ટઅપ, સ્થિતિસ્થાપક સપ્લાય ચેઇન, સંરક્ષણ, અવકાશ, આબોહવા કાર્યવાહી અને લોકસંપર્ક જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે નવા માર્ગો શોધવામાં આવશે. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: દુનિયા કી સબસે નવાચારી અર્થવ્યવસ્થાઓ મેં શામિલ સ્વીડન કો ભારત કી ડિજિટલ પ્રતિભા ઓર તકનીકી ક્ષમતા કે સાથ સ્વાભાવિક સાઝેદારી મિલતી હૈ. વર્તમાન મેં ભારત મેં 280 સે અધિક સ્વીડિશ કંપનિયાં સક્રિય હૈ, જબકિ લગભગ 75 ભારતીય કંપનિયો ને સ્વીડન મેં અપની ઉપસ્થિતિ સ્થાપિત કરી હૈ. ઇસ યાત્રા કા એક વિશેષ આકર્ષણ યુરોપિયન રાઉન્ડ ટેબલ ફોર ઇન્ડસ્ટ્રી કા સંબોધન હૈ, જિસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વીડન કે પ્રધાનમંત્રી ઓર યુરોપિયન આયોગ કી અધ્યક્ષ કે સાથ કરેંગે. ભારત યુરોપિયન સંઘ ફ્રી ટ્રેડ સમજૌતા ભારતીય નિર્યાત કે લિયે એક બડી ઉપલબ્ધિ માના જા રહા હૈ, જિસે વસ્ત્ર, લેડર, ઇન્જિનિયરિંગ જૈસે ક્ષેત્રો કો વ્યાપક બજાર પહોંચ મિલને કી સંભાવના હૈ. સાક્ષી સિંહ, આકાશવાણી સમાચાર, ગોથેનબર્ગ, સ્વીડન.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી રોબ ઝેટ્ટને વ્યાપક ચર્ચા બાદ બંને દેશો તેમના દ્વિપક્ષીય સંબંધોની વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે વધારવા સંમત થયા છે. વાતચીત દરમિયાન બંને નેતાઓએ વેપાર, સંરક્ષણ, ટેકનોલોજી, પાણી વ્યવસ્થાપન, સ્વચ્છ ઉર્જા, આરોગ્ય સંભાળ અને શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગની સમીક્ષા કરી. પ્રાથમિકતા ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત બનાવવા માટે અનેક કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચાડવાની જાહેરાત કરતા પ્રધાનમંત્રી મોદીએ નોંધ્યું કે છેલ્લા દાયકામાં ભારત નેધરલેન્ડ સંબંધોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. શ્રી મોદીએ નેધરલેન્ડને ભારતના મુખ્ય યુરોપિયન ભાગીદારોમાંનું એક વર્ણવ્યું.
2: ભારત નેધરલેન્ડ કી ઇસ ટ્રસ્ટેડ પાર્ટનરશિપ કો એક સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ બનાને જા રહે હૈ. હમ ગ્રીન હાઇડ્રોજન મેં એક મહત્વાકાંક્ષી જોઈન્ટ રોડમેપ લોન્ચ કરને જા રહે. હમ ટેકનોલોજી મેં હમારે સંબંધો કો ફ્યુચર રેડી બનાને જા રહે. હમ દોનો દેશો કે બીચ ટેલેન્ટ મોબિલિટી, યુનિવર્સિટી પાર્ટનરશિપ ઓર જોઈન્ટ R&D કો ભી ઓર સુદૃઢ કરને જા રહે. યાની ધ ફ્યુચર ઓફ ઇન્ડિયા નેધરલેન્ડ પાર્ટનરશિપ ઇઝ બ્રાઇટર ધેન એવર બિફોર. ભારત ઓર નેધરલેન્ડ કે બીચ મજબૂત હો રહી સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ હમારે બિઝનેસ રિલેશન્સ કો નઈ પ્રેરણા દે રહી હૈ.
0: નેધરલેન્ડના પ્રધાનમંત્રીએ પણ ભારત સાથેના સંબંધોના વધતા મહત્વ પર ભાર મૂક્યો અને આર્થિક અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં મજબૂત સહયોગને સમર્થન આપ્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સર્વોચ્ચ અદાલત સુધારા વટહુકમ 2026ને મંજૂરી આપી છે, જેમાં મુખ્ય ન્યાયાધીશને બાદ કરતા સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની મંજૂર સંખ્યા 33થી વધારી 37 કરવામાં આવી છે. કાયદા અને ન્યાય મંત્રાલયની એક સૂચના અનુસાર આ વટહુકમ સર્વોચ્ચ અદાલત અધિનિયમ 1956માં સુધારો કરે છે. આ સુધારાથી સર્વોચ્ચ અદાલતમાં મુખ્ય ન્યાયાધીશ સહિત ન્યાયાધીશોની કુલ સંખ્યા 38 થશે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. શ્રી શાહ આજે ગાંધીનગર મહાનગરપાલિકાના 620 કરોડ રૂપિયાના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેઓ ગાંધીનગર જિલ્લાના દશેલા ખાતે 128 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા મધુર ડેરીના ફૂલી ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટનું લોકાર્પણ પણ કરશે. નેધરલેન્ડની કંપની એએસએમએલએ ગુજરાતના ધોલેરામાં ચીપ ઉત્પાદન માટે ટાટા ઇલેક્ટ્રોનિક્સ સાથે ભાગીદારી કરી છે. ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને ડચ કંપની એએસએમએલએ ભારતમાં સેમિકન્ડક્ટર ઉત્પાદનને પ્રોત્સાહન આપવા ગઈકાલે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને ડચ સેમિકન્ડક્ટર સાધનના ઉત્પાદક કંપની એસીએમએલએ કરેલી આ ભાગીદારી હેઠળ એસીએમએલ ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સના આગામી 300 mm સેમીકન્ડક્ટર ફેબ પ્રોજેક્ટની સ્થાપના અને સંચાલનને સમર્થન આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નેધરલેન્ડ મુલાકાત દરમિયાન આ કરારની જાહેરાત કરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR_News_ABD ને ફોલો કરશો. સરકારે ચાંદીની આયાત પર નિયંત્રણો મૂક્યા છે. વિદેશ વેપાર મહાનિર્દેશાલયે એક સૂચનામાં જણાવ્યું છે કે સોના અને પ્લેટિનમ પ્લેટેડ ચાંદી સહિત ચાંદીની આયાત માટેની નીતિને તાત્કાલિક અસરથી મુક્ત શ્રેણીમાંથી પ્રતિબંધિત શ્રેણીમાં મૂકવામાં આવી છે. સરકારે બુધવારે કિંમતી ધાતુઓ પરની આયાત ડ્યુટી 6% થી વધારી 15% કરી હતી. ઉલ્લેખનીય છે કે પ્રતિબંધિત શ્રેણી હેઠળ આવતી વસ્તુઓની આયાત માટે સરકારી લાયસન્સ જરૂરી છે. મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પોલીસ અને CRPFએ ઓપરેશન એન્ટીમ પ્રહાર હેઠળ 8 માઓવાદીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 5 માઓવાદીઓએ સમર્પણ કર્યું છે. ધરપકડ કરાયેલા 8 માઓવાદીઓમાં 2 ડિવિઝનલ કમિટીના સભ્યો અને 2 પ્લાટૂન પાર્ટી કમિટીના સભ્યો છે. આ માઓવાદીઓ પર 64 લાખ રૂપિયાનું સંયુક્ત ઇનામ જાહેર કરાયું હતું. સુરક્ષા દળોએ ઓપરેશન દરમિયાન મોટી માત્રામાં શસ્ત્રો અને રોકડ જપ્ત કર્યા છે. આ પહેલા 16 મેના રોજ 5 અન્ય માઓવાદીઓએ પણ આત્મસમર્પણ કર્યું હતું. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં ભોજશાળા સંકુલમાં પૂજા અને અન્ય હેતુ માટે હિન્દુઓને સ્મારકમાં અમર્યાદિત પ્રવેશની મંજૂરી આપી છે. એએસઆઈનો આ નિર્ણય મધ્યપ્રદેશ હાઈકોર્ટે ધારમાં ભોજશાળાને દેવી સરસ્વતીનું મંદિર ગણાવ્યાના એક દિવસ બાદ આવ્યો છે. હાઈકોર્ટની ઇન્દોર બેન્ચે 7 એપ્રિલ 2003ના ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના આદેશને પણ રદ કર્યો હતો, જેમાં મુસ્લિમોને દર શુક્રવારે ભોજશાળા સંકુલમાં નમાજ અદા કરવાની મંજૂરી આપવામાં આવી હતી. બેન્ચે કહ્યું કે મુસ્લિમ સમુદાય જિલ્લાના મસ્જિદના નિર્માણ માટે અલગ જમીન ફાળવવા માટે રાજ્ય સરકારનો સંપર્ક કરી શકે છે. થાઇલેન્ડ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના પુરૂષ ડબલ્સની ફાઇનલમાં આજે ભારતના સાત્વિક સાઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીનો સામનો ઇન્ડોનેશિયાની જોડી સામે થશે. ગઈકાલે ભારતીય જોડીએ સેમીફાઇનલમાં મલેશિયાની જોડીને 19-21, 22-20, 21-16 હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આઈપીએલ ટુર્નામેન્ટમાં આજે બપોરે પંજાબ કિંગ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે અને સાંજે દિલ્હી કેપિટલ્સ રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. ગઈકાલે રમાયેલી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે ગુજરાત ટાઇટન્સને 29 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ નિર્ધારિત 20 ઓવરમાં 2 વિકેટે 247 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત ટાઇટન્સ 4 વિકેટ ગુમાવી ફક્ત 218 રન જ બનાવી શક્યું હતું. કોલકાતા તરફથી ફિન એલને સૌથી વધુ 93 રન બનાવ્યા હતા અને સુનિલ નારાયણે 2 વિકેટ ઝડપી હતી. સુનિલ નારાયણને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.
3: આજના અખબારોએ વિવિધ સમાચારોને હેડલાઇનમાં સ્થાન આપ્યું છે. આજના સંદેશની હેડલાઇન છે, આજનું ભારત ઇનોવેશન પાવર છે, મોદી. દિવ્યવાસ્કર લખે છે, આફતનો દાયકો, સ્થિતિ બદલાશે નહીં તો ગરીબી વધશે, મોદી. ગુજરાત સમાચારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન ઈરાનને પરમાણુ બોમ્બ નહીં બનાવવાની હેડલાઇન બનાવી છે. ફૂલછાબ લખે છે, રૂપિયાને બચાવશે રૂપુ, ચાંદીની આયાત ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ. અને આ ઉપરાંત માત્ર 1 મહિનામાં જૂની જ્વેલરીના 2072 કરોડના હીરા ભારત પરત અને બેરોજગારી 6 માસની ટોચે સહિતના સમાચારો પહેલા પાને વાંચવા મળી રહ્યા છે.
0: પશ્ચિમ બંગાળમાં આરજીકર મેડિકલ કોલેજ દુષ્કર્મ અને હત્યા કેસની સુનાવણી કોલકાતા હાઇકોર્ટના જસ્ટિસ શંપા સરકાર અને જસ્ટિસ તીર્થંકર ઘોષની ડિવિઝન બેન્ચ દ્વારા કરવામાં આવશે. અગાઉ જસ્ટિસ રાજાશેખર મંથા અને રોય ચટ્ટોપાધ્યાયે 11 મેના રોજ આ કેસમાંથી પોતાને અલગ કરી દીધા હતા. એકમાત્ર આરોપી સંજય રોયને January 2025માં આજીવન કેદની સજા ફરમાવવામાં આવી હતી. આ કેસની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે. પીડિતાના માતા પિતાએ કેસની ફરીથી તપાસની માંગ કરી છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વીડનની 2 દિવસીય મુલાકાતે ગોથેનબર્ગ પહોંચશે. સ્વીડનના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સર્વોચ્ચ અદાલત સુધારા વટહુકમ 2026ને મંજૂરી આપી. સરકારે ચાંદીની આયાત પર નિયંત્રણો મૂક્યા. અને થાઇલેન્ડ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની પુરૂષ ડબલ્સની ફાઇનલમાં આજે ભારતીય જોડી ઇન્ડોનેશિયાની જોડી સામે ટકરાશે. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
4: આકાશવાણી અમદાવાદ વડોદરા.

0: ચાલ્યા પપ્પા? આ ફાઇલ લઈને
1: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
0: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
1: શું વાત કરે છે?
0: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: 90 વર્ષ. જી હા દોસ્તો, આજે 90 વર્ષે પણ અડીખમ ઉભી છે આપણી આકાશવાણી. સમય બદલાયો, સંજોગો બદલાયા, પરિવર્તનની નવી લહેરો ઉઠી, પણ આકાશવાણીએ હંમેશા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને માન આપ્યું, તેનું જતન કર્યું. વેદોની ઋચાઓ જેટલી સ્પષ્ટ છે તેવી જ રીતે આકાશવાણીની વાણીનો પ્રવાહ પણ એટલો જ સ્પષ્ટ છે. ખળ ખળ વહેતા ઝરણાનો નાદ જેમ મનમોહક હોય છે, તેમ આકાશવાણીની વાણીનો નાદ પણ મીઠો, મધુરો અને મનને શાંતિ આપનારો છે. શ્રોતાઓનો અથાગ પ્રેમભાવ અમારામાં રોજ એક નવી શક્તિનો સંચાર કરે છે. આજ સુધી સતત આપની પડખે ઉભેલી આકાશવાણી 90 વર્ષે પણ અડીખમ છે. આવો આપણે સૌ સાથે મળીને આકાશવાણીના 90 વર્ષની ભવ્ય ઉજવણી કરીએ અને ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ કરીએ. આ આકાશવાણી છે. આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી. શબ્દોમાં મહેકતી યાદો. આકાશવાણીના ગૌરવવંતા 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે આકાશવાણીની પ્રસારણ યાત્રામાં યોગદાન આપનાર પ્રસારણ કર્મી સાથેની વાતચીત પર આધારિત વિશેષ કાર્યક્રમ શબ્દોમાં મહેકતી યાદો. બુધવારે અને શનિવારે બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળવાનું ચૂકતા નહીં શબ્દોમાં મહેકતી યાદો.
4: બરાબર 8 વાગે સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર.

મિત્રો, આ ગીત સાથે આજનો પોપ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે પછી આપ સાંભળશો વિવિધ ભારતી પ્રસારણ સેવાના કાર્યક્રમો.

0: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा।
1: श्रोता मित्रों, આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું। રજૂ થાય છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર।

મિત્રો, કાર્યક્રમની શરૂઆતમાં સાંભળીએ અનવરના અવાજમાં અર્પણ ફિલ્મનું ગીત. સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

0: બેન, નોકરી મળી ગઈ.
1: અરે વાહ, અભિનંદન. હવે બહુવધી શોપિંગ.
0: હા, નવો મોબાઈલ, જીન્સ, જેકેટ.
1: ખૂબ રાજકુમાર, સેલરીની પહેલા જ ખર્ચા.
0: ઇન્સ્ટન્ટ લોન પણ તો મળે છે.
1: પહેલા બજેટ બનાવતા શીખ, પછી ખર્ચો કર.
0: પણ બેન,
1: જો કમાણીનો એક ભાગ હંમેશા બચાવવો. પણ પાર્ટી દેવાથી નહીં બચે તું.
0: હા બેન, પાર્ટી મારી, બજેટ તમારું.
1: અચ્છા,
2: આરબીઆઈ કહે છે,
3: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
4: તે ચલો સરો કે ચરા
5: જી,
4: જહાં તલક યે સિતમ કી સિયારા ચલે, યા યે મૈં અકેલા હી ચલા થા જાનિબે મંઝિલ મગર લોગ સાથ આતે ગયે ઔર કારવાં બનતા ગયા.
5: જી હાં, યે આપ
4: ઇસ કિસ્મ કે બેશતર અશાર હૈ જિનસે યે લગતા હૈ કી એક આદમી હૈ જો જિસકા સફર જારી હૈ.
5: હમારે એક બહોત બડે નકાબ થે
4: જી,
5: એહતશામ હુસૈન સાહબ
4: જી,
5: ઉન્હોને બિલકુલ યહી બાત કહી થી જો આપ ઇસ વક્ત કહે રહે હૈ
4: જી.
5: ઇત્તેફાક
4: તો ઇસકે પીછે ક્યા કોઈ શૌરી કોશિશ હૈ યા યે એક અંદર સે
5: શૌરી કોશિશ? તો દેખિયે જનાબ
4: જી,
5: કિસી એક નુક્તે નજર કે જૈસે મેને બતાયા સમાજી સિયાસી વગેરે ઉસકો સામને રખ કે શૌરી કોશિશ તો સિર્ફ રહી અચ્છે શેર કહેને કી.
4: અચ્છા,
5: લેકિન અકેલાપન જો મેરા રહા ઉસકી હકીકત યે હૈ કે જિસ વક્ત મેં તરક્કી પસંદ મુસન્નિફિન સે વાબસ્તા હુઆ તો ગઝલ કા એક બહોત બડા ગ્રુપ જો જિગર ઔર ફાની ઔર ઇનકે સાથ ચલતા થા જિસમે શકીલ મઝાહમી, કુમાર અબાર બંકી, ઇસ તરહ કે ગ્રુપ થે, ઉનસે મેં કટ ઓફ હુઆ. અબ વહાં સે મેં ગાલિયાં પડી કે સાહેબ યે જો હૈ તરક્કી પસંદ હો ગયા, તો યે હો ગયા જિસકી વજહ સે મેં તન્હા રહા દોનો તરફ સે. ઔર મેં એક અજીબ બાત બતાઉં આપસે કે ઉસ જમાને મેં સન 45 સે લેકે સન 52 તક જો તરક્કી પસંદ અશાર ગઝલ મેં મેને કહે હૈ, તન્હા મેને કહે હૈ. ઔર આપકો અજીબ લગેગા ઔર મેરે સુનને વાલોં કો ભી શાયદ અજીબ લગે, લેકિન મેરી ઉમ્ર કે ઔર મેરે ઉમ્ર સે કુછ કમ કે અચ્છે જાનકાર નકાદોં ઔર પઢે લિખોં સે અગર બાત પૂછી જાય તો સાથ કરેંગે મેરી ઇસ બાત કી. 7 સાલ મેં અકેલા રહા હું, ઉસ વક્ત મેને આપકો શેર દિયા, મેં અકેલા હી ચલા થા જાનિબે મંઝિલ મગર લોગ સાથ આતે ગયે ઔર કારવાં બનતા ગયા. દેખ જિંદા સે પરે રંગે ચમન જોશે બહાર, રક્સ કરના હૈ તો ફિર પાંવ કી જંજીર ન દેખ. શબે જુલ્મ નરગય રાહઝન સે પુકારતા હૈ કોઈ મુઝે, શબે જુલ્મ નરગય રાહઝન સે પુકારતા હૈ કોઈ મુઝે, મેં ફરાઝ દાર સે દેખ લું કહીં કારવાં ને સહર ન હો.
6: ये जो बातचीत अभी आपने सुनी, एक शायर जब दूसरे शायर से बात करता है तो बातों का जो स्तर होता है, जो स्टैंडर्ड होता है,
7: जी,
6: जो
7: जी,
6: एक
7: जी.
6: उसका मयार होता है, वो अलग ही होता है.
7: बिल्कुल,
6: वो बातचीत एक आम बातचीत से अलग होती है. और फिर बातचीत में अगर मजरू साहब हो तो फिर क्या कहना है.
7: क्या बात.
6: अब मजरू साहब की एक और बात मैं आपसे करना चाहता हूँ. मुझे बड़ा अच्छा लगता है जब मैं मजरू साहब का लिखा गाना सुनता हूँ, हम है मताए कूचा हो बाजार की तरह, और उसके बाद अचानक याद आ जाता है हम थे वो थे और
7: समारंगीन, समझ गए ना.
6: हाँ, उसके बाद याद आता है चलती का नाम गाड़ी का दूसरा गाना.
7: हाँ,
6: हाल कैसा है जनाब का.
7: जी हाँ, जी हाँ.
6: पहले मेरा दे दो 5 रुपया 12 आना, इस तरह के जो
7: क्या
6: गाने
7: रेंज,
6: हैं,
7: क्या रेंज,
6: क्या रेंज है, देखिए ना. और भी कई फिल्में हैं, कई गाने हैं, लेकिन यहाँ हम एक गाना जो एक कॉमेडियन पे फिल्माया गया था, जॉय मुखर्जी के साथ एक अपने जमाने के बड़े मशहूर कॉमेडियन थे इंद्रसेन साहब. अब मैं ये नाम जानबूझ के ले रहा हूँ.
7: आईएस जौहर साहब की बात कर रहे हैं आप, कमाल के कलाकार. और श्रोताओं, आपको जरूर याद आ रहा होगा हम किस गाने का जिक्र कर रहे हैं. जी हाँ, शागिर्द का, बड़े मियां दीवाने.
6: आप गाना सुनिए.

0: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
1: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
2: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: સહિયર કાર્યક્રમમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું છું આપની રેડિયો સખી ભાવના દોશી.
4: અને હું છું અટલ શર્મા. ભાવના, આપણે જયારે બહેનોને મળીએ ને તો એક વાક્ય, એક શિકાયત બધા બહેનો ખૂબ કરતા હોય, કઈ છે કે? તો
3: જો વિચારું ને તો મને એમ લાગે કે ઘણા બહેનોના મોઢે મેં સાંભળ્યું છે કે બહુ થાકી જવાય છે.
4: હા, એટલે હવે છે ને, થાકી જવું એ સ્ત્રીઓ માટે એક સામાન્ય વાત થઈ ગઈ છે. અને આપણે એમ માનીએ કે ભાઈ કામ કરીએ તો થાક તો લાગે જ ને. અને જ્યાં સુધી આ જે થાક છે એ કંઈક ગંભીર રૂપ ન લઈ લે ને ત્યાં સુધી આપણે જાગતા નથી, કે એવું આપણને લાગતું પણ નથી કે આ થાક છે એ કોઈ એક રોગનું લક્ષણ હોઈ શકે.
3: બરાબર. અને ઘણી વખત તો અટલબેન એવું થતું હોય છે કે બહેનો સવારે ઉઠે, હજુ તો કામ શરૂ પણ ન કર્યું હોય, ત્યારે પણ એમને થાક લાગતો હોય છે. બહેનોનું કેવું છે કે એના માટે પરિવાર છે ને એ પ્રથમ પ્રાયોરિટી હોય છે, એટલે બહેનો પોતાના થાકને ભૂલી જાય છે અથવા તો થાકને અવગણના કરે છે અને ફરી કામે લાગી જાય છે.
4: પણ લાંબા ગાળે જ્યારે આવું આપણે કરીએ છીએ ને તો એ શરીરને નુકસાન કરે છે અને આપણી ઓવરઓલ હેલ્થ બહુ બગાડતી હોય છે.
3: ખરી વાત છે. એટલે જે બહેનોને થાક લાગતો હોય ને અટલબેન, એમણે ગંભીર રીતે વિચારવાની જરૂર છે કે થાકનું કારણ શું છે અને આ થાક ન લાગે એના માટે શું કરવું જોઈએ.
4: તો બહેનો સમજી જ ગયા હશે કે આજે આવી જ કંઈક વાત આપણે સહિયરમાં
3: કરવાના છીએ. અને અટલબેન, આજે સહિયર કાર્યક્રમમાં આપણા મહેમાન છે ડોક્ટર રિદ્ધિબેન નંદાસ.

0: તેઓ પ્રાઇમરી હેલ્થ સેન્ટર નિકાવા ખાતે મેડિકલ ઓફિસર છે અને તેઓ આજે આપણને એનિમિયા વિશે સમજાવવાના છે, એટલે કે એનિમિયાને સમજીએ અને તેને દૂર રાખીએ આ વિષય પર આજે આપણે વાતચીત કરવાની છે. રિધિબેન, આપનું અમારા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે.
1: થેન્ક યુ સો મચ.
2: તો રિધિબેન, સૌથી પહેલા તો અમને એ કહો કે એનિમિયા એટલે શું?
1: એનિમિયા એ એક એવી પરિસ્થિતિ છે કે જેની અંદર શરીરની અંદરના રક્તકણોની સંખ્યા અથવા રક્તકણની અંદર જે હિમોગ્લોબિન છે એની ટકાવારી અથવા એની અંદર જે આયરનની જરૂરિયાત માત્રામાં હોવી જોઈએ એ જે છે એની ટકાવારી ઓછી હોય ત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે. અને રક્તકણો જે મુખ્યત્વે આપણા શરીરમાં ઓક્સિજન વહન કરવાની ક્ષમતા ધરાવવાનું મુખ્ય કાર્ય કરે છે, એ કાર્ય કરવામાં જ્યારે વિક્ષેપ પડે છે ત્યારે જે શરીરમાં પરિસ્થિતિ ઊભી થાય છે એને આપણે જનરલી એનિમિયા કહેતા હોઈએ છીએ.
0: બરાબર. કોઈ વ્યક્તિને એનિમિયા છે એ કઈ રીતે ખ્યાલ આવે?
1: એનિમિયાને આપણે શરીરમાં નિદાન કરવા માટે ઘણી બધા લક્ષણો છે, ઘણા બધા ચિહ્નો છે. વ્યક્તિ પોતે જાતે પણ પોતાનું જ નિદાન જોઈ કરી અને સમજી શકે કે ભાઈ એને એનિમિયાના લક્ષણો છે. એનિમિયાના લક્ષણોમાં મુખ્યત્વે સૌથી પહેલું લક્ષણ આવે છે એક થાક લાગવો, પછી એક આવે છે કે નબળાઈ લાગવી, અશક્તિ લાગવી, પછી છે કોઈ પણ કાર્ય કરે છે, બાળકો છે, કિશોરીઓ છે, કોઈ કસરત કરે છે, કોઈ રમે છે, રમત ગમત દરમિયાન છે, તો એમાં એને જે છે અતિશય બીજા બાળકોની સરખામણીમાં જેને કોઈને એનિમિયાના લક્ષણો નથી એની સરખામણીમાં એને રમત ગમત દરમિયાન કસરત દરમિયાન થાક વધારે લાગશે બીજાની સરખામણીમાં. વધુમાં એને લક્ષણોમાં બીજામાં કહેશું તો એના હૃદયના ધબકારા પણ વધી જતા હોય છે. એને કોઈ પણ બાળક છે અને ભણે છે તો એને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલીઓ આવશે, યાદશક્તિમાં થોડું યાદ રાખવામાં તકલીફો પડશે. આ બધા લક્ષણો જે છે એને આધારે આપણે કહી શકીએ કે એને નિદાન કરાવવું જોઈએ. બાકી એનિમિયાના આપણે જે ચિહ્નો કહીએ છીએ કે ભાઈ કોઈ માણસને જોઈએ અને ડોક્ટર તરીકે આપણને ખ્યાલ આવે તો એવા લક્ષણોમાં જે છે એ મુખ્યત્વે તમારા જીભનો કલર, જે નોર્મલ માણસ હોય અને એની અંદર જેને હિમોગ્લોબિનનું પ્રમાણ નોર્મલ છે એની સરખામણીમાં જેને એનિમિયા છે અને એનું હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું છે અથવા રક્તગણની સંખ્યા ઓછું છે અથવા એનિમિયાનું બીજું કોઈ પણ કારણ છે તો એના જે ચિહ્નો છે એમાં આપણે એમનો જીભનો કલર જોઈએ તો ફિક્કો થઈ ગયો હોય ગુલાબી કલરની સરખામણીમાં, એમના હાથનો કલર તમે બીજા નોર્મલ માણસના હાથના કલર સાથે જુઓ તો પણ પીળો અથવા ફિક્કો થઈ ગયો હોય, પછી એને જે આપણે આંખની નીચેનો ભાગ છે લોઅર પાલ્પેબ્રલ કંજક્ટાઇવા એનો તમે રંગ જુઓ તો એ પણ ફિક્કો થઈ ગયો હોય, એના નખનો આકાર પણ થોડો ઘણો ચેન્જ થઈ ગયો હોય, ચમચી આકારના કેવા નખ થઈ ગયા હોય, એટલે આવા બધા ઘણા બધા ચિહ્નો છે કે જેને આધારે આપણે નોર્મલી આપણે કહી શકીએ કે ભાઈ આને એનિમિયા હોઈ શકે. પણ પાકું તો આપણે એનું જે નિદાન આપણે કરાવીએ લેબોરેટરી તપાસ પછી આપણને ખબર પડે કે ભાઈ આમને ખરેખર એનિમિયા છે કે નથી.
2: બરાબર. એટલે લેબોરેટરીમાં લોહીની તપાસ કરાવી પડે.
1: લોહીની તપાસ કરાવી પડે.
2: બરાબર. અને આ એનિમિયાના પ્રકારો હોય છે?
1: હા, એનિમિયાના ઘણા બધા પ્રકારો છે. એમાંથી મુખ્યત્વે આપણે જે સૌથી વધારે કોમન એનિમિયા જોવા મળે છે એ આયરન ડેફિશિયન્સી એનિમિયા છે કે જેમાં લોહ તત્વની ઉણપના લીધે જે તમારા શરીરમાં એનિમિયા જોવા મળે છે એનો એક પ્રકાર છે આયરન ડેફિશિયન્સી એનિમિયા. બીજો એક એનિમિયા જે છે એ છે વિટામિન B12 ફોલિક એસિડ આની ઉણપને કારણે જ્યારે એનિમિયા થાય છે એને કહેવામાં આવે છે મેગાલોબ્લાસ્ટિક એનિમિયા. પછી એક એનિમિયા જે છે એને કહેવાય છે એપ્લાસ્ટિક એનિમિયા કે જેની અંદર તમારું જે બોડીની અંદર બોન મેરો છે એમાંથી જે રક્તકણોનું જે ઉત્પાદન છે એમાં જ્યારે કોઈ વિક્ષેપ પડે છે અને જે એનિમિયા જોવા મળે છે એને આપણે એપ્લાસ્ટિક એનિમિયા કહીએ છીએ. પછી એક એનિમિયા જે છે એક સિકલ સેલ એનિમિયા છે કે જે અમુક જગ્યાએ બહુ કોમન જોવા મળે છે અને સિકલ સેલ એનિમિયાની અંદર જે તમારા રક્તકણનો આકાર જે છે એ દાતરડા આકારનો એટલે કે સિકલ જે આપણે કહીએ એવો થઈ જાય છે. અને હજી એક એનિમિયા છે જેમાં આપણે કહી શકાય કે હિમોગ્લોબિનોપથીસ એટલે કે થેલેસેમિયા છે, G6PD ડેફિશિયન્સી છે કોઈ પ્રોટીન એન્ઝાઇમની, એટલે આવા બધા જે છે એમાં પણ એક આ હિમોગ્લોબિનોપથીસ અથવા જીનેટિક જે કહી શકાય એવો પણ એક એનિમિયા હોઈ શકે છે. એટલે એનિમિયાના મુખ્યત્વે ઘણા બધા પ્રકારો હોય છે.
0: બરાબર. અને રિધિબેન, આ જે

0: એના લક્ષણો જોવા મળતા હોય તો થેલેસેમિયામાં જે એક ટેસ્ટિંગ કરાવવામાં આવે છે, એટલે જો થેલેસેમિયા માઇનર એટલે સ્ત્રી જનરલી થેલેસેમિયામાં મોટે ભાગે કેરિયર હોય છે, પણ જો એમની જે સંતાનો આવે છે એમાં જો પુરુષ હોય અને એમાં એવી રીતે કેરિયરમાંથી આગળ વધે તો એને થેલેસેમિયા મેજર પણ આવી શકે. એટલે કેવી પરિસ્થિતિ છે, બંને પતિ પત્નીનું થેલેસેમિયા માઇનર છે કે થેલેસેમિયા મેજર છે એ જોવું પડે, અને એના પછી નક્કી થાય કે એમની સંતતિ માઇનર આવી શકે કે મેજર આવી શકે. એટલે એના માટે જે લોકોને પોતાને ખબર હોય છે કે પોતે થેલેસેમિયા માઇનર છે અથવા થેલેસેમિયા મેજર છે, તો એમણે જે છે એ લગ્ન વખતે એક ટેસ્ટ કરાવી લેવો જોઈએ, અથવા તો જ્યારે લગ્ન કરવામાં આવે છે ત્યારે આ એક વખતની પરિસ્થિતિની જાણ સામસામા પક્ષે કરવી જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં એમની સંતતિમાં આવો કોઈ પ્રશ્ન ના આવે, અથવા આવે તો એ લોકોને એડવાન્સ એ લોકો થોડા મેન્ટલી પ્રિપેર હોય કે ભાઈ આની આગળ સારવાર શું લઈ શકાય કે કરાવી શકાય.
1: બરાબર.
2: ભાવનાબેન, ઘણી જગ્યાએ એક સૂત્ર પણ લખ્યું હોય છે કે લગ્ન પહેલા જેમ કુંડળી મેળવીએ છીએ થેલેસેમિયા ટેસ્ટ પણ કરાવવા જોઈએ,
1: અને એક અત્યારના સમયમાં ખૂબ જરૂરી છે. અટલબેન,
2: હવે બેનને પૂછીએ કે વારસાગત તો થઈ ગયું, પણ જે આપણી લાઇફસ્ટાઇલ કે ખોરાકના કારણે થેલેસેમિયા આવે છે કે કંઈક ઉણપ થઈ ગઈ છે, તો એ કઈ કઈ ઉણપ હોય છે અને આપણે એને કેવી રીતે દૂર કરી શકીએ?
0: હા, એનિમિયામાં જે મુખ્યત્વે આપણે ઉણપમાં આપણે જે કીધું એમાં લોહ તત્વ, વિટામિન બી 12 અને ફોલિક એસિડ આપણે કીધેલું છે. અત્યારે આપણે જયારે જોશું તો એક અત્યારના કલ્ચરમાં એક તો સમયની મારામારી, અને સમયની મારામારીમાં ક્યાંક ને ક્યાંક આપણે જે બેલેન્સ્ડ સમતોલ આહાર જે કહીએ છીએ એની સાથે કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ, અને આપણે બહારનું જંક ફૂડ છે અથવા કોઈ પેકેટ્સ ખાતા હોઈએ એવું થોડુંક ટ્રેન્ડ થઈ રહ્યો છે. એટલે એના કારણે શું થાય છે કે તમારું જે બોડીમાં મેટાબોલિઝમ મેન્ટેન થવું જોઈએ એમાં વિક્ષેપ પડે છે. એટલે ક્યારેક શું થાય છે, આપણે મોસ્ટ કોમન એક ઉદાહરણ આપું તો આપણને લોકોને નાસ્તામાં શું આદત હોય, બટેટા પૌવા અને ચા. તો તમે એક બાજુ તમે બટેટા પૌવામાં બહુ જ સારા પ્રમાણમાં આયરન હોય છે, પણ સાથે સાથે તમે એની સાથે ચા કે કોફી લ્યો છો, તો તમારા બોડીમાં શું થશે કે ચા કે કોફી જે છે એ અંદર લોહ તત્વનું શોષણ આંતરડામાં થવા નહીં દે. એટલે આવી બધી મિસ્ટેક હોય છે લેવા કરવામાં જમવામાં, એના લીધે આ વસ્તુ થઈ શકે છે. અને બીજી વસ્તુ જે વિટામિન બી 12 અને ફોલિક એસિડ, અત્યારે આપણે જોશું કે પ્રોટીન એનરિચ ડાયટ કે જેમાં પ્રોટીન વધુ પ્રમાણમાં મળે છે એવો ખોરાક પણ ઓછો લેવાય છે. એટલે આ બંને વસ્તુઓ જે છે સેમ એવી વસ્તુ છે કે આપણે સવારના પોરમાં પાલકના કે મેથીના થેપલા બનાવીએ તો ભેગી આપણને એક ટ્રેન્ડ છે કે ચા કોફી બનાવીએ. એટલે તમે મેથી કે પાલકના થેપલા લો એનો કોઈ ફાયદો પછી અસર રહેતી જ નથી, કેમ કે તમે જે માત્રામાં આયરન લીધું મેથી અથવા પાલકના ફોર્મમાં એ તો સામે તમારું ચા કોફી આંતરડામાં શોષણ થવા નથી દેવાનું. તો એના લીધે આવી બધી જે આપણે મિસ્ટેકો આહાર લેવામાં જે કરીએ છીએ એ બધી વસ્તુઓના કારણે આપણે ક્યાંક ને ક્યાંક લોહ તત્વની ઉણપ છે, બી 12 ની ઉણપ છે, ફોલિક એસિડની છે કે કોઈ વિટામિન મિનરલ્સની છે. અને અત્યારે મોટા ભાગે એક ટ્રેન્ડ એઝ અ ડોક્ટર જોઉં છું કે લીલા પાંદડા વાળા શાકભાજી એ બહુ ઓછામાં ઓછામાં લેવાય છે.
1: સાચી વાત છે.
0: જંક ફૂડ છે અથવા બીજા કોઈ ફૂડનું જે છે એ સેવન થોડુંક વધારે થાય છે. એટલે અલ્ટિમેટલી તમારું બોડીનું જે મેટાબોલિઝમ છે એના ઉપર અસર આવે છે, જેના કારણે આપણે આ જે આયરનનું શોષણ આંતરડામાં જે રીતે થવું જોઈએ ખોરાકમાંથી એ નથી થતું. બીજું એક કોમન કારણ છે કૃમિ, કે કૃમિના લીધે જ્યારે તમારા બોડીમાં કૃમિ હોય તો એ આંતરડામાં પોતે બધું શોષણ લઈ લેવાના છે, જે પોષણ મળવાનું છે એ કૃમિ પોતે લઈ લેવાના છે. તમે કહેશો કે મેં તો આજે આટલું બધું ખાધું આયરન વાળું તો કેમ નથી દેખાતું, અથવા તો તમે એની સારવારની કોઈ ટેબ્લેટ લીધી તો કેમ મારું લેવલ હિમોગ્લોબિનનું વધતું નથી, પણ એના જે છે એના શરીરમાં ક્યાંક બને કે કૃમિના લક્ષણો પણ જોવા મળતા હોય તો કૃમિ બધું શોષણ લઈ લેશે આયરનનું, તો એના લીધે પણ આ એક એનિમિયા જોવા મળી શકે. એટલે સૌથી પહેલા જે લોકોને એનિમિયાનું હોય તો એને સાથે સાથે કૃમિને મારવાની પણ દવા એક વખત પહેલા લેવી પડે, એ જો કોઈને એવું લાગતું હોય કે ભાઈ છે એવું તો.
2: અચ્છા, અને આ સાથે જ ભાવનાબેન મને એક પણ ડોક્ટર રિદ્ધિને પૂછવાનું મન થાય કે ફૂડ આપણે લેતા હોઈએ પણ ફૂડની ક્વોલિટી હવે બેન એવી રહી નથી, કે ધારો કે પાલક કે મેથી આપણે ખાઈએ બજારથી લઈને પણ એ દવાવાળી એટલી હોય છે કે ગટરના પાણીથી તો ઘણીવાર લોકો
1: ઉગાડતા
2: હોય છે, તો મને લાગે છે આનો ઉપાય તો એક જ છે કે આપણે ઘરમાં થોડું થોડું આપણું પાલક અને મેથી ઉગાડવા.
1: અને રિદ્ધિબેન, આપણે જે ફૂડની વાત કરી પણ એના સિવાયના બીજા કઈ કારણો છે ખરા કે જેના હિસાબે એનિમિયા થઈ શકે?
0: હા, આપણે જે એક આપણે ખોરાકમાં કીધું એ લેવામાં

0: ઘરમાં એક કૃમિ છે, મેં કીધું એ પ્રમાણે. પછી અમુક એવા છે, મેલેરિયા છે, મેલેરિયામાં બી તમને વારંવાર રક્તકણો તૂટે તો એના લીધે પણ થઈ શકે. મેં જેમ કીધું એમ થેલેસેમિયા બી છે, સિકલ સેલ એનિમિયા બી છે. આ આખું એનિમિયાનું જે છે ને એ એક મોટું સાયકલ ચક્ર છે કે જ્યારે એનિમિયા થી પીડાતી સ્ત્રી જ્યારે ડિલિવરી સમયે બાળકને જન્મ આપે ત્યારે પૂરેપૂરી ચાન્સીસ છે કે એના બચ્ચામાં બી ઓછું પ્રમાણ આવે, એનિમિયાનું પ્રમાણ જોવા મળે. એટલે એ બચ્ચું મોટું થશે ત્યારે જ્યારે પુખ્ત વયનું દીકરો કે દીકરી થશે તો એને એ વસ્તુ ચાલુ રહેશે. પછી જો સ્ત્રી હશે તો એના લગ્ન થશે, વળી પાછી પોતે માતા બનશે, વળી એનું બેબી આવશે. એટલે આ એક મોટું વિશિયસ સાયકલ ચક્ર છે. એમાં વચારે તમારે જો બ્રેક કરવી હોય તો એનું નિદાન કરાવી અને પ્રોપર સારવાર તમારે લેવી પડે તો આ એનિમિયાનું મોટું સાયકલ ચક્ર જે છે એ તૂટે. એના માટે આ વસ્તુ એક કરી શકીએ.
1: તો રિદ્ધિબેન, એક પ્રશ્ન એ પણ થાય કે મહિલાના જીવનમાં અલગ અલગ તબક્કાઓ છે, કિશોર અવસ્થા, પછી લગ્ન થાય, પ્રેગ્નન્સી રહે, પછી મેનોપોઝ આવે, તો એ જે તબક્કા છે ઉંમરના એમાં પણ એનિમિયામાં ઉતાર ચડાવ, એટલે લોહીનું જે ટકાવારી છે એમાં ઉતાર ચડાવ આવે?
0: હા, આવી શકે, આવી શકે. એમાં મેં જેમ કીધું એમ કે ભાઈ અત્યારે જે આપણી જીવનશૈલી છે અને બીજા બધા અસર કરતા પરિબળો છે, એટલે પુખ્ત વયની છોકરીમાં પણ હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું જોવા મળે છે. પછી સગર્ભાવસ્થામાં પણ બોડીનું મેટાબોલિઝમ ચેન્જ થાય છે, એટલે એમાં જે એજ સ્ત્રીનું પ્રમાણ જે 10% હિમોગ્લોબિન હોય તો સગર્ભાવસ્થામાં એના બોડીમાં જે છે એના બ્લડમાં પ્રવાહીનું પ્રમાણ હિમોડાયનેમિક્સ ચેન્જ થાય છે, એટલે એના લીધે ઈ નહીં હિમોગ્લોબિનનું પ્રમાણ હોય તો એ તમારે એનિમિયા લાગી શકે. એટલે એના જે શરીરના જે આપણે કહીએ છીએ કે જેના જીવનના તબક્કાઓ ફરે છે, બરોબર, એટલા માટે જ આપણે સરકારશ્રીના પ્રોગ્રામમાં સગર્ભા બહેનોને 9 મહિના, શરૂઆતના 3 મહિના ફોલિક એસિડ અને પછીના જે 6 મહિના જે છે એ આયરન, ફોલિક એસિડ અને કેલ્શિયમ. અને ધાત્રી મહિલાઓ જે છે આપણી કે જેમને બચ્ચાને જન્મ થઈ ગયો છે અને એમને 6 મહિના સુધી બાળકને ફક્ત માતાનું ધાવણ આપીએ છીએ, એ 6 મહિના સુધી પણ એને બોડીની જે જરૂરિયાતો છે એને પહોંચી વળવા માટે આપણે એને ડિલિવરી પછી પણ 6 મહિના સુધી એને આયરન, ફોલિક એસિડ અને કેલ્શિયમ આપીએ છીએ. અને રહી વાત મેનોપોઝની, તો મેનોપોઝમાં જે એના અંતઃસ્ત્રાવમાં ફેરફાર થશે, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન અને એના FSH, LH, આ જે બધા 4 હોર્મોનમાં ઉપર નીચે થશે એને આધારે ચોક્કસ એના જે હિમોગ્લોબિન બનવાનું પ્રમાણ છે, જે આપણે મેનોપોઝલ સિમ્ટમ્સ યુઝવલી જોતા હોઈએ છીએ કે ચીડચીડિયાપણું આવે છે, બોડીમાં થાક લાગે છે, હાડકા બટકણા થઈ જાય છે. નોર્મલ પેલા ઉંમરની જે સ્ત્રી હોય અને મેનોપોઝલ સ્ત્રી હોય એ બેના કોઈ લપસીને પડે તો એના હાડકાના ફ્રેક્ચરમાં રિકવરી આવવાની અથવા તો વધારે સ્પીડે હાડકા બટકવા, આ બધી વસ્તુ આપણે જોઈએ છીએ. એટલે એને આધારે પણ ચોક્કસ એના બોડીમાં જે છે હિમોગ્લોબિનનું પ્રમાણ અને એનિમિયાના પ્રમાણમાં ઉમર વાઇઝ અને તબક્કા વાઇઝ ચોક્કસ ફેરફાર જોવા મળે છે.
2: અને એનિમિયા તો ઘણા વ્યક્તિઓમાં આપણે જોતા જ હોઈએ છીએ, પરંતુ બહેનોમાં આનું પ્રમાણ વધારે આપણને જોવા મળે છે, તો એના કારણો આપને શું લાગે છે?
0: એના એક તો મેમડમ આપણે જે આપણે દર મહિને આપણે એક સ્ત્રી તરીકે માસિક ધર્મમાં આપણે ખૂન પડતું હોય છે અને દરેક સ્ત્રીમાં એ ખૂન પડવાનું પ્રમાણ અલગ અલગ હોય છે. એટલે એમાં આપણે એમ કહી શકાય કે ભાઈ કોઈ સ્ત્રી છે જેનું હિમોગ્લોબિન 10 ગ્રામ છે અને એને વધારે ખૂન પડે છે, એની સરખામણીમાં કોઈ સ્ત્રી છે જેનું હિમોગ્લોબિન ઓછું છે અને એને વધારે ખૂન પડે છે અથવા ઓછું ખૂન પડે છે. જો ઓછું ખૂન પડશે તો એનું બોડી મેન્ટેન કરી લેશે, બેલેન્સ કરી લેશે. પણ ઓછી હિમોગ્લોબિન વાળી સ્ત્રીને જ્યારે વધારે ખૂન પડે છે તો એનામાં સ્વાભાવિક છે કે એનિમિયાના લક્ષણો જોવા મળવાના જ છે. અને દરેકની માસિક ચક્રની સાયકલ પણ સરખી નથી હોતી. કોઈ બહેનોમાં વધારે ખૂન પડવાની સમસ્યા હોય છે, કોઈ બહેનોમાં 28 કે 32 દિવસની સાયકલમાં એવું પણ જોવા મળે છે. અલગ અલગ ઉંમરની સ્ત્રીઓમાં 15 દિવસે આવી જતા હોય છે અથવા 2 મહિના લેટ થઈ જતા હોય છે. એટલે મેન્સ્ટ્રુઅલ હાઇજીન જે છે એ પણ આપણે એક ફોકસનો વિષય છે. તો લેડીઝમાં બહેનોમાં એક વધારે એનિમિયા જોવા મળે છે એનું કારણ એક આ છે કે ભાઈ એને દર મહિને માસિક ચક્રમાં ખૂન જાય છે. પણ એનો મતલબ એવો નથી કે પુરુષોમાં જોવા નથી મળતું. અત્યારના તમે જે બાળકો લેશો પુખ્ત વયના 10 થી 19 વર્ષના, તો એમાં ઘણા બધા બાળકો હોય છે કે જે પુરુષો મેલ પર્સન હોય છે એમાં પણ તમને એનિમિયાના પ્રમાણ જોવા મળે છે. એટલે ક્યારેક એવું બી બને છે કે પુરુષ કરતા સ્ત્રીનું હિમોગ્લોબિન બહુ સારી કન્ડિશનમાં હોય. એટલે તમે કઈ ઉંમરના લ્યો છો અથવા કઈ કેટેગરીમાં છે એ, પુરુષ અને સ્ત્રીમાં એ બધી વસ્તુ જોવી પડે. અને એને પુરુષોમાં પણ કોઈ એને ટેવ છે કે નહીં ટોબેકો ચ્યુઇંગની કે એ બધી વસ્તુ પણ સાથે સાથે જોવી પડે.
1: આપણે મહિલાઓની વાત કરીએ તો આપણું જે એક સામાજિક ઢાંચો છે અને એક માનસિકતા છે તો એ પણ કારણભૂત છે કે સ્ત્રીઓ પોતાના ખોરાક ઉપર કે પોષણ ઉપર આટલું ધ્યાન નથી રાખતી.
0: મારી જિંદગીમાં એક વસ્તુ બહુ જોયેલી ને સાંભળેલી છે કે એક સ્ત્રી પિયરમાં હોય ને ત્યારે પિતા અને માતાને એના માટે જીવતી હોય, ભાઈ ભાંડુ માટે, લગ્ન થઈ ગયા પછી પતિ માટે અને બચ્ચા થઈ ગયા પછી બચ્ચા માટે જીવે છે. એટલે મેં આ વસ્તુ બહુ એક જોયેલી છે કે સ્ત્રી ક્યારેય પોતાના માટે જીવતી જ નથી કે પોતાના માટે કોઈ એક ટાઈમ આપતી જ નથી, ચાહે હેલ્થનું પરિબળ હોય, ચાહે કરિયરનું પરિબળ હોય કે ચાહે બીજું કોઈ પણ તમે સામાજિક પરિબળ લ્યો. સ્ત્રી તરીકે એને પોતાની એક જાતને ફોકસ કરવી જોઈએ હેલ્થ માટે સ્પેશિયલી, તો આ વસ્તુ ડેફિનેટલી એને આપણે લડી અને માત આપી શકીએ એવી વસ્તુ છે એનિમિયા. અને એટલા માટે જ અત્યારે સરકારમાંથી એનિમિયા મુક્ત ભારતનો કાર્યક્રમ બહુ જ સરસ લેવલે ચાલી રહ્યો છે, જેમાં સ્કૂલમાં ભણતા બચ્ચા છે, સગર્ભા છે, ધાત્રી છે, એનું જે ટાર્ગેટ લાભાર્થી છે એ લોકોનું હિમોગ્લોબિનની તપાસ કરવામાં આવે છે અને જેમાં એમને નિદાન થાય એમને સારવાર આપવામાં આવે છે. એના સિવાય પણ દરેક WRA એટલે વિમેન ઓફ રિપ્રોડક્ટિવ એજ, જે રિપ્રોડક્ટિવ એજની જે આપણે પ્રજનન વયની જે મહિલાઓ છે એને પણ આપણે હિમોગ્લોબિનની તપાસને સારવારને બધું આપીએ છીએ. હજી એક પ્રોગ્રામ છે આપણો સરકારશ્રીનો નીપી, નેશનલ આયન પ્લસ ઇનિશિયેટિવ, આ બધા જે સરકારી પ્રોગ્રામો જે છે એમાં ખૂબ જ સરસ રીતે આપણે એનિમિયાનું નિદાન અને સારવાર આપણે લાભાર્થીઓને આપીએ છીએ. વધુમાં દર બુધવારે સ્કૂલમાં આયરન ફોલિક એસિડની ગોળી જે છે એ સપ્લાય કરવામાં આવે છે. સેમ એવી રીતે 5 વર્ષ સુધીના બચ્ચાને આંગણવાડી ઉપર જે છે અઠવાડિયામાં 2 દિવસ સિરપ પીવડાવવાનું હોય છે. એટલે સરકારશ્રી આ વસ્તુ ઉપર ધ્યાન રાખી અને ખરેખર આ વસ્તુ સામે લડવા માટે કટિબદ્ધ છે. પણ જરૂર છે કે ભાઈ જેમ આપણે કીધું એમ કે જે આપણું લક્ષિત જે ટાર્ગેટ બેનિફિશિયરી છે એ પણ આમાં આપણને સહકાર આપે, જેમ આપણે કીધું એમ કે ભાઈ મહિલાઓમાં કે આપણે ખુદ એની હેલ્થ ફોકસ કરતી થાય, જાગૃત થાય,
2: જરૂરી છે,
0: એ જરૂરી છે. અને ક્યારેક એવું પણ જોયેલું છે કે આયરન ફોલિક એસિડ ટેબ્લેટમાં લોકોને થોડી થોડી ક્યારેક ક્યારેક કોક કોકને સમસ્યા હોય છે, જેમ કે ક્યારેક કોકને બને કે ગેસ્ટ્રાઇટિસ થતું હોય છે. એટલે ક્યારેક એ લોકોને એમ થાય કે પેટમાં દુખે છે, ઉલટી થાય છે, કબજિયાત થાય છે, અથવા એનું જે મળ છે એ કાળા કલરનું આવે છે. તો આ બધી વસ્તુઓથી ડરવાની કોઈ જરૂર નથી. ક્યારેક આવું થઈ શકે, એનું જે દવા લેવાની જે પદ્ધતિ છે એમાં તમે થોડો ફેરફાર કરો તો આ બધી વસ્તુથી તમે ચોક્કસ બચી શકો છો. પણ અમે જે જોયેલું છે એ કે ભાઈ બુધવારે અમે જયારે સ્કૂલમાં ગોળી આપીએ છીએ તો અમુક તોફાની બચ્ચા હોય એટલે એ શું કરે, મોઢામાં રાખી મૂકે, પછી જેવા તમે અડવડા થાવ એટલે એ મોઢામાંથી તરત જઈને થૂકી આવે. એટલે એના ઉપર એક બરાબર આઈધર ટીચર અથવા આઈધર આરોગ્યની ટીમ એ લોકોએ જયારે એ લોકોને ગોળી ગળાવવામાં આવે ત્યારે એને આ વસ્તુની વોચ રાખવી પડે છે. અને ક્યારેક કોઈ બચ્ચામાં એવું થાય, મેં જેમ કીધું એમ કે કોઈ બચ્ચું છે, કોઈ સગર્ભા છે, કોઈ ધાત્રી છે અથવા તો કોઈ પ્રજનન વયની સ્ત્રી છે, એને જયારે આવું કોઈ લક્ષણ જોવા મળે તો એ ડરી જાય. તો એનાથી કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી. ગોળી લીધા બાદ એની બધા વસ્તુના ચોક્કસ સોલ્યુશન અને ઉપાયો છે. એટલે એ જયારે તમે કોઈ ડોક્ટરને કન્સલ્ટ કરો તો એ ચોક્કસ તમને કહેશે કે આ બધામાંથી કેવી રીતે બચી શકાય. એક વસ્તુ આમાં એડ કરવા માંગીશ હું ભાવનાબેન, જનરલી આપણને બહુ આઈડિયા નથી હોતો કે એમાંથી એટલું આયરન વ્યવસ્થિત માત્રામાં મળતું હોય છે. તો આપણે જે વેજીટેરિયન ખોરાક હોય છે એમાં ઘણા બધા ખોરાકમાં બહુ સારી માત્રામાં આયરન આપણને મળી જાય છે ખાવામાં. ગોળ, શિંગદાણા, ખજૂર, પાલક, મેથી, બીટ, પૌવા, બાજરો, રાગી અને હાથલા અથવા દોડવાનો રસ આ બેસ્ટ સોલ્યુશન વેજીટેરિયનમાં છે. પણ સાથે સાથે તમારે પ્રોટીન વાળું ડાયટ પણ લેવું પડે. જો B12 કે ફોલિક એસિડની કે એની ઉણપ હોય અથવા પ્રોટીનની તો સાથે સાથે પ્રોટીન એનરિચ ડાયટ પણ લેવું પડે, જેમ કે સોયાબીન કે આ જે છે એ બધી વસ્તુ.
2: બરાબર. અને રિધિબેન, આપે જે સરકારી યોજનાની વાત કરી તો એનો લાભ કોઈએ લેવો હોય તો એ ક્યાં સંપર્ક કરી શકે?
0: એ નજીકનું કોઈ પણ નાનું પેટા કેન્દ્ર છે સરકારશ્રીનું, અથવા નજીકનું કોઈ પણ આરોગ્ય કેન્દ્ર છે, સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે, અથવા આપણી સરકારની કોઈ પણ જે સંસ્થા છે ત્યાં એનો કોન્ટેક્ટ કરી શકે છે. અને જો સ્કૂલમાં ભણતા બચ્ચા હોય તો એમને તો ડાયરેક્ટ સ્કૂલમાં જ બધી વસ્તુઓ પ્રોવાઈડ થઈ જાય છે, હિમોગ્લોબિનની તપાસ છે, સારવાર છે, એ બધું તેમને ત્યાં જ મળી જાય છે. બાકી એ નજીકની હોસ્પિટલ કોઈ પણ સરકારી સંપર્ક કરી શકે.
2: બરાબર. અને અટલબેન, રિધિબેને આટલી સરસ માહિતી આપી. કોઈને કંઈ જાણકારી મેળવવી હોય અથવા તો કોઈ માર્ગદર્શન મેળવવું હોય તો શ્રોતાઓને આપણે એમના મોબાઈલ નંબર પણ આપી દઈએ. તેમના મોબાઈલ નંબર છે 75-67-87
1: 75-67-97-91 91 એટલે કે 7567879561.
2: ડોક્ટર રીધિબેન, આપ અમારા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં આવ્યા, ખૂબ સરસ અને ઉપયોગી માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
1: નમસ્કાર.
0: થેન્ક યુ સો મચ.
2: અટલબેન, આટલી સરસ માહિતી આપણે બધાએ સાથે મળીને સાંભળી, તો હવે એક ગુજરાતી ગીત સાંભળી લઈએ.
1: ચોક્કસ.

0: ગીત સાંભળવાની ખૂબ મજા આવી. અને શ્રોતા મિત્રો, આપને આજનો કાર્યક્રમ કેવો લાગ્યો એ આપ અમોને ઈમેલ અને પત્ર દ્વારા જરૂરથી જણાવજો. અને અટલબેન, હવે સહ્યર કાર્યક્રમ પૂરો કરવાનો સમય થઈ ગયો છે, તો શ્રોતાઓ પાસેથી રજા લઈએ. શ્રોતા મિત્રો, આપની રેડિયો સખી ભાવના દોશી
1: અને અટલ શર્માને આપો રજા.
0: નમસ્કાર.

રાસબિહારી દેસાઈના સ્વરમાં કવિ નાનાલાલની રચનાઓ આપ સાંભળી રહ્યા હતા. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી 5 દેશોની યાત્રા દરમિયાન આજે સ્વીડન પહોંચશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના 2 દિવસના પ્રવાસે અમદાવાદ ખાતે મિલિયન માઇન્ડ સ્ટેક પાર્કનું લોકાર્પણ કર્યું. વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કા હેઠળ 5 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ક્ષેત્રીય કામગીરી શરૂ. વિશ્વ આરોગ્ય સંગઠને કોંગો અને યુગાન્ડામાં ફેલાયેલ ઇબોલા રોગચાળાની આરોગ્ય કટોકટી જાહેર કરી. અને આગામી 26મી મેથી કેરળમાં ચોમાસાના આગમનની શક્યતા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વીડનની 2 દિવસીય મુલાકાતે ગોથેનબર્ગ પહોંચશે. શ્રી મોદી પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટર્સન સાથે દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરશે. બંને પક્ષો વેપાર વધારવા, ગ્રીન ટેકનોલોજી અપનાવવા, મિકેનિકલ ઇન્ટેલિજન્સ, ઉભરતી ટેકનોલોજીઓ, સ્ટાર્ટઅપ્સ, મજબૂત સપ્લાય ચેન, સંરક્ષણ, અવકાશ, આબોહવા પરિવર્તન અને લોકોથી લોકોના સંપર્કો જેવા ક્ષેત્રોમાં સહયોગના નવા માર્ગો શોધશે. બંને પ્રધાનમંત્રીઓ સાથે યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન પણ ઉદ્યોગ માટે યુરોપિયન રાઉન્ડ ટેબલને સંબોધિત કરશે. ગઈકાલે હેગમાં પ્રધાનમંત્રી મોદી અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી રોબ ઝેટ્ટેન વચ્ચેની વાતચીત બાદ ભારત અને નેધરલેન્ડ તેમના સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી સુધી વધારવા સંમત થયા. પ્રધાનમંત્રી મોદીએ નેધરલેન્ડને ભારતનો મુખ્ય યુરોપિયન ભાગીદાર ગણાવ્યો હતો.
1: हम नीदरलैंड को भारत के सबसे महत्वपूर्ण पार्टनर में से मानते हैं. नीदरलैंड भारत के टॉप 5 इन्वेस्टर्स में से एक है. हमारे हिस्टोरिकल, कल्चरल और पीपल टू पीपल टाइज भी बहुत गहरे हैं. डेमोक्रेटिक वैल्यूज, मार्केट इकोनॉमी और रिस्पॉन्सिबल बिहेवियर, ये हमारी साझी सोच का हिस्सा है. हमें नीदरलैंड की एक्सपर्टीज और भारत की स्पीड और स्केल को हर क्षेत्र में जोड़ना चाहिए.
0: નેધરલેન્ડના પ્રધાનમંત્રી રોબ ઝેટ્ટેને જણાવ્યું હતું કે ભારત સાથેના સંબંધોનું મહત્વ સતત વધી રહ્યું છે અને બંને દેશો વચ્ચે મજબૂત આર્થિક અને વ્યૂહાત્મક સહયોગ જરૂરી છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે. શ્રી શાહ આજે ગાંધીનગર મહાનગરપાલિકાના 620 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શ્રી શાહે અમદાવાદ ખાતે મિલિયન માઇન્ડ સ્ટેક પાર્ક અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર કેમ્પસનું ઉદઘાટન કર્યું હતું. કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ પણ હાજરી આપી હતી. તેઓ ગાંધીનગર જિલ્લા દૂધ સંઘ લિમિટેડ મધુર ડેરીના દશીલા ખાતે 128 કરોડના ખર્ચે નવનિર્મિત 5 લાખ લીટર ક્ષમતાવાળા પ્લાન્ટનું ઉદઘાટન પણ કરશે. 5 રાજ્યોમાં ઘર ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ થઈ ગયો છે. ઘરની યાદીઓનું સંકલન કરવામાં આવશે. હાલમાં આ કાર્ય રાજસ્થાન, મેઘાલય, મહારાષ્ટ્ર, ઝારખંડ અને દિલ્હીમાં શરૂ થઈ ગયું છે. આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, બિહાર, ચંદીગઢ, છત્તીસગઢ, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, હરિયાણા, મધ્યપ્રદેશ, પંજાબ, તેલંગાણા અને ઉત્તરાખંડમાં પણ ઘરે ઘરે જઈને ઇન્વેન્ટરી સંગ્રહ ચાલી રહ્યો છે. યાદી તૈયાર કરવા માટે ઘરગથ્થુ વસ્તુઓ, સુવિધાઓ અને સંપત્તિઓની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને પુડુચેરીમાં આજે સ્વગણતરી શરૂ કરવામાં આવી છે. આ સુવિધા 31 મે સુધી ઉપલબ્ધ રહેશે. ઉત્તર પ્રદેશમાં પણ સ્વગણતરી ચાલુ છે, જે 21 મે સુધી ઉપલબ્ધ રહેશે. અત્યાર સુધીમાં 25 રાજ્યોમાં 1,44,00,000થી વધુ ઘરોના રહેવાસીઓએ સ્વગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી છે. આ પહેલ વસ્તી ગણતરી અભિયાનના ડિજિટાઇઝેશન તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. ભારતે જણાવ્યું છે કે હોર્મુઝ સામુદ્રધુનીમાં વાણિજ્યિક જહાજો પર હુમલા અસ્વીકાર્ય છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પર્વતાનીની હરીશે જણાવ્યું કે ક્રૂ સભ્યોને નિશાન બનાવવા અને જહાજોની મુક્ત અવરજવરમાં અવરોધ ઉભો કરવો તે વાજબી ઠેરવી શકાય નહીં. શ્રી હરીશે વૈશ્વિક ઉર્જા પર સંયુક્ત રાષ્ટ્ર આર્થિક અને સામાજિક પરિષદની ખાસ બેઠકમાં આ નિવેદન આપ્યું હતું. થોડા દિવસો પહેલા ઓમાનના દરિયાકાંઠે એક ભારતીય ધ્વજવાળા જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો. સોમાલિયાથી આવી રહેલા જહાજના તમામ 14 ક્રૂ સભ્યોને ઓમાની અધિકારીઓએ બચાવી લીધા હતા. આ વર્ષની શરૂઆતમાં ગલ્ફ ક્ષેત્રમાં સંઘર્ષ શરૂ થયા પછી 2 અન્ય ભારતીય ધ્વજવાળા જહાજો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આજે વહેલી સવારે કેરળથી દિલ્હી આવી રહેલી તિરુવનંતપુરમ હઝરત નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસના કોચમાં આગ લાગી હતી, જેમાં કોઈ જાનહાની થઈ નથી. જોકે કેટલીક ટ્રેનોની અવરજવર પર અસર પડી છે. આ ઘટના મધ્યપ્રદેશના રતલામમાં કોટા ડિવિઝનના લુનીરીચા અને વિક્રમગઢ અલર્ટ સ્ટેશનો વચ્ચે સવારે 5:20 બની હતી. વિશ્વ આરોગ્ય સંગઠન WHO એ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને યુગાન્ડામાં ઇબોલા ફાટી નીકળવાની ઘટનાને જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે. WHOના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ અદનામ ઘેબ્રિયેસસે 300થી વધુ શંકાસ્પદ કેસ અને 88 મૃત્યુ નોંધાયા બાદ આ નિર્ણય જાહેર કર્યો હતો. WHOએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં સ્પષ્ટ કર્યું છે કે આ વાયરસ COVID-19 જેવી રોગચાળાની કટોકટી માટેના માપદંડોને પૂર્ણ કરતો નથી અને આંતરરાષ્ટ્રીય સરહદ બંધ ન કરવાની સલાહ આપી છે. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇબોલા વાયરસના દુર્લભ બુંદી બુંગ્યો સ્ટ્રેન સાથે જોડાયેલો છે, જેના માટે હાલમાં કોઈ માન્ય રસી અથવા સારવાર નથી. ઇબોલા શારીરિક પ્રવાહીના સંપર્ક દ્વારા ફેલાય છે અને ગંભીર અને ઘણીવાર જીવલેણ બીમારીનું કારણ બની શકે છે. મોટાભાગના કેસ કોંગોમાં નોંધાયા છે, જેમાં પડોશી યુગાન્ડામાં 2 કેસની પુષ્ટિ થઈ છે. બલ્ગેરિયાએ ઓસ્ટ્રિયાના વિયેનામાં વિનર સ્ટેડથલે ખાતે આયોજિત યુરોવિઝન ગીત સ્પર્ધા 2026 જીતી લીધી છે. DARAના ગીત બંગરંગાને સ્પર્ધામાં સૌથી વધુ મત મળ્યા. આ બલ્ગેરિયાનો 4 વર્ષમાં પહેલો વિજય છે. બલ્ગેરિયાએ કુલ 516 પોઈન્ટ સાથે સ્પર્ધા જીતી. સાંભળીએ એક અહેવાલ.
2: प्रतियोगिता में DARA के गीत बंग रंगा को सबसे अधिक वोट मिले. बल्गारिया की 4 वर्ष में ये पहली जीत है. बल्गारिया ने कुल 516 अंक के साथ प्रतियोगिता जीती है. यूरोविजन की परंपरा का पालन करते हुए पहले निर्णायक मंडल ने अंक दिए, उसके बाद जनता के टेली वोट के परिणाम घोषित किए गए. वहीं निर्णायक मंडल ने गीत बंग रंगा को 204 अंक दिए और टेली वोट के माध्यम से उसे 312 वोट मिले. लगभग 10 वर्ष में ऐसा पहली बार हुआ है जब निर्णायक मंडल और जनता ने एक ही विजेता को चुना है. इससे पहले ये प्रतियोगिता 2017 में कीव में हुई थी.
0: આજે વિશ્વ ઉચ્ચ રક્તચાપ દિવસ પણ છે, જેનો ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે ઉચ્ચ રક્તચાપ અંગે જાગૃતિ, નિવારણ, શોધ અને નિયંત્રણને પ્રોત્સાહન આપવાનો છે. આ વર્ષની વિષયવસ્તુ ઉચ્ચ રક્તચાપનો સામનો એક સાથે કરો, નિયમિતપણે તમારો બ્લડ પ્રેશરની તપાસ કરો અને આ રોગને હરાવો છે. આજે વિશ્વ દૂરસંચાર અને માહિતી સમાજ દિવસ છે. 1865માં આ દિવસે પેરિસમાં સંયુક્ત રાષ્ટ્રની ડિજિટલ ટેકનોલોજી એજન્સી ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયનની સ્થાપના કરવામાં આવી હતી. આ દિવસનો હેતુ ઇન્ટરનેટ અને સંબંધિત ટેકનોલોજીના સકારાત્મક ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે નૈઋત્યનું ચોમાસું અરબી સમુદ્ર, બંગાળની ખાડી, આંદામાન સમુદ્રના ઘણા વિસ્તારો, આંદામાન અને નિકોબાર ટાપુઓના કેટલાક વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. આ મહિનાની 26મી તારીખે કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું પ્રવેશ કરે તેવી શક્યતા છે. આગામી 3-4 દિવસ દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓ, ઉપહિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહી અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં

0: અલગ અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. બીજી તરફ આગામી બે દિવસ બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, ઓડિશા અને રાયલસીમા, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, કોંકણ, ગોવા, તેલંગાણા, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વીજળી અને ભારે પવન સાથે વાવાઝોડાની આગાહી કરી છે. આઈપીએલ ટુર્નામેન્ટમાં આજે બપોરે 3:30 વાગે પંજાબ કિંગ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે અને સાંજે 7:30 વાગે દિલ્હી કેપિટલ્સ રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. ટેનિસમાં યુક્રેનની અલિના સ્વિટોલિનાએ ઇટાલિયન ઓપન મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો. 7મી ક્રમાંકિત એલિનાએ ફાઇનલમાં અમેરિકાની કોકો ગોફને હરાવી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી 5 દેશોની યાત્રા દરમિયાન આજે સ્વીડન પહોંચશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના 2 દિવસના પ્રવાસે અમદાવાદ ખાતે મિલિયન માઇન્ડ સ્ટેક પાર્કનું લોકાર્પણ કર્યું. વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કા હેઠળ 5 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ક્ષેત્રીય કામગીરી શરૂ. વિશ્વ આરોગ્ય સંગઠને કોંગો અને યુગાન્ડામાં ફેલાયેલ ઇબોલા રોગચાળાને આરોગ્ય કટોકટી જાહેર કરી અને આગામી 26મી મેથી કેરળમાં ચોમાસાના આગમનની શક્યતા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: યે હૈ આકાશવાણી કા અમદાવાદ, બડોદા, રાજકોટ ઓર ભુજ કેન્દ્ર.

0: શ્રોતાઓ, આ રચના હતી હસરત જયપુરીની. સંગીત શંકર જયકિશનનું અને સ્વર હતો મુકેશનો. શ્રોતાઓ, પ્રથમ બંને ગીતો હતા ફિલ્મ આવારામાંથી. આપ સાંભળી રહ્યા છો આકાશવાણી દમણ.
1: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
2: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.
0: હિન્દી ફિલ્મ સંગીતમાં હવે સાંભળીએ ચોરી ચોરી ફિલ્મનું આ ગીત.

લતા મંગેશકર અને મન્નાડેના યુગલ સ્વરમાં આ હતી હસરત જયપુરીની રચના. સંગીત શંકર જયકિશનનું હતું અને ફિલ્મ હતી ચોરી ચોરી. શ્રોતાઓ, આકાશવાણી દમણ પરથી આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીત, અને હવે પછીનું ગીત છે ફિલ્મ હેશિયતમાંથી. યસુદાસનો સ્વર છે, બપ્પી લહેરીનું સંગીત છે અને રચના છે ઇન્દિવરની.

પરવરિશ ફિલ્મનું આ ગીત આપે સાંભળ્યું લતા મંગેશકર અને મન્નાડેના યુગલ સ્વરમાં. દત્તરામનું સંગીત હતું, હસરત જયપુરીની રચના. અને હવે સાંભળીએ કાર્યક્રમનું અંતિમ ફિલ્મ અંતિમ ગીત ફિલ્મ સુનૈનામાંથી. ગાયક કલાકાર છે યશુદાસ અને ગીત તેમજ સંગીત છે રવિન્દ્ર જૈનના.

આ ગીત સાથે જ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. શ્રોતાઓ, આપ સાંભળી રહ્યા છો આકાશવાણી દમણ. થોડી જ વારમાં ફરીથી હાજર થઈશું. સાંભળતા રહો આકાશવાણી દમણ.

0: 102.3 મેગાહર્ટ્ઝ પર આ છે આકાશવાણી દમણ. સાંજના 5:30 વાગ્યા છે. પ્રસ્તુત છે વર્ષા અડાલજા લિખિત નાટક દૃષિત. કલાકારો છે કિરીટ બારોટ અને દક્ષા દવે. પ્રસ્તુત છે નાટક દૃષિત.
1: તમારી કોમરી હજી ના આવી?
2: હું કેમ મોનની રાહ જોઉં છું? હું તો છાપું વાંચું છું.
1: એમ સરસ. શું છે આજના સમાચાર? બોલો એટલે મારે છાપું વાંચવું રહ્યું.
2: તરુ, સાચું પૂછ તો મેં સવારથી છાપું જ ક્યાં વાંચ્યું છે?
1: મને ખબર છે, એટલે જ તો મેં કહ્યું આજે સવારથી આટા ફેરા કરો છો.
2: હવે સવારથી તું મારી સામે થોડી બેઠી છે કે તને ખબર હોય કે હું પેલા ઘાણીના બળદની પેઠે ગોળ ગોળ ફર્યા જ કરું છું.
1: એ માટે મારી સામે બેસવાની જરૂર થોડી છે નરેન્દ્ર. મોના કેજીમાં હતી ત્યારથી માંડીને આજે બીકોમ સુધી દરેક પરીક્ષાના પરિણામના દિવસે તમે આમ જ સવારથી ચકરડી ભમડી રમો છો.
2: મારી મશ્કરી કરે છે તરુ.
1: ના રે, આ એક જગ જાહેર સમાચાર છે. ટીવી ખોલો, ન્યૂઝમાં આવશે.
2: જો પાછી મશ્કરીને. પણ મોના હજી કેમ ના આવી?
1: આવશે, તમે નક્કામી ચિંતા કરો છો. રિઝલ્ટ વહેલું મોડું મુકાયું હોય કે પછી બેનપણીઓ સાથે ગપ્પા મારતી હોય, ધીરજ રાખો ને.
2: ગપ્પા? અરે પણ હું અહીં રાહ જોતો બેઠો છું અને એ ગપ્પા મારતી બેઠી હોય.
1: હે ભગવાન, શું ઉત્પાત્યો જીવ છે. તમે તો ટેન્શન રાખો છો, મને ટેન્શન થઈ જાય છે. આમ ને આમ મોનાનો જાપ જપીને બીપી થઈ જશે.
2: હજી મોના ના આવે, મને લાગે છે હું જ કોલેજે જઈ આવું, તૈયાર થઈ જાઉં.
1: પ્લીઝ રહેવા દો ને, કોલેજે તો જતા જ નહીં.
2: કેમ?
1: ના પાડી છે ને એને કે પપ્પા મારી પાછળ પાછળ આવે છે એટલે મારી ફ્રેન્ડ્સ પાસે મને શરમ આવે છે.
2: ઓ તારી, અરે હું જાઉં એમાં એને શરમાવવાનું શું? બાપ દીકરીને તેડવાના જાય?
1: જાય, જરૂર જાય. હું ક્યાં ના કહું છું, મોના હવે મોટી થઈ ગઈ છે.
2: અરે પણ હજી એની ઉંમર શું થઈ છે?
1: મોના આવવાની હતી ત્યારે મારી ઉંમર કેટલી હતી યાદ છે?
2: એ જમાનો તો ગયો તરુ.
1: આપણી બાજુવાળા સૂર્યા કાકી, ચાર દીકરી છે, ત્રણેયને 18મે વર્ષે પરણાવી, ખબર છે ને? મયુરી છેલ્લી બાકી હતી ને આપણી બાજુમાં રહેવા આવ્યા. આ તો તમે પ્રાણસુખભાઈને સમજાવ્યા, તે વળી મોના સાથે એને બીકોમ થવા દીધી.
2: સૂર્યા કાકી અને પ્રાણસુખભાઈની તો શું જોડી છે. એ બંને છે ને મોહેંજોદારોના યુગમાંથી આ યુગમાં ટપકી પડ્યા છે, એમની તો તું વાત જ નહીં કરતી.
1: બિચારી મયુરીની દયા આવે છે.
2: મોનાને વધારે પડતું મોડું થઈ ગયું તારું.
1: આજે કઈ ફિલ્મની ટિકિટો લાવ્યા છો?
2: આજે ખૂન કા બદલા ખૂન.
1: માડી રે.
2: પણ એ તારું, તને કેમ ખબર પડી કે હું ટિકિટો લાવ્યા છું?
1: હે ભગવાન.
2: આમાં ભગવાન ક્યાં આવ્યા?
1: તમે નરો માં ઇન્દ્ર, ભગવાન તો થયા ને.
2: હા હા, કેમ નહીં દેવી. પણ મેં આપને પ્રશ્ન કર્યો કે આપને મારી ટિકિટોની બાબતમાં બ્રહ્મ જ્ઞાન કેમ થયું?
1: બ્રહ્મ જ્ઞાન નહીં, સામાન્ય બુદ્ધિ, કોમન સેન્સ. સૂર્યા કાકી તો 2 વર્ષથી બાજુમાં રહેવા આવ્યા છે તોય એમને પણ ખબર છે. સવારના પોરમાં મને પૂછ્યું, આજે કઈ ફિલ્મ જોવા જવાના?
2: કાકી તો એક નંબરના લપિયા છે.
1: તમારું વાવાઝોડું ના આવ્યું હજી?
2: હવે તો તું મને ના પડે ને તોય છે ને મારે.
1: વાવાઝોડું આવ્યું.
2: હા, મારી મોના આવી ગઈ. અરે પણ તને કેમ ખબર પડી?
1: એ આમ દોડતી દોડતી આવે એટલે પોર્ચમાંથી મારું કુંડું ધડામ, પછી બાણું પછાડે ધમ, પછી બોલે, પપ્પા હું આવી ગઈ, પપ્પા હું આવી ગઈ. જોયું, જોયું મારું ટાઈમિંગ. હવે તમે કહેશો, બેટા રિઝલ્ટ,
2: બેટા રિઝલ્ટ.
1: પપ્પા હું પાસ,
3: પપ્પા હું પાસ.
1: હવે તમે પૂછશો, શાબાશ મારી દીકરી, તને શું જોઈએ?
2: શાબાશ મારી દીકરી, તને શું જોઈએ બોલ.
1: બસ હવે અહીં ડાયલોગ જરા જુદો પડશે.
2: કેમ?
1: કારણ કે કુંવરીની ફરમાઈશ દર વખતે અલગ અલગ હોય ને. ચાલવા દો, ચાલવા દો.
3: પપ્પા આ વખતે તમારે મને કંઈક મસ્ત આપવું પડશે. હા, છેલ્લું વર્ષ છે ને, હંમેશ માટે યાદ રહી જાય એવું.
2: અરે તું બોલ ને બેટા, એક આખો પગાર મેં તારા માટે રાખ્યો છે.
3: રિયલી પપ્પા? સો સ્વીટ પપ્પા. ઓ માય ડાર્લિંગ ડેડી, યુ આર સો નાઇસ પપ્પા.
1: મારા માટે કોઈ આખો પગાર રાખી મૂકે તો ડાર્લિંગ જ લાગે.
3: પપ્પા અજુ અને મમ્મી કેવું બોલે છે?
1: મને તો એમણે 27 વર્ષ પહેલા જ જોઈ હતી.
2: પ્લીઝ થોડું હવે મોનાને તો કંઈ કહેવા દે તું. બોલ બેટા, તને શું જોઈએ બોલ.
3: મને મને હો મને અત્યારે કંઈ સૂચતું નથી. લેટ મી થિંક. હું કહું?
2: વેરી ગુડ.
3: પણ મમ્મી કંઈક મસ્ત બોલજે. હા, કંઈક નવું જ.
1: અરે નવું નક્કોર.
2: અરે તમે તો અમારા બેથીએ બુદ્ધિમાં ચડિયાતા નીકળ્યા.
3: ઓ બોલને મમ્મી જલ્દી બોલને, મને શું આપશો તમે લોકો?
1: એક મૂર્તિઓ.
3: વોટ મૂર્તિઓ? પાપા આ મમ્મી જુઓ ને કેવી કેવી વાતો કરે છે.
2: તમને કહી દઉં છું, હા, આવી મશ્કરી કરીને તમે આજનો દિવસ ને બગાડો.
1: નરેન્દ્ર, દીકરી મોટી થાય અને પરણેમાં મશ્કરી ક્યાં આવી?
2: તો પછી આખી વાતમાં વચ્ચે પરણવાનું ક્યાંથી આવ્યું?
1: દુનિયામાં બધી વાતોમાં વચ્ચે જ પરણવાનું આવે છે.
3: મમ્મીની કઠી.
2: તરુ, જમાનો બદલાયો છે. દીકરીને હજી ભણાવવાની હોય, પરણાવવાની ન હોય.
1: શું ભણાવશો?
2: અરે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થાય કે MBA નું કરે કે પછી કમ્પ્યુટર નું કરે.
3: રાઈટ પાપા.
2: અમે બાપ દીકરી એક્સપોર્ટ નું બિઝનેસ કરીશું. રાઈટ વાણા?
3: ઓ રિયલી પાપા, રાઈટ.
2: લોકો ફલાણા ફલાણા એન્ડ સન્સ એમ લખે છે ને, હું નરેન્દ્ર એન્ડ ડોટર એમ કંપની નું નામ રાખીશ.
3: ઓ પાપા, તુ સી ગ્રેટ હે પાપા.
1: હા, ફાઇનાન્શિયલ બધા ગ્રેટ જ હોય છે. તમે મોનાને પૂછ્યું નહીં એને કેટલા ટકા આવ્યા?
2: અરે સરસ જ હોય ને, ફર્સ્ટ ક્લાસ. કેમ મોના?
3: હા, એટલે કે એમ છે ને કે,
1: એટલે કેમ છે બેટા?
3: ઓ મમ્મી,
1: મમ્મી ગ્રેટ નથી એટલે મમ્મી તો પૂછશે જ કે ખાલી પાસિંગ માર્ક્સ જ આવ્યા ને.
3: હા,
1: મારું તો એટલું જ કહેવાનું છે કે આટલા પરસેન્ટેજ સાથે CA કે MBA માં થોડું એડમિશન મળે. કોમ્પ્યુટર એને દીઠું ગમતું નથી. હું તો કહું છું તે કોમર્સ માં જ ખોટું એડમિશન લીધું હતું. બહેનપણીઓએ લીધું એટલે તું પણ એ લાઈન માં ગઈ.
2: અરે ભાઈ, મારી દીકરી કંઈક તો કેરિયર કરશે કે નહીં?
3: યુ આર રાઈટ પાપા.
1: એક કેરિયર એવી છે જેમાં બુદ્ધિ ને કે ભણતરની કઈ જરૂર નથી.
2: એ વળી કઈ કેરિયર છે? તમારી પાસે આમ ધાર્યા કરતા ઘણી બધી માહિતી છે. બોલો બોલો.
1: લગ્ન.
3: એટલે શું મારામાં બુદ્ધિ નથી?
1: તો મજાક કરું છું બેટા, તને જે ગમતું હોય તે કર. ભણવું હોય, નોકરી કરવી હોય, હું તો રાજી જ છું ને બેટા.
3: રિયલી? આઈ લવ યુ મોમ.
2: હાશ, હવે તમે કંઈક મૂડમાં આવ્યા. હા, મયુરીનું શું રિઝલ્ટ આવ્યું?
3: પાસ. પણ બિચારી મયુરી.
2: કેમ કેમ આમ બિચારી બોલે છે?
3: હજી બીજી પરીક્ષામાં પાસ થવાનું બાકી છે પપ્પા, મૂરતિયાની પરીક્ષામાં.
2: ઓહો, દીકરી તો કંઈ પ્રદર્શનની પૂતળી છે.
3: ત્યારે જુઓ ને, અત્યાર સુધીમાં બિચારીને કેટલા છોકરાઓ જોઈ ગયા પણ ના પાસ. એવી ધાત ચડે છે ને મને તો.
1: તું ગમે તે કહે, સૂર્યા કાકી બદલાવાના નહીં.
3: મમ્મી, મયુરી બિચારી બંધનમાં બંધાશે અને મને તો પાંખો ફફડાવી અને ભૂરા આકાશમાં ઊંચે ઉડવાની હોશ છે. પપ્પા, હું ટ્રાવેલ અને ટુરિઝમનો જ કોર્સ કરું તો પછી કોઈ ટ્રાવેલ એજન્સીમાં હું નોકરી કરીશ. હું ખૂબ ખંત અને નિષ્ઠાથી કામ કરીશ. તમને ખબર છે પપ્પા કે ટ્રાવેલ એજન્સીમાં કે એરલાઇન્સમાં કામ કરું તો અમુક વખતે ફ્રી ટિકિટ મને મળે. આપણે ત્રણે સાથે ઘૂમીશું, નવા નવા દેશ, શિલ્પ, ડુંગરો, મંદિરો, સ્તૂપો જોઈશું. તમને હું મારી કમાણીમાંથી ભત્તે ફેરવીશ.
2: મોના, મારી તમારી કમાણી વળીશું?
3: ઓ પપ્પા, તમે લોકો કેટલો બધો પ્રેમ કરો છો મને અને કેટલી અગવડો ભોગવી તમે મને ઉછેરી છે એ હું શું નથી જાણતી.
1: અગવડો એટલે શું મોના?
3: હું બધું જાણું છું પપ્પા. મારા બધા શોખ પૂરા કરવા તમે બબ્બે કામ કરો છો.
2: મોના
3: પ્લીઝ પપ્પા, મને બોલી લેવા દો. 2 વર્ષ પહેલા મારી કોલેજમાંથી સાઉથ ટ્રીપ લઈ ગયા હતા ત્યારે મેં જવાની હટ કરી હતી. ત્યારે તમે મને મોકલી પણ હતી અને એ 7,000 રૂપિયા તમે નંદુ કાકા પાસેથી ઉધાર લીધા હતા. રાઈટ?
1: એ બધું જાણવાની તારે કોઈ જરૂર નથી અને ચિંતા પણ કરવાની નથી.
3: કેમ નથી મમ્મી? હમણાં તો તું મને પરણાવવા માટે તૈયાર થઈ ગઈ હતી ને, તો લગ્નની જવાબદારી ઉપાડવા માટે હું સમજદાર થઈ ગઈ છું અને આ બધી વાતો સમજવા માટે હું નાદાન છું એમ?
2: મોના બેટા, મજાક મસ્તીની વાતમાંથી આટલે સિરિયસ કેમ થઈ ગઈ તું?
3: પપ્પા, મજાક મસ્તી કરવાની ઉંમર હતી. હવે હું તમારો બોજો હલકો ન કરું તો હું સ્વાર્થી કહેવાઉં કે નહીં?
1: બહુ બોલે છે મોના તું.
3: પપ્પા, તમે જે બીજું વધારાનું કામ કરો છો ને તે આજથી બંધ. બંધ એટલે બંધ, સમજ્યા?
2: એમ ન ચાલે મોના.
3: બધું જ ચાલે પપ્પા. ત્યાંથી તમે 7,000 રૂપિયાની લોન લીધી હતી ને, એ પણ હું ચૂકવી આપીશ એટલે તમે છૂટા.
1: મોના, તારી પાસે પૈસા ક્યાંથી આવ્યા?
3: ઓ રિલેક્સ મમ્મી, ગયા વર્ષથી હું રોજ એક વૃદ્ધ અને બીમાર બહેન છે ને તેની પાસે વાંચવા માટે જાઉં છું, એનો આ પગાર.
2: મોના, તારે આવું કામ કરવાની શી જરૂર પડી? અમને કહ્યા વિના?
3: મને માફ કરો પપ્પા, પણ તમે બંને મને હાથ સુધી કેટ કેટલું આપ્યું છે. મારા ગ્રેજ્યુએશન વખતે મારે તમને સરપ્રાઈઝ ગિફ્ટ આપી હતી.
1: મોના બેટા, એટલે તને પર્સન્ટેજ ઓછા આવ્યા?
3: હા મમ્મી, તારી વાત સાચી હતી. દેખા દેખીથી મેં BCOM માં એડમિશન લીધું હતું

0: કાશ સામાન તો બંધાઈ ગયો,
1: આટલો કમ તો થેલો એ તારો સામાન?
2: ટ્રેકિંગ માં તો આટલો જ થેલો હોય તારું, કઈ કુલી થોડો ભેગો લેવાનો?
1: એ તો મને ખબર છે, આ તો કપડા લીતા હોય તો જરા.
0: ના મમ્મી, આ જીન્સ અને ટીશર્ટ બસ બહુ થઈ ગયું.
2: જો આ બેટરી અને આ છે ને ખાસ ક્રીમ લાવે છું, યાદ કરીને લગાડજે, મચ્છરો કરડશે નહીં તને.
0: અરે મચ્છરો મારું આટલું સરસ લોહી છોડશે કે બાબા? હા, આવી રૂપાળી કન્યાઓ જંગલમાં મચ્છરોને ફરી ક્યારે મળવાની?
1: એક સમાચાર.
0: હા, કઈક એક્સાઇટિંગ છે?
1: બોરિંગ છે.
0: ઓ માય ગોડ.
1: લે પેન્ડો ખા.
0: કેમ?
1: મો મીઠું કરો. મયુરીનું સગપણ થયું.
2: ખરેખર? ક્યાં કર્યું?
1: છોકરો બેંકમાં નોકરી કરે છે, બે મહિનામાં તો લગ્ન લીધા છે. મોના, એ છોકરાનો બીજો ભાઈ છે, તારી વાત કરું?
0: ઓ મમ્મી, હમ વો ચિડિયા નહીં હે. ચાલો પાપા, બાય, હું જાઉં છું, મને બહુ મોડું થાય છે. હા, અને બધા મારી એસટી સ્ટેન્ડ ઉપર રાહ જોતા હશે, મારે ત્યાં જલ્દી પહોંચવાનું છે. આવજો, બાય. તમે અને જુઓ પાપા, હવે નો મૂકવા નો તેડવા, અને જુઓ તમે બંને તમારું ધ્યાન રાખજો. હા, અને મમ્મી, તારો પગ દુખે છે ને, તો દવા લેવાનું ભૂલતી નહીં. ઓકે?
1: નહીં ભૂલું બેટા.
0: આવજો પાપા.
1: આવજે બેટા, સાચવીને જજો બેટા.
2: આવજે બેટા.
0: અને જુઓ પાપા, મને ત્યાંથી ફોન ની સગવડ મળશે ને, તો હું જરૂર ફોન કરીશ. ઓકે? બાય પાપા. બાય મમ્મી. ટેક કેર. ઓકે, બાય.
2: આવજે બેટા.
1: સાચવજે બેટા. હાશ લો, મોનાને ભાવે છે એટલે કેરીનો શ્રીખંડ લાવી અને બટેટાનું શાક કરીશ, એટલે મોના ખુશ ખુશ.
2: બેસ બેસ તરુ, બજારમાંથી આવી થાકી ગઈ હોઈશ. તું નહોતી ત્યારે મોનાનો ફોન હતો. એ લોકોની બસ પુનાથી નીકળી ગઈ હશે. હવે
1: મજા આવી એને?
2: વધુ તો શું બોલે ફોનમાં? મને કહે છે કિલ્લાની રાંગે આખી ટુકડીમાંથી અમે ત્રણ જ પહોંચી શક્યા.
1: અરે વાહ મારા મોનાભાઈ.
2: એ પોતાના અનુભવો પોતાની ડાયરીમાં લખી રાખવાની છે. મને કહે કે પપ્પા, હું પાછી આવીને લેખ લખીશ. ચાલો તમે જરા આરામ કરો, પછી આપણી ચકલીભાઈ આવશે ને ચી ચી કરશે, જરાય ઊંઘવા નહીં મળે. હું જરા કેસેટ સાંભળી લઉં. ટેપ રેકોર્ડરની સ્વિચ જરા ઓન કરને, હું જરા ટેપ શોધી લઉં છું. આ ન્યૂઝ સાંભળી લઉં.
3: હમણાં હમણાં મળતા સમાચાર મુજબ પૂના ઘાટથી ઉતરતી એક બસને જીવલેણ અકસ્માત થયો છે. આ બસમાં ટ્રેકિંગ માટે ગયેલી 12 યુવાન અને યુવતીઓની એક ટુકડી હતી. પ્રમાણે આ ભયંકર દુર્ઘટનામાંથી કોઈ જ બચવા પામ્યું નથી.
0: નરેન્દ્ર, મારી મોના, મારી મોના.
2: ધરુ,
0: મોના.
2: ધરુ, ધરુ, તું ભાનમાં આવ. ધરુ, ઓ ભગવાન, આ શું થઈ ગયું? સૂર્યા કાકી, પ્રાણલાલ ભાઈ, જરા જલ્દી દોડો. અરે મારી મોના, ઓ મારી તરુ.

0: આપણે ક્યાં આવ્યા છીએ? આટલું મોટું મકાન, શું લખ્યું છે? શારદા અંધકન્યા છાત્રાલય. નરેન્દ્ર, ચૂપ કેમ છો? બોલો, અહીં શું કામ આવ્યા છીએ?
1: ચૂપ, એકદમ ચૂપ.
2: નમસ્તે નરેન્દ્રભાઈ, આપના પત્ની છે?
1: હા, તરુ, માય વાઇફ. તરુ, આ છે કાલિંદીબેન, આ અંધકન્યા છાત્રાલયના ગૃહમાતા.
0: નમસ્તે બેન.
1: કાલિંદીબેન, અમારે નીતાને મળવું છે. આપે કહ્યું હતું કે 4:30 શાળા પૂરી થાય એટલે એને મળી શકાશે. અમે મોડા તો નથી ને? 5 વાગી ગયા અને...
2: ના ના, આજે તમે આવવાના છો, જાણી એનો યુનિફોર્મ બદલવા ગઈ છે. આવી જ જવી જોઈએ.
0: નીતા એટલે?
2: હા તરુબેન, તમારી મોનાની આંખો એને આપી છે.
0: ક્યારે આવશે નીતા? એને જલ્દી બોલાવો પ્લીઝ. જો એ કે બહાર ચાલી જશે પછી...
1: તરુ, રિલેક્સ.
2: તરુબેન, આ જરા ગરમ કોફી પી લો. નીતા આવતી જશે, ક્યાંય નહીં જાય.
1: નીતા ખૂબ ખુશ હશે ખરું?
2: અરે, એની ખુશીનો તો પાર નથી. એનું ભણવામાં ચિત નથી, આંખોમાં ઊંઘ નથી. ચારે તરફ આંખો માંડીને જોયા જ કરે છે. આ વિસ્મયકારક વિશ્વને જાણે એની આંખોની કીકીમાં સમાવી લે છે.
0: એટલે મારી મોનાની સુંદર આંખો હજી જીવે છે?
2: હા તરુબેન, તમે જેટલા એને મળવા આતુર છો એટલી એ પણ આતુર છે.
0: ખરેખર એને મળવાની મારી અધીરાઈ વધતી જાય છે.
2: પણ મને એની ચિંતા રહે છે નરેન્દ્રભાઈ.
1: નીતાની? કેમ, હું સમજ્યો ને.
2: જુઓ, અમારા છાત્રાલયનો નિયમ છે, અહીં અંધ છોકરીઓ જ રહી શકે છે. અને નીતાને હવે દ્રષ્ટિ મળતા અહીં એને ન રાખી શકાય. મેં 2-3 અનાથાશ્રમને પત્ર લખ્યા છે, એમના જવાબની પ્રતીક્ષા કરું છું.
0: અનાથાશ્રમને?
2: હા તરુબેન, એના મા બાપ કિશનનગર ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા. મા બાપનું લોહી એકમેકથી મેચ નહોતું થતું અને એમને આંધળા બાળકો જન્મતા ગયા.
1: બાળકો? એટલે નીતા?
2: હા, નીતાને બીજી 4 બહેનો છે, બધી જ અંધ છે.
0: હે ભગવાન, આ હું શું સાંભળું છું?
3: દીદી, ઓ દીદી, એ લોકો... ઓહ, માફ કરજો, આપ આવી ગયા છો? એટલે કે તમે જ નરેન્દ્રભાઈ અને તરુ બહેન? તમારો ફોટો મારી પાસે છે. નમસ્તે, હું તમારી જ રાહ જોતી હતી.
2: અને એ બંને તારી રાહ જોતા હતા. તમે સમજી તો ગયા જ હશો બહેન, આ નીતા.
0: નીતા, અહીં આવો મારી પાસે. આવો બેટા, આવો મારી પાસે આવો. તારી આંખો મને જોવા દે, મારી મોનાની આંખો.
1: ના તરુ, આ નીતાની આંખો છે. બેટા, તું કયા સ્ટાન્ડર્ડમાં ભણે છે?
3: 10મા ધોરણમાં. હું જો તમને અંકલ કહું તો તમને વાંધો તો નથી ને? આમ તો મારે કોઈ અંકલ જ નથી, પપ્પા મમ્મી પણ નથી.
1: કેમ, હમણાં જ કાલિંદીબેને તો કહ્યું કે કિશનનગરમાં
3: ત્યાં રહેતા હતા. પપ્પા ખૂબ પીએ, પછી મમ્મીને મારે, એટલે દીદી અમને બહેનોને અહીં લઈ આવી. અમારી ઝૂંપડપટ્ટી તો તોડી નાખી, પછી ક્યાં એ લોકો જતા રહ્યા છે ખબર નથી. હતા ત્યારે પણ મળવા નહોતા આવતા, આંધળી દીકરીઓ નહોતી ગમતી.
0: રડ નહીં નીતા બેટા, રડ નહીં. તું કેટલી બધી હોશિયાર છે, એની વાત કાલિંદીબેન કરતા હતા.
3: હા આંટી, મને વાંચવું ખૂબ ગમે. અમારે ત્યાં ભ્રેલ લિપિમાં જેટલી ચોપડીઓ છે બધી વાંચી ગઈ છું.
1: હવે તને તું જાતે વાંચી શકે એવા ઢગલાબંધ પુસ્તકો લાવી આપીશ.
3: ખરેખર અંકલ, તમે કેટલા સારા છો. હું હમણાં દીદીને જોડે સુઈ જઉં છું. એમના રૂમમાં મોટી બારી છે, હું આખી રાત આકાશને તાકતે બેસી રહી છું.
2: મેં બહુ કહ્યું કે હવે સુઈ જા, ક્યાંક પાગલ થઈ જઈશ.
3: હા દીદી, હું પાગલ જ થઈ ગઈ છું. કેટલા બધા રંગો છે દુનિયામાં, પણ હું તો એક જ રંગને જાણતી હતી, કાળો રંગ. દયારામની કવિતા હું ભણી હતી, શ્યામ રંગ સમીપે ન જોઉં મારે, શ્યામ રંગ સમીપે ન જોઉં. એનો અર્થ મને કદી સમજાયો ન હતો. આજે એ કવિતા મને સમજાય છે અંકલ, તમારે લીધે, મોના બહેન લીધે, જેને લીધે આજે હું જોઈ શકું છું.
0: હો નીતા બેટા, તું કેટલું મીઠું બોલે છે, કેટલી સમજુ છે બેટા તું.
2: તમને ખબર છે બેન, જ્યારે નીતાનું ઓપરેશન હતું ત્યારે એણે એમ પૂછ્યું, મારું ઓપરેશન શું કામ કરો છો? ત્યારે મેં એને કહ્યું હતું, તું જોઈ શકે એટલે.
3: અને મેં દીદીને પૂછ્યું હતું, દીદી જોવું એટલે શું? દીદી, તમે મને બહુ સમજાવી, તો પણ મને કાંઈ સમજાયું નહોતું. પણ જ્યારે મને દૃષ્ટિ મળી, હું પાગલ જેવી થઈ ગઈ હતી. મારે તમને બંનેને મળવું હતું, તમારો આભાર માનવો હતો.
1: ના ના બેટા, અમને આમ પગે લાગવાનું ન હોય.
3: શા માટે નહીં અંકલ, કેટલી સુંદર દુનિયા છે. તમે મને બતાવી, મારી દીદીએ મને બતાવી, મુના બહેનનો આભાર કેવી રીતે માનું.
2: નરેન્દ્રભાઈ, તરુબેન, પ્લીઝ તમે રડો નહીં. તમે તો મૃત્યુમાંથી પણ જીવનનું સર્જન કર્યું છે.
3: આંટી, મને દીદીએ તમારા વિશે બધી વાત કરી છે. હું તમને મળવા આવીશ. મને તમે બહુ ગમો છો. આપણે ત્રણે જણા સાથે ફરીશું, ડુંગરા ચડીશું, પગડા ખૂંદીશું. મને દરિયો બતાવશો? મેં એનો ફોટો જ જોયો છે.
0: બેટા, મારી દીકરી નીતા.
1: એક વિનંતી કરું કાલિંદીબેન?
2: બોલો.
1: તમે કહેતા હતા કે સંસ્થાના નિયમ મુજબ તમે હવે નીતાને અહીં નહીં રાખી શકો. તમે અનાથાશ્રમને પત્ર લખ્યો છે.
2: હા, એમનો જવાબ હજુ આવ્યો નથી.
3: દીદી, મને ક્યાંય જવું નથી. પ્લીઝ, ત્યાં નવી જગ્યામાં મારું કોઈ નહીં હોય. બહેન નહીં, બહેનપણી નહીં. મને નહીં ગમે દીદી.
2: રડ નહીં બેટા. હું શું કરું? હું સંસ્થાના નિયમ પાસે લાચાર છું.
1: કાલિંદીબેન, નીતા મને આપી દો.
2: એટલે?
0: હા દીદી, નીતા અમને દઈ દો. મારી દીકરી કરીને રાખીશ. નીતાને અનાથ આશ્રમમાં ન મૂકશો.
2: એટલે તમે નીતાને દત્તક લેવા માંગો છો?
1: હા, કાયદેસર જે વિધિ થતી હશે એ કરીને હું નીતાને મારે ઘરે લઈ જઈશ, મારી દીકરી કરીને.
3: ઓ અંકલ, તમે કેટલા સારા છો. દીદી પ્લીઝ હા પાડો ને.
2: જુઓ નરેન્દ્રભાઈ, અમારી સંસ્થામાં છોકરીઓને દત્તક આપવાનો નિયમ તો છે, પણ છેલ્લા 20 વર્ષમાં એક પણ છોકરીને કોઈ લઈ ગયું નથી. એક તો અંધ અને પાછી દીકરી.
0: ના ના, હું તમારી નીતાને લઈ જઈશ.
2: બેન, મારો વર્ષોનો અનુભવ છે. મા બાપ દીકરાને પોતાના વંશવારસ તરીકે ઈચ્છતા હોય છે. દીકરીઓ અને તે આટલી મોટી કોઈ જ લઈ જતું નથી. તમે હમણાં વિચારી લો, અત્યારે લાગણીના જોશમાં તમને એવું લાગતું હશે

0: પછીથી કદાચ તમારા વિચારો બદલાઈ જાય તો નીતાને ઊંડું મન દુઃખ થાય, એની જિંદગી તો ઉપર તળે થઈ જાય.
1: ના કાલિંદીબેન, હું તમને કઈ રીતે ખાતરી કરાવું? મારી વાલી દીકરી મોનાના સમ.
2: ના આંટી, મને તમારા પર વિશ્વાસ છે, મારે તમારી સાથે આવવું છે, મને જવા દો દીદી.
0: ભલે બેટા, મને શો વાંધો હોય, હું તો ખૂબ રાજી છું. નીતા, તને એક ઘર, એક નામ અને એક નવી જિંદગી મળે તો મને તો આનંદ જ થાય ને. ઓકે નરેન્દ્રભાઈ, હું આજે જ ટ્રસ્ટીઓ પાસે મૂકવા માટે અરજી તૈયાર કરાવું છું. મને શ્રદ્ધા છે એ લોકો ના નહીં પાડે. તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવશે એ તારીખ તમને જણાવીશ.
3: થેન્ક યુ.
1: પણ અમે બે ચાર દિવસ તો હમણાં નીતાને લઈ જઈ શકીએ ને? પ્લીઝ, ના નહીં પાડતા.
2: જવા દો ને દીદી.
0: તું બહુ અધીરી થઈ ગઈ છે ને. જુઓ, બે ચાર દિવસ તો નહીં પણ એક દિવસ નીતાને મોકલી શકું.
2: ઓ દીદી, યુ આર વન્ડરફુલ.
0: નીતા, બહારની દુનિયામાં જઈને તારી બહેનોને આ સંસ્થાને ભૂલી તો નહીં જાય ને?
2: ક્યારેય નહીં દીદી, હું ખૂબ રાજી થઉં છું અને મને રડવું પણ આવે છે.
3: બેન, તમારે જ્યારે જ્યારે મારું કામ પડે મને યાદ કરજો, હું તરત જ પહોંચી જઈશ. આજે મને પહેલી વાર અહેસાસ થયો કે એકનું મૃત્યુ બીજાનું નવું જીવન છે, કશુંક ગુમાવીને પણ કશુંક મળે છે.
1: આજનો દિવસ હું ક્યારે નહીં ભૂલું.
2: રડો નહીં આંટી, હું તમને મમ્મી કહું અને અંકલ તમને પપ્પા કહું.
3: મારી દીકરી?
1: હા બેટા.
3: બહુ જબરી છે તું.
1: હાઓ, મારી પાસે આવ બેટા, મારી પાસે આવ.
2: પપ્પા, તમને ઉમાશંકર જોશીની પેલી કવિતા આવડે છે? મને બહુ ગમે છે. ભૂમિયા વિના મારે ભંવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી.
4: જોવીતી કોતરોને જોવીતી કંદરા, રોતા છરડાની આંખ મારે લોવી હતી.

શ્રોતાઓ, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વર્ષા અડાલજા લિખિત નાટક દ્રષ્ટિ. કલાકારો હતા કિરીટ બારોટ અને દક્ષા દવે. થોડી જ વારમાં ફરીથી હાજર થઈશું. સાંભળતા રહો આકાશવાણી દમણ.

શ્રોતા મિત્રો, સાગર સિદ્દીકીની આ ગઝલ હતી ગુલામ અલીના સ્વરમાં. આ સાથે જ ગઝલોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપ સાંભળી રહ્યા હતા આકાશવાણી દમણ. થોડી જ વાર પછી આપ સાંભળશો આકાશવાણી અમદાવાદનું પ્રસારણ.

0: વૈશાખના વાયરાનો અનુભવ કરી રહેલા અમારા તમામ પ્રકૃતિ પ્રેમી મિત્રોને નમસ્કાર.
1: મિત્રો, કોઈકે સાચું જ કહ્યું છે કે કોઈ વ્યક્તિ કે વસ્તુ હાજર હોય ત્યાં સુધી એનું મૂલ્ય આપણને સમજાતું નથી, પરંતુ જ્યારે એની ગેરહાજરી સાલે ત્યારે ખબર પડે છે કે એનું મૂલ્ય શું છે.
0: હા મિત્રો, ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડ ગુજરાત બહારના યુવા પર્યાવરણીય અભ્યાસીઓને અહીં બોલાવીને આ વાત બહુ સારી રીતે સમજાવે છે,
1: અને ત્યારે પ્રકૃતિથી સમૃદ્ધ વિસ્તારના યુવાનોને પણ ગુજરાતની જૈવ વિવિધતા નવાઈ પમાડે છે. જેમ કે ગુજરાતના ડુંગરાઓની ગાળીઓમાં થતા કેસુડા ખાખરાને આપણે બહુ બહુ તો હોળી ધૂળેટીના તહેવારોમાં યાદ કરીએ છીએ, પણ જ્યારે બહારના પ્રકૃતિવિદો એને જોઈને દીવાના બની જાય છે.
0: ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડમાં અભ્યાસ માટે ઇન્ટર્નશીપ માટે આવેલા કનિકા કાંટપાલ છેક ઉત્તરાખંડમાં પર્યાવરણ વિજ્ઞાનમાં MSc કર્યા પછી જૈવ વિવિધતાનો અભ્યાસ કરવા ગુજરાત આવ્યા છે.
1: તો ચાલો આજે તમને પરિચય કરાવીએ ગુજરાતની જૈવ વિવિધતાથી તદ્દન અજાણ એવા હિન્દી ભાષી મહેમાનનો.
0: હા,
1: એમની ભાષા ભલે હિન્દી છે, પણ ગુજરાતની જૈવ વિવિધતા પ્રત્યેનો એમનો

0: પ્રેમ આપણા કરતા વિશેષ છે.
1: હા મિત્રો, તરુભાઈ, આજે બીએનસીમાં ગુજરાત ઉપરાંત બીજા એક પ્રદેશની વાત છે.
0: શું વાત છે?
1: હા, આજે જૈવિક વિવિધતાનું જતન કાર્યક્રમમાં આપણે ગુજરાતની સાથે સાથે ઉત્તરાખંડમાં પણ કેવી જૈવિક વિવિધતા છે ને તેની વાત કરીશું. કારણ કે આપણી સાથે એક નિષ્ણાત છે, કનિકા કાંટપાલ, કે જેઓ ઉત્તરાખંડથી આવ્યા છે અને MSc ઇન એન્વાયરમેન્ટ સાયન્સ, પર્યાવરણ વિજ્ઞાન સાથે એમણે MSc કરેલું છે.
0: એટલે ઉત્તરાખંડની તો જૈવિક વિવિધતા ભરપૂર છે જ, પણ ગુજરાતની જૈવિક વિવિધતા એમને વધારે આકર્ષી ગઈ એવું થયું.
1: એટલે આપણે અહીંયા ભણવા જ આવ્યા છે અને એમને એમ થયું કે ઉત્તરાખંડનું તો નાનપણથી જોતી આવી છું, સંમતી આવી છું, પણ અભ્યાસ આજે ગુજરાતનો.
0: વાહ વાહ.
1: નમસ્કાર કનિકાજી.
2: નમસ્કાર મેમ. નમસ્કાર સર.
0: નમસ્કાર કનિકાજી, આપનું સ્વાગત છે જૈવિક વિવિધતાનું જતન કાર્યક્રમમાં અને ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડમાં પણ, એટલે ગુજરાતમાં પણ.
1: જી, આજે ઘણા વખતે મિત્રો અમે અરણ્ય ભવનમાં આવ્યા છે, ઘણા વર્ષો પછી આવ્યા છે અને કનિકાજી અહીંયા અરણ્ય ભવનમાં જ આપણા બોર્ડ સાથે જોડાયેલા છે, અભ્યાસ કરે છે, આગળ ઘણું બધું શીખવાના છે, પણ એમની પાસેથી પણ આપણને ઘણું બધું શીખવા મળશે. કારણ કે એમણે કહ્યું હતું કે જૈવિક વિવિધતાનું જતન કાર્યક્રમ અંતર્ગત આપણે કેવી રીતે બાયોડાયવર્સિટીને બચાવી શકીએ એની ઉપરનો અભ્યાસ છે. તો કનિકાજી, આપ એના વિશે શું કહેશો, આપ ક્યા કહેંગે?
2: જૈવ વિવિધતા અગર સિમ્પલી હમ દેખતે હૈ નોર્મલી, અગર આપ વિચાર કીજીએ કે આપ એક સુબહ ઉઠ રહે હૈ ઓર આપકો સબ ચીજ અપને આસપાસ બિલકુલ એક સા દિખાઈ દે રહા હૈ, એક સે હી પેડ, એક સે હી જાનવર, એક સે હી આપ જૈસે દિખને વાલે લોગ, તો ક્યા બોર નહીં હોંગે, આપ બોર હો જાયેંગે. તો સિમિલરલી હમારે પર્યાવરણ મેં ભી ઇતની સારી વિવિધતાએ હૈ જિસકો હમ બોલતે જૈવ વિવિધતા, ઓર ઉસી કી વજહ સે યે ધરતી ઇતની સુંદર હૈ જો આપકો લગતી હૈ. એક અથર્વેદ કા એક શ્લોક હૈ, માતા ભૂમિ પુત્ર અહમ પૃથ્વ્યા, અર્થાત કે યે ધરતી હમારી માતા હૈ ઓર મેં ઇસકા પુત્ર હું. ઓર ઇસી શ્લોક કો ધ્યાન રખતે હમ કહે સકતે હૈ કે હમારી યે જૈવ વિવિધતા કી રક્ષા કરના, પૃથ્વી કી રક્ષા કરના હમારા એક ધર્મ હૈ. તો આજ મેં ઇસી રિગાર્ડિંગ હમ યહાં વાત કર રહે હૈ કે હમ કિસ તરીકે સે સેવ કર સકતે હૈ, બચા સકતે હૈ જૈવ વિવિધતા કો. ઓર સિર્ફ વૈજ્ઞાનિકો કા કામ નહીં હૈ યે, હમ સબ કા હૈ, હમ સભી કો સંવેદનશીલ હોના પડેગા ઇસ ચીજ કે લિયે કે ઇસકો કૈસે બચાયા જા સકતા હૈ.
0: કનિકાજી, ઉત્તરાખંડ તો એસે કહે સકતે હૈ કે પ્રકૃતિ કે સાથ હી લોગ જીતે હૈ, બિલકુલ પહાડો કે બીચ કે સુંદર એરિયા હૈ. તો શ્રોતા મિત્રો, આપને પણ યાદ છે કે ઉત્તરાખંડ છે આખો પહાડોની વચ્ચે પહાડી વિસ્તાર છે, હિમાલયની ગિરિમાળાઓમાં આવેલો વિસ્તાર છે, એટલે એના ત્યાં ને અહીંયા શું ફરક છે એના વિશે આપણે કનિકાજી પાસે થોડુંક જાણીએ. આપ બતાઈએ કે ઉત્તરાખંડ ઓર ગુજરાત કી જૈવ વિવિધતા મેં ફરક આપકો ક્યા દિખ રહા હૈ?
2: જી સર, આપને બિલકુલ સહી કહા, ઉત્તરાખંડ પ્રકૃતિ સે કાફી નજદીક હૈ હમ કહે સકતે હૈ. અસલ મેં તો પ્રકૃતિ સે સબ નજદીક હી હૈ, વો પહાડી એરિયા હૈ, વહાં કા વેધર બિલકુલ અલગ હૈ યહાં સે. યહાં પે ગરમી જ્યાદા હૈ, હમ લોગ ઠંડ મેં સે આયે હુએ લોગ હૈ, તો ઇટ્સ વેરી ઓબવિયસ વહાં પે કાફી જ્યાદા અંતર હૈ. જૈસે યહાં પે મેને દેખા, યહાં પે પલાશ નોર્મલી હમ દેખતે હૈ, હમારે વહાં કોઈ બુરાંસ હોતા હૈ, એન્ડ મતલબ એસે અલગ અલગ એસી જીવ જંતુઓ કી કાફી અલગ અલગ, જૈસે યહાં કા એશિયાઈ શેર ફેમસ હૈ, હમારે યહાં જિમ કોર્બેટ મેં આપકો બાઘ દિખેંગે, તો બહોત જ્યાદા અંતર હૈ.
1: એટલે ખાણી પીણી કહીએ કે રહેણી કરણી કરીએ, જેમ અહીંયા ગુજરાતીઓને તો એવું મેં સાંભળ્યું છે, કારણ કે અમે લોકો ગુજરાતી છે એટલે અમને ખબર છે કે ખાવામાં મીઠાસ વધારે જોઈએ, મીઠું ખાવાનું, દાળમાં પણ અમારે ગોળ જોઈએ, ખાંડ જોઈએ, શાકમાં પણ અમારે જોઈએ, એટલે ઉત્તરાખંડમાં ખાવા પીવામાં પણ ફેરફાર હશે. એ રીતે આપણી સંસ્કૃતિ પણ અલગ અલગ છે. અમારે ત્યાં અહીંયા ગરબા બહુ સરસ થાય છે ગુજરાતમાં, એ રીતે ત્યાં ઉત્તરાખંડનું કંઈક નૃત્ય હશે જ, તો એના વિશે વાત કરો.
0: એના એની સાથે સાથે ખાણીપીણીમાં આપણે એક વસ્તુ પણ યાદ રાખવી પડે, કારણ કે આપણા પ્રધાનમંત્રીશ્રીએ પણ એક વખત કહ્યું હતું કે ગુજરાતીઓ છે ને આખા વર્ષનું તેલ ભરે,
1: તેલ પણ વધારે હોય.
0: ઉત્તરાખંડમાં તો અઠવાડિયાનું જ લઈ આવે ને તેલ.
2: હા, ખાને પીને જબ મેં શરૂઆતમાં ગુજરાત આઈ થી તો મુજે ઇસી ચીજ સે થોડા સા ડીલ કરને મેં ટાઈમ લગા થા કે હર ખાને મેં મીઠા હૈ, હમ ઇતના મીઠા નહીં ખાતે હૈ વહાં પે, હમારે કી ડિશેસ થોડી અલગ હોતી હૈ, યહાં પે કઢી ભી મીઠી થી, હમ લોગ કઢી મીઠી ભી નહીં ખાતે, બટ અબ આદત હો ગઈ હૈ ખા.
1: વેરાઇટીઝ ક્યા હૈ વહાં ઉત્તરાખંડ મેં ખાને કી?
2: જૈસે હમારે વહાં પે જોઈ ભાત હોતા હૈ જિસકો યહાં કઢી બોલતે હૈ, ચુડકાની બનતી હૈ ભટ્ટ કી દાલ, બ્લેક બીન્સ જો હોતે હૈ ના ઉસકો હમારે યહાં ભટ્ટ બોલતે હૈ, ભટ્ટ કી દાલ હોતી હૈ, ચેસ હોતા હૈ, ચને કે ડુબકે હોતે હૈ, કઈ સારે હોતે હૈ, તો ઇસ પ્રકાર કી ડિશેસ હોતી હૈ. और टेस्ट वाइज भी हम नमक ज़्यादा खाने वालों में से हैं, यहाँ पे मीठा है हर चीज़ में, ये मेन डिफरेंस था। और जैसे यहाँ पे गरबा फेमस है, हमारे यहाँ पे झोड़ा खेलते हैं। मैं कुमाऊँ नहीं हूँ, उत्तराखंड में भी दो डिवीजन है, कुमाऊँ और गढ़वाल। तो आप गढ़वाल जाएंगे आपको थोड़ा अलग मिलेगा, कुमाऊँ थोड़ा सा अलग मिलेगा, हमारा यहाँ झोड़ा होता है। झोड़ा जैसे यहाँ पे गरबा एक फोक डांस है, वैसे ही हमारे यहाँ का झोड़ा फोक डांस है।
1: लकड़ी के साथ कर?
2: नहीं,
1: अच्छा
2: लकड़ी के साथ नहीं करते हैं, गले एक दूसरे के गले में हाथ डाल के
1: अच्छा
2: वो
1: हाँ
2: राउंड करके, जैसे गरबा राउंड होके खेला जाता है,
1: हाँ
2: वैसे ही
1: वैसे ही।
2: छोड़ा।
1: तो कनिका जी, आपने અહીંની જ વાત કરીએ, ગુજરાતની જ વાત કરીએ, કે તમે પર્યાવરણ વિજ્ઞાન સાથે નાનપણથી આગળ ભણ્યા અને એની ઉપર જ આગળ ભણવાનું તમે ચાલુ રાખ્યું છે, અત્યારે રિસર્ચર તરીકે કામ કરો છો, તો પર્યાવરણ વિજ્ઞાનની અંદર બીજું શું શું તમને ભણવામાં મળ્યું? પર્યાવરણ સાયન્સ, એન્વાયરમેન્ટ સાયન્સ આપને પઢા, તો ક્યાં ઉસમે જ્યાદાતર રહા?
2: इन्वायरमेंटल साइंसेस एक बहुत ही वास्ट सब्जेक्ट है, आप एक ही चीज़ नहीं पढ़ते हैं, हर चीज़। अब जैसे मैं यहाँ बायोडाइवर्सिटी में हूँ, मेरा जो इन्वायरमेंटल साइंसेस में काम था वो बिल्कुल डिफरेंट था। मैंने वेस्ट मैनेजमेंट से रिलेटेड काम किया अपने एमएससी में। एंड जब आप आते हैं एकदम से, नाउ आई एम अंडरस्टैंडिंग बायोडाइवर्सिटी, अब मुझे यहाँ आके पता चला है कि बायोडाइवर्सिटी भी कितना वास्ट एक अलग सब्जेक्ट है पर्यावरण विज्ञान के
0: सही
2: अंदर,
0: है।
2: और काफी गहराई तक है। तो इस तरीके से हर चीज, नाउ आई एम अंडरस्टैंडिंग दैट, मुझे इस चीज़ का एहसास हो रहा है कि हर एक चीज पर्यावरण से रिलेटेड है। आप बस अलग अलग चीजें पढ़ते हैं, मैंने क्लाइमेट पर्यावरण के अंदर क्लाइमेट चेंज, भूगर्भ विज्ञान, जियोलॉजी, वेस्ट मैनेजमेंट, ये सब चीजें पढ़ी हैं। एंड बायोडाइवर्सिटी इज थोड़ा सा डिफरेंट देन दैट। बायोडाइवर्सिटी, जैव विविधता में आपका बॉटनी भी आ जा रहा है, जूलॉजी भी आ जा रहा है, तो बहुत मतलब है सब पर्यावरण के विज्ञान के अंदर है, बस अलग अलग है और बहुत बड़ा है।
1: જો આપણે અત્યારે એક અભિયાન ચાલ્યું છે પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવાની, જે વાત છે, જો હમ પ્લાસ્ટિક મુક્ત ભારત બના રહે હૈ તો પ્લાસ્ટિક મુક્ત ભારત બનાને કે લિયે હમે ક્યા કરના ચાહિયે અભી?
2: जैसे मैम, प्लास्टिक मुक्त तो हो जाना अपने आप में मिथ्या है। हम अभी अब प्लास्टिक मुक्त नहीं हो सकते हैं। आप देखिए, अब हर चीज़ में आपको प्लास्टिक मिलेगा। तो बात यह है कि हम किस तरीके से यूटिलाइज कर रहे हैं। तो आप बंद नहीं कर सकते हो, आप सोच ही नहीं सकते हैं कि हम बंद करके, क्योंकि नहीं चल पाएगा। जैसे अभी हम सेलफोन्स के बगैर नहीं रह सकते हैं, हमारी बेसिक नीड है, कहीं ना कहीं प्लास्टिक भी हमारी बेसिक नीड है। बट चीज़ यह है कि आप उसको, जैसे छोटे छोटे से मेथड्स होते हैं, या फिर ये कहिए कि अगर हम जागरूक रहे हम वो चीज़ कर सकते हैं। रिसाइकिल होता है प्लास्टिक, हम लेके आते हैं, जब शैम्पू के पाउचेस लेके आते हैं या दूध की थैली लेके आते हैं, हम छोटा सा फाड़ते हैं, हम फेंक देते हैं, तो उस छोटे वाले टुकड़ा वो रिसाइकिल नहीं हो सकता है। उसके अलावा का जो प्लास्टिक है वो रिसाइकिल होता है। तो ये छोटे छोटे से तरीके हैं कि हम थोड़ा
1: कम करें।
2: कम करें, यूज़ कम करें। अगर आपके पास थैला है तो बजाय मार्केट जाके नया थैला, आप पुराना थैला लेके जाइए, आप जूट बैग्स यूज़ कीजिए, आप प्लास्टिक की बोटल्स मत यूज़ कीजिए, आप नॉर्मल थर्मस यूज़ कीजिए। तो ये सब तरीके हैं, तो इससे हम माइक्रो प्लास्टिक्स को रोक सकते हैं। बाकी संवेदनशील, सबसे इम्पोर्टेंट जो मुझे लगा है आज तक इन्वायरमेंट के, उसमें कि आपको संवेदनशील होना बहुत ज़रूरी है। अगर आप सेंसिटिव नहीं हैं तो फिर आप बस पढ़ेंगे एंड हमको लगेगा कि हमारे एक करने से क्या होगा, असल में फर्क पड़ता है।
0: ये बहुत अच्छी बात कही आपने कनिका जी। मुझे एक थोड़ा फर्क आपसे ये जानना है कि उत्तराखंड में प्लास्टिक के प्रति क्या लोगों का नजरिया है? जैसे यहाँ गुजरात में आपने देखा होगा कि गुटखा वगैरह खाने के लिए लोग प्लास्टिक के छोटी छोटी पत्तियों में वो घुमा के फिर खा जाते हैं और पत्ती बाहर फेंक देते हैं, तो वहाँ ऐसा इतना प्लास्टिक का दूषण है उत्तराखंड में या यहाँ आपको ज्यादा मिला?
2: सर, उत्तराखंड में लोग तो सब जगह अगर जागरूक ना हो तो होता ही है, लेकिन जैसे मैं नैनीताल से पढ़ी हुई, मैं हूँ भी नैनीताल से, तो वहाँ पे वो टूरिस्ट एरिया है, तो उस टूरिस्ट एरिया में वहाँ पे काफ़ी लोग आते हैं, मतलब भीड़ होती है, काफ़ी जाम है ये। एंड जो बाहर से पढ़े लिखे आते हैं ना, विच वी थिंक एंड यू कैन सी द डिफरेंस, आप डिफरेंस देख सकते हैं एक एजुकेटेड इंसान में और एक अनसिविलाइज्ड इंसान में। ज़रूरी नहीं है कि आप एजुकेटेड हैं तो आप में विजडम भी हो, आप वो चीज़ ना करें। लोग आके टूरिस्ट सबसे ज़्यादा गंदगी करके जाते हैं। आप झील में देखेंगे दैट क्लॉगिंग हुई थी 2021 में, बाढ़ आई थी एंड उसमें सारा का सारा प्लास्टिक निकला, बिकॉज जो जो आप खा रहे हैं आप फेंक रहे हैं। तो इस तरीके लोग सब जगह हैं, क्योंकि हम लोग हैं ही नहीं इन्वायरमेंट के प्रति।

0: इसी तरीके की चीज़ें हैं जो मैं हिमाचल से, जैसे मेरा MSc है, मास्टर्स है, तो आई हैव सीन देयर ऑल्सो.
1: જૈવિક વિવિધતાનું જતન કાર્યક્રમ છે ને, એમાં સૌથી વધારે આપણી પર્યાવરણ, આપણી વિવિધતા, આપણી સંસ્કૃતિ, આપણી બાયોડાયવર્સિટી જે કહીએ છીએ, આપણી વિવિધતા, એ બધાની વાત છે. એમાં એ ખાસ કરીને વનસ્પતિ અને વૃક્ષોની વાતો પણ આપણે ઘણી બધી વણી લીધી છે. તો વૃક્ષો અને વનસ્પતિમાં તમને શું લાગે છે કે પહેલાની આપણી પરંપરા જે હતી, વનસ્પતિઓને પૂજતા હતા, આપણે દર્શન કરતા હતા, એમને ઉગાડવામાં આપણે જે એક જહેમત ઉઠાવતા હતા, એ જહેમત અત્યારે પણ છે જ? યાની હમ બોલ સકતે હૈ કે જૈવિક વિવિધતા કે દૌરાન હમ હમારી વનસ્પતિ જો હૈ, હમારે પેડ પૌધે હૈ, તો ઉસકો ઉગાને મેં હમ ક્યા યોગદાન દેતે હૈ?
0: મેમ, વનસ્પતિ ઉગાના લાઈક ટ્રી પ્લાન્ટેશન હમ જિસકો બોલતે હૈ કે આપ જા રહે હૈ, આપ ઉગા રહે હૈ, બટ વો એકદમ સે તો નહીં હોતા હૈ. આપ જિસ માત્રા મેં કાટ રહે હૈ ઉસ ઉતને સ્પીડ સે તો નહીં બઢેગા. તો કહીં ના લોગોં ને, યા ફિર આપ ભી બોલી કેતે હૈ જાકે, હમકો કોઈ ફરક નહીં પડતા હુ ઇઝ વોટરિંગ દેટ પ્લાન્ટ, કોઈ નહીં કર રહા હૈ ના, તો વો રહેગા યા નહીં રહેગા. એન્ડ ઉસકે અલાવા ભી, જૈસે મેં યહાં કા એક એસ્ટિમેટ પઢ રહી થી, અસ્કેશિયા કટેચુ જિસે કો હમ કથા બોલતે હૈ, ઉસકા પોપ્યુલેશન 2013 મેં અરાઉન્ડ 37 લાખ થા ઇન ગુજરાત, और वो अब डिक्लाइन होते हुए 1 लाख पहुंचा हुआ है. इतना ज्यादा डिक्लाइन है एस्केशिया कटेचू के उसमें. तो हम कहाँ से, ग्रीड, ह्यूमन ग्रीड, एंड समवेयर हम भी चाहते हैं कि हमें, हमारे पास, यू नो, पीपल आर यूजिंग, इतना महंगा फर्नीचर हमने लगाया है, तो फर्नीचर कहाँ से आ रहा है? आप टिम्बर काट रहे हैं, आप पेड़ काट रहे हैं, तो वो ग्रीड्स पे तो हमको भी सोचना पड़ेगा. नो, मुझे ऐसा लगता है कि ना, ब्लेम करके कुछ नहीं होता है इन सेंस ऑफ पर्यावरण. आप नहीं, आप ब्लेम कर देते इन्होंने पेड़ काट दिए, ये कर दिया, बट वी आर डूइंग, आर वी क्वेश्चनिंग देम? मैं थोड़ा एक छोटा सा इंसिडेंट शेयर करती. मैं एनवायरमेंटल साइंस स्टूडेंट थी जब धर्मशाला में, तो हम पर्यावरण विज्ञान पढ़ते थे, हमारी क्लासेस लगती थी, एंड ऑन एनवायरमेंटल डे एक गोष्ठी रखी गई थी, सेमिनार काइंड ऑफ. तो उसमें वो आए थे ना, जो तो देवर टेलिंग अस कि ऐसा ऐसा है, इतना क्लाइमेट चेंज होगा, ऐसा होगा, एंड वहीं सामने पे उसके कॉन्ट्राडिक्टरी, वो 1 लेन पाथ को काट के आप 4 लेन बना रहे हो, सारे के सारे पेड़ काटे विद इन 6 मंथ्स. एंड आई जस्ट क्वेश्चन टू माई प्रोफेसर, सर वट वी आर डूइंग, वाई वी आर नॉट सीइंग एनीथिंग? एंड उन्होंने कहा कि हम कुछ नहीं कर सकते हैं, एंड एक अकेला इंसान सच में कुछ नहीं कर सकता इसमें. ऑर्डर्स हैं, वो 4 लेन बनेगा, 1 लेन का 4 लेन, बट इसी तरीके की चीजें. एंड आई डोंट थिंक सो कि इतने जल्दी इतना कुछ बदलेगा, जब तक सेंसिटिविटी नहीं आएगी लोगों में. और हम, मैंने वो क्लाइमेट चेंज अपने आंखों के सामने देखा है कि किस तरीके से धौलाधार इतनी बाढ़ें आ रही हैं, ये आ रही हैं. आर वी नॉट सीइंग दैट थिंग? देख रहे हैं, बट वी आर इग्नोरिंग कि हमारा क्या है, हमारा, हमें थोड़ा नुकसान हो रहा है, पहाड़ों में नुकसान हो रहा है, यहाँ नुकसान हो रहा है. समानुभूति वाली भावना भी जरूरी है कि आप अपने आप को रख के देखिए उस प्लेस में. अगर आपका घर जाएगा, अगर वो आपके परिजन होंगे या आपके साथ कुछ होगा, देन ओनली वी कम एंड क्राई कि हाँ, पर्यावरण को बचाना है. तो उस तरीके से
2: आपने बिल्कुल सही बात कही कनिका जी. इना हूँ धर्मशाला नो ए रीते दाखलो आपू के लोग एवं प्रकृति साथ जोड़ायेला, बात करू छू लगभग 40 वर्ष पहला नी, कि 40-45 वर्ष पहला जयरे धर्मशाला में बाळको चालता जता हो, तो कोई पण वाहन छे एने, वाहन वाला एने बाळक ने बेसाड़ी दे स्कूल सुधी, અને સ્કૂલમાં આવતું જાય. ટ્રેન પણ એવી રીતે, નાનકડી ટ્રેન જે શિમલાની જે છે, તો એ ટ્રેન જતી હોય ત્યારે એ વચ્ચે બાળકો જુએ એટલે ટ્રેન ધીમી પડે, અથવા તો ઊભી રહીને બાળકો બેસી જાય. એવું ત્યાં એના કરતા વિશેષ હતું કે તને નવાઈ લાગશે એના, કે ત્યાં ચોર પકડાયો ને તો લોકો જોવા આવતા હતા, એટલા બધા પ્રકૃતિ સાથે જોડાયેલા. એમને ચોરી શું એ ખબર નહોતી, અને ચોર કેવો હોય એમના માટે નવાઈની વાત હતી. એટલે આવી સંસ્કૃતિ જયારે એટલી સરસ હતી ઉત્તરાખંડમાં, તો અબ ઉસમે ક્યા ફર્ક? આપને જૈસે કહા કે લોગ પ્લાસ્ટિક વગેરે, ટુરિસ્ટ આતે હૈ તો વહાં કચરા કરતે હૈ, પ્લાસ્ટિક ડાલતે હૈ, બાકી વહાં કે લોગો મેં કુછ બદલાવ આયા હૈ ઉનકી જીવનશૈલી મેં, કે જિસસે પર્યાવરણ કો કુછ નુકસાન હુઆ યા ફાયદા હુઆ?
0: સર, પહાડો મેં, અગર આપ ઇન્ટીરિયર ઉત્તરાખંડ જાયેંગે, આપ પિથોરાગઢ જાયેંગે, આપ અંદર કે ગાંવ મેં જાયેંગે ના, તો આપ પાયેંગે લોગ હૈ હી નહીં, લોગ છોડ ચુકે હૈ, ક્યુંકિ एक तो संसाधन नहीं है, काफी टफ लाइफ है, तो हम उसको बदलना नहीं बोलेंगे. अब लोग शहरों की तरफ अग्रसर हुए हैं, एंड कोई है ही नहीं तो कोई क्या ही बचाएगा. और आप जब आते हैं ना, तो आप मनी माइंडेड हो जाते हैं, जहां से मतलब रोजी, वो उसमें कई सारे कॉन्सेप्ट आ जाते हैं फिर, अगर आप देखा जाए फिलोसफिकली या फिर ऐसा, तो चेंजेस तो हैं लोगों में. लेकिन अभी भी अगर जो त्योहारों के माध्यम से बचा हुआ है, जो ये अब हो रहे हैं लोग, थोड़ी बार ऐसा नहीं कि सब लोग ही इनसेंसिटिव हैं, समझ रहे हैं जब देख रहे हैं, लेकिन है कि अब पहाड़ खाली हो

0: આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રને સંગ. રજૂ કરીએ ગેરફિલ્મી ગીતો. આજે સાંભળીએ હિન્દી ગીતો. એ પહેલા આ સંદેશ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય

0: સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: નિદા ફઝીલની રચના સાંભળીએ આશા ભોંસલેના સ્વરમાં.

0: શ્રોતા મિત્રો, આ સાથે જ ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. બરાબર 7:10 પ્રાદેશિક સમાચાર પ્રસારિત કરાશે.
1: અસલી નોટ સાથે કેમ રમે છે
2: ભાઈ? આ ફાટેલી છે.
1: સાંભળ, ફાટેલી તૂટેલી અથવા જૂની નોટ ને
3: બેંક બ્રાન્ચમાં એક્સચેન્જ કરી શકાય છે.
2: વાવ, નવી નોટ મળશે?
1: હા, જેનાથી તો અમને પિઝા પાર્ટી આપશે.
3: આરબીઆઈ કહે છે, સ્માર્ટ બનો, કૂલ રહો.
4: ત્રણેય કોલેજમાં
5: ચિંતા ના કર,
4: ફીસ તો જો.
6: શું હાલ છે? શું થયું?
5: ફીસ નું ટેન્શન.
6: રાહુલ નો બેંક એકાઉન્ટ તો છે જ, તો રસ્તો ક્લિયર. બેંક થી જરૂરત જેટલી સ્ટુડન્ટ એજ્યુકેશન લોન ઇઝીલી મળશે, જેમાં 4 લાખ સુધી નો કોલેટરલ. તે ક્યાં છે મીઠાઈ?
7: આરબીઆઈ કહે છે,
5: કરો યોગ્ય શરૂઆત, બનો ફાઇનાન્શિયલી સ્માર્ટ.
8: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગરમાં 700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વસ્તી ગણતરી 2027 અંતર્ગત સ્વગણતરીનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. રાજકોટ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી 150 કિલો ચાંદી પકડાયું. 20,000 ટન એલપીજીના જથ્થા સાથે વધુ એક જહાજ કંડલા બંદરે પહોંચ્યું. આગામી 2 દિવસ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે ગાંધીનગરમાં 700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ વિવિધ કાર્યોની ભેટ આપી. રાજ્યના 2 દિવસના પ્રવાસે આવેલા શ્રી શાહે ગાંધીનગર મહાનગરપાલિકાના 600 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. તેમણે દશેલા ખાતે અંદાજે 128 કરોડના ખર્ચે મધુર ડેરીના નવનિર્મિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે તેમણે પશુપાલકોની આવકમાં 20% વૃદ્ધિનો લક્ષ્યાંક હાંસલ કરવાની નેમ વ્યક્ત કરી.
9: શ્વેત ક્રાંતિ 2ના આધારે આપણું દૂધ ઉત્પાદન 3 ગણું વધે, 10 વર્ષમાં 3 ગણું વધે, એ રીતનું પ્લાનિંગ કર્યું છે. અને હું એટલું ચોક્કસ કહીશ કે અમૂલ ગુજરાતની બધી ડેરીઓ, બનાસ ડેરી, મહેસાણા ડેરી, એ સૌએ દુનિયાભરમાં જે ટેકનોલોજી હતી એ ટેકનોલોજીને ભારતમાં લાવવાનું કામ કરી આપણા પશુપાલકોનો નફો વધારવાનું પરાક્રમ કર્યું છે.
8: તેમણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન ખાતે ઇન્ક્યુબેશન એન્ડ ઇનોવેશન સેન્ટરનું લોકાર્પણ કર્યું. તેમણે એનઆઈડીના મહત્વ પર પ્રકાશ પાડતા કહ્યું, એનઆઈડી જેવી સંસ્થાઓ દ્વારા યુવાનોને નવાચાર અને વ્યાવસાયિક વિકાસ માટે યોગ્ય માળખું મળે છે.
9: એ વિધા અમારે પડી

0: इसको एक्सप्लोर करना पड़ेगा, और एक्सप्लोर करना है तो काफी लोग इसको कैरियर के रूप में स्वीकार करें, ऐसा वातावरण बनाना पड़ेगा। और डिजाइन की उपयोगिता के बारे में भी जागरूकता और एक्सपांशन के लिए प्रयास भी हमने करने पड़ेंगे।
1: આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, હવે ડિઝાઇન માત્ર એક વિષય જ નહીં પરંતુ મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત જેવા અભિયાનનું અમૂલ્ય અંગ છે।
2: 21વીં સદીમાં ક્રિએટિવિટી, ઇનોવેશન ઓર ડિઝાઇન કે બિના કોઈ ભી રાષ્ટ્ર વૈશ્વિક પ્રતિસ્પર્ધામાં આગે નહીં બઢ સકતા। શ્રી મોદી સાહેબ કે માર્ગદર્શનમાં એનઆઈડી કો ન કેવલ સંસાધન બલ્કિ એક મજબૂત સંસ્થાગત ઢાંચા મિલા હૈ।
1: શ્રી શાહે આજે સેક્ટર 25 અને સરગાસણમાં આધુનિક યોગ સ્ટુડિયો અને સેક્ટર 22ના શહેરી આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું। અગાઉ તેમણે અમદાવાદના ત્રાગડમાં મિલિયન માઇન્ડ્સ ટેક પાર્ટ ફેઝ 1 અને જર્મી સિટી કેમ્પસનું પણ ઉદ્ઘાટન કર્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ઓનલાઇન માધ્યમથી પોતાની સ્વગણતરી પૂર્ણ કરીને વસ્તી ગણતરી 2027ની સ્વગણતરીનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો। શ્રી પટેલે રાજ્યના લોકોને આજથી 31 મે સુધીના નિર્ધારિત 15 દિવસમાં સ્વગણતરી કરીને મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કવાયતમાં સક્રિયપણે ભાગ લેવા અનુરોધ કર્યો। આ પ્રસંગે રાજ્યના વસ્તી ગણતરી નિયામક સુજલ મયાત્રાએ મુખ્યમંત્રીને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને તેમને જનગણના અંગેની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી। 2027ની વસ્તી ગણતરીમાં પ્રથમ વખત શરૂ કરાયેલી સ્વગણતરી પદ્ધતિથી ઓનલાઇન પોર્ટલ અને મોબાઇલથી માહિતી આપી શકાશે। કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે પણ આજે સ્વગણતરીમાં સહભાગી બની લોકોને સ્વગણના પ્રક્રિયામાં સક્રિય રીતે ભાગ લેવા અપીલ કરી છે।
3: જનગણના સે પ્રાપ્ત આંકડો કા ઉપયોગ સરકાર દ્વારા નીતિઓ બનાને, વિકાસ યોજનાએ તૈયાર કરને, સંસાધનો કે ઉચિત વિતરણ, સ્વાસ્થ્ય, શિક્ષા, આવાસ, રોજગાર, પરિવહન તથા વિભિન્ન જનકલ્યાણકારી યોજનાઓ કે પ્રભાવી ક્રિયાન્વયનમાં કિયા જાતા હૈ। સહી જનગણના આંકડે સુનિશ્ચિત કરતે હૈ કે વિકાસ કા લાભ સહી લોગો એવં ક્ષેત્રો તક પહોંચે।
1: રાજ્યમંત્રી પ્રવીણ માળીએ પણ પોતાના નિવાસસ્થાન ડીસા ખાતેથી પોતાના પરિવારની વિગતો વસ્તી ગણતરી પ્લેટફોર્મ પર ઓનલાઇન ભરીને સ્વવસ્તી ગણતરીની શરૂઆત કરાવી હતી। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલા ઝીંગા કિસાન સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા। આ સંમેલનમાં એક્વેટિક રેફરલ લેબ ફોર ક્વોલિટી ટેસ્ટિંગ ડાયગ્નોસ્ટિકના ખાતમુહૂર્ત તથા દરિયાકાંઠે સુપર ઇન્ટેન્સિવ પ્રિસિશન એન્ડ નેચરલ શ્રિમ્પ ફાર્મિંગ પ્રદર્શન પ્રકલ્પનો પ્રારંભ કરાયો। મંત્રી શ્રી પાટીલે જણાવ્યું, ગુજરાતનો વિશાળ દરિયા કિનારો, અનુકૂળ હવામાન અને આધુનિક ટેકનોલોજીનો વધતો ઉપયોગ રાજ્યને એક્વાકલ્ચર અને ઝીંગા ઉત્પાદન ક્ષેત્રે અગ્રણી સ્થાન તરફ આગળ ધપાવી રહ્યો છે। આ કાર્યક્રમમાં આઈસીએઆર સીબા, ચેન્નાઈ નવસારી કૃષિ યુનિવર્સિટી તથા કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર વચ્ચે મત્સ્ય ઉદ્યોગના વિકાસ માટે MOU કરવામાં આવ્યા હતા। રાજકોટ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી 150 કિલો ચાંદી પકડાયું છે। આજે વહેલી સવારે કેન્દ્રીય આઈબીની બાતમીના આધારે એક ગુપ્ત ઓપરેશન હાથ ધરી કરોડોની કિંમતની મોટી માત્રામાં ચાંદીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। 150 કિલોથી વધુ ચાંદીનો આ જથ્થો વારાણસીથી વાયા મુંબઈ હવાઈ માર્ગે રાજકોટ પહોંચ્યો હોવાની માહિતી મળતા આ જથ્થો મંગળવારના 3 જેટલા વેપારીની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। રાજકોટમાં પકડાયેલા ચાંદીના જથ્થાની તપાસમાં DRI અને CGST પણ જોડાઈ છે। પ્રાથમિક પૂછપરછમાં આ સમગ્ર મામલો કરચોરીનો હોવાનું સામે આવ્યું છે। વારાણસીથી ચાંદીનો જથ્થો મોકલનાર વેપારીએ ટેક્સ ભરપાઈ કર્યો ન હોવાનું સામે આવતા એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરીને દેશનું વધુ એક જહાજ કચ્છના કંડલા બંદરે પહોંચ્યું છે। આ જહાજ 20,000 ટન લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ લઈને આવ્યું છે। સિમી નામનું આ જહાજ 13 મેના રોજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિસ્તારમાંથી સફળતાપૂર્વક બહાર નીકળી ગયું હતું। આજે તે કંડલા બંદરે પહોંચ્યા બાદ તેને JT No. 1 પર લાંગરવામાં આવ્યું છે। કંડલા બંદરે પહોંચ્યા બાદ જહાજમાંથી LPG અનલોડ કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે। રાજ્યમાં આગામી બે દિવસ દરમિયાન ગરમીમાં આંશિક વધારો થઈ શકે છે, જોકે ત્યારબાદ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસ જેટલો ઘટાડો થવાની શક્યતા હવામાન

0: વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું, આગામી બે દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ સહિતના દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે.
1: તો કલ સર્વાધિક મેક્સિમમ ટેમ્પરેચર દર્જ કિયા ગયા થા 43.2 ડિગ્રી સેલ્સિયસ સુરેન્દ્રનગર મેં દર્જ કિયા ગયા થા ઓર સેકન્ડ હાઈએસ્ટ 42.7 રાજકોટ મેં આયા થા જબકિ ગુજરાત રીજન કી બાત કરી તો અહેમદાબાદ મેં 42.0 આયા થા ઓર ગાંધીનગર મેં 41.5 ડિગ્રી સેલ્સિયસ દર્જ કિયા ગયા થા. આજ હમ ઉમીદ કર સકતે હૈ કે 43 થી 44 કે બીચ મેં અહેમદાબાદ ઓર ગાંધીનગર કા જો અધિકતમ તાપમાન હૈ.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 મેના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 134મી કડી હશે. લોકો ટોલ ફ્રી નંબર 1800 11 78 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પણ પોતાના મંતવ્ય મોકલી શકે છે. નાગરિકો 1922 પર મિસ કોલ પણ આપી શકે છે અને SMSમાં મળેલી લિંકને અનુસરીને પણ સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો આપી શકે છે. આગામી એપિસોડ માટે સૂચનો આ મહિનાની 29 તારીખ સુધી સ્વીકારવામાં આવશે. રાજસ્થાનના બલોતરા નજીક ગાડી પલટી મારતા બનાસકાંઠાના 3 યુવકના મોત થયા છે, જ્યારે અન્ય 3 લોકો ઘાયલ થયા છે. આ મૃતક યુવાનો ધાનેરાના થાવર ગામના હોવાનું સામે આવ્યું છે. અમારા પ્રતિનિધિ સૌજી ચૌધરી જણાવે છે કે ધાનેરાથી રામદેવરા દર્શને જતા સમયે આ અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 લોકો ઘાયલ થતા તેમને સારવાર અર્થે બલોતરા હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ દર્દી હિતમાં બેદરકારી દાખવનાર કર્મચારી સામે કડક કાર્યવાહી કરી છે. વિસનગરમાં એક દવાની દુકાનમાં દવાનો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં દર્દીઓને દવા આપવામાં નહોતી આવતી. આરોગ્યમંત્રીએ તપાસની સૂચના આપતા જાણવા મળ્યું કે ગાંધીનગર ખાતે દવાનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ હતો. આ મુદ્દે વિસનગરના જુનિયર ફાર્માસિસ્ટ પ્રશાંત શ્રીમાળીની કચ્છમાં બદલી કરાઈ છે. સોમનાથ રેલવે સ્ટેશનના પુનઃવિકાસ પ્રોજેક્ટમાં હોટેલ અને આતિથ્ય વ્યવસાય માટેના વ્યવસાયિક અવસરો અંગે બેઠક યોજાઈ. પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ પુનઃવિકાસ પામતા સોમનાથ રેલવે સ્ટેશન ખાતે ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલા વ્યવસાયિક ક્ષેત્રના ઉપયોગ અને આવક સર્જનની સંભાવનાઓ અંગે ચર્ચા કરવા માટે અપર મંડળ રેલ પ્રબંધક ઋત્વિક શર્મા ભાવનગરના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી, જેમાં હોટેલ અને રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓ અને મેનેજરોએ ભાગ લીધો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ ગામ ખાતે નિર્મિત ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્ક પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. છેલ્લા 2 મહિનામાં 3,500થી વધુ લોકોએ આ પાર્કની મુલાકાત લીધી છે. મહેસાણા જિલ્લામાં રાસાયણિક ખાતરોના અસંતુલિત વપરાશને ઘટાડવા અને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા 1 માસ સુધી ખેડૂત જાગૃત અભિયાન ચાલશે. અને પાટણ જિલ્લામાં ખેતીવાડી વિભાગ દ્વારા રાસાયણિક ખાતરના સમતોલ અને સંકલિત ઉપયોગ અંગે ખાસ જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત દરેક તાલુકામાં તાલીમ શિબિરો શરૂ કરવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગરમાં 700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વસ્તી ગણતરી 2027 અંતર્ગત સ્વગણતરીનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. રાજકોટ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી 150 કિલો ચાંદી પકડાયું. 20,000 ટન LPGના જથ્થા સાથે વધુ એક જહાજ કંડલા બંદરે પહોંચ્યું. અને આગામી 2 દિવસ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, 102.3 મેગાહર્ટ્ઝ પર આ છે આકાશવાણી દમણ. સાંજના 7:20 થઈ છે. પ્રસ્તુત છે લોકસંગીતનો સંકલિત કાર્યક્રમ રંગભૂમિના રંગો.
3: રંગભૂમિના

વ્યવસાયિક જૂની રંગભૂમિના સુગમ નાટ્ય સંગીત અને કંઠોપકંઠ ઢાળ માહિતી લેખો કલાકારોની આત્મકથાઓ અને અહીં તહીંથી મળેલી માહિતીના આધારે નાટક ઇતિહાસની આછેરી વાતો અને મધુર ગીતો રજૂ કરતો કાર્યક્રમ રંગભૂમિના રંગ. નિર્માણ સહાય ઓજસ મંકોડી, ગીત સંકલન અને ઢાળ સહાય જુસબ સુંદરી, લેખન અને પઠન દેવેન શાહ. મૂળ ગીતોની એ જ ઢાળમાં રજૂઆત

ગીતમાં સંવાદ તત્વ હોય, તત્વજ્ઞાન પણ હોય, સવાલ અને જવાબ પણ હોય, આવા ગીતને વંશમોર મળતા. રંગભૂમિના ગીતોનું એક ખાસ નોંધ એ છે કે તેમાં બંદિશને પ્રાધાન્ય મળતું, ઓર્કેસ્ટ્રાને નહીં. લોકો ગીતના શબ્દોને સમજે ને માણે એ જ ઉદ્દેશ. પ્રસ્તુત રચના એક સહનાયિકા સોહાગના મોડે કવિએ મૂક્યું છે. વાંચી જાણે છે કોણ વગર લખ્યા, કોરા કાગળ છતાંય જીગર લખ્યા.

તપાસવી લીલામાં મગ્ન. આવા જ એક ક્રૂર સ્વભાવના વિલન પાસે દયાની યાચના કરતી નાયિકાનું દૃશ્ય એ નાટક નિહાળનારને ભાવ વિભોર કરતું.

નાયક પુષ્કર તેમજ તેના ભાઈ સુરેન્દ્રને પોતાના અડ્ડામાં કેદ કર્યો છે ને પૈસા માટે મારી નાખવાની વાત કરે છે, ત્યારે એ યુવાન ગુંડાને તાબે ન થતાં પોતાના દિલની વાત વ્યક્ત કરે છે. એ ગીતના ગાયક કલાકાર હતા પ્રસિદ્ધ કલાકાર માસ્ટર વસંત.

નાટક વડીલોના વાંકેનું પ્રસિદ્ધ ગીત ઘૂંઘટડો, નારીની લાખણી લજ્જાને શોભાવતા ઘૂંઘટડાના ગુણ એમણે કહ્યા કવિએ. ઘૂંઘટ એટલે નારીના મનમાં છુપાયેલ મનોભાવોનું આભૂષણ. મુખચંદ્રની આગળ વાદળ બને ઘૂંઘટ, મનની તેમજ આંખોની મૂંઝવણ છુપાવે ઘૂંઘટ, સુંદરતાની ઢાલ બને ઘૂંઘટ. આવા વિવિધ રૂપ, રંગ, રસ અને કલાકલહને કામણ પોતાની ઓથે છુપાવે આ ઘૂંઘટ. એ ઘૂંઘટડો એ જ સ્વરૂપ.

0: રંગભૂમિના રંગો, જૂની રંગભૂમિના સુગમ ગીતો તેમજ કંઠોપકંઠ છપાયેલી મળેલી માહિતીના આધારે ઇતિહાસની આછેરી વાતો રજૂ કરતો આ હતો કાર્યક્રમ રંગભૂમિના રંગો. ગીત સંકલન અને ઢાળ સહાય જુસબ સુંદરી, નિર્માણ સહાય ઓજસ મંકોળી, લેખન અને પઠન દેવેન શાહ, નિર્માણ પ્રસ્તુતિ ડોક્ટર ભરત પટેલ.
1: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા રંગભૂમિના રંગો આ એક કાર્યક્રમ, મૂળ રાજકોટ આકાશવાણી દ્વારા તૈયાર કરાયેલ. થોડી જ વારમાં હવે આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી.

આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સ્વીડન પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના સમકક્ષ ઉલ્ફ ક્રિસ્ટર્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગુજરાતના ગાંધીનગરમાં 700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું, ભારતે એક જ દિવસમાં 256 ગીગાવોટ વીજળીની માંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી. લશ્કરી સાધનો વહન કરતા જહાજોને હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર ન થવા દેવા ઈરાનની ચેતવણી. અને આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પંજાબ કિંગ્સને 23 રને હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વીડનના ગોથેનબર્ગ પહોંચ્યા છે. પ્રધાનમંત્રી મોદીના વિમાનને દેશના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશતા જ સ્વીડિશ ગ્રીપેન ફાઈટર જેટ્સે આવકાર્યું. ગોથેનબર્ગ વિમાન મથક પર પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું અને તેમના સ્વીડિશ સમકક્ષ ઉલ્ફ ક્રિસ્ટર્સન દ્વારા તેમનું વ્યક્તિગત સ્વાગત કરવામાં આવ્યું. સ્વીડનની તેમની 2 દિવસીય મુલાકાત દરમિયાન શ્રી મોદી આજે તેમના સ્વીડિશ સમકક્ષ ઉલ્ફ ક્રિસ્ટર્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર ક્ષેત્રની સમીક્ષા કરશે. બંને પક્ષો વેપાર, ગ્રીન ટ્રાન્ઝિશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઉભરતી ટેકનોલોજી, સ્ટાર્ટઅપ્સ, સ્થિતિસ્થાપક સપ્લાય ચેઇન, સંરક્ષણ, અવકાશ, આબોહવા કાર્યવાહી અને લોકો સાથેના સંબંધોમાં સહયોગના નવા માર્ગો પર ચર્ચા કરશે. તેઓ પ્રધાનમંત્રી યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન સાથે યુરોપિયન રાઉન્ડ ટેબલ ફોર ઇન્ડસ્ટ્રી એક અગ્રણી પેન યુરોપિયન બિઝનેસ ફોરમને સંયુક્ત રીતે સંબોધિત કરશે. આ અગાઉ નેધરલેન્ડની તેમની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ તેમના ડચ સમકક્ષ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. બંને પક્ષોએ સંરક્ષણ, મહત્વપૂર્ણ ખનીજો અને અન્ય મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે 17 કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. ગુજરાતમાં મહત્વાકાંક્ષી કલ્પસર પ્રોજેક્ટ માટે ભારત નેધરલેન્ડ ટેકનિકલ સહયોગમાં આ મુલાકાત એક મહત્વપૂર્ણ પગલું છે. કલ્પસર પ્રોજેક્ટમાં ખંભાતના અખાત પર 30 કિલોમીટર લાંબો બંધ બાંધવાનો સમાવેશ થાય છે, જે નર્મદા, સાબરમતી, મહી અને ધાદર સહિતની મુખ્ય નદીઓમાંથી મીઠા પાણીને રોકશે, જેનાથી એક વિશાળ દરિયાકાંઠાનો જળાશય બનશે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે તેમની નેધરલેન્ડ મુલાકાતથી દ્વિપક્ષીય સંબંધોમાં નવી ગતિ મળશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે ગુજરાતના ગાંધીનગરમાં 700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી છે. રાજ્યના 2 દિવસના પ્રવાસે આવેલા શ્રી શાહે ગાંધીનગર મહાનગરપાલિકાના 600 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. તેમણે દશેલા ખાતે અંદાજે 128 કરોડના ખર્ચે મધુર ડેરીના નવનિર્મિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે તેમણે પશુપાલકોની આવકમાં 20% વૃદ્ધિનો

0: લક્ષ્યાંક હાંસલ કરવાની નેમ વ્યક્ત કરી. તેમણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન ખાતે ઇન્ક્યુબેશન એન્ડ ઇનોવેશન સેન્ટરનું લોકાર્પણ કર્યું. તેમણે એનઆઈડીના મહત્વ પર પ્રકાશ પાડતા કહ્યું, એનઆઈડી જેવી સંસ્થાઓ દ્વારા યુવાનોને નવાચાર અને વ્યવસાયિક વિકાસ માટે યોગ્ય માળખું મળે છે.
1: એનઆઈડી એક પ્રકાર સે રચનાત્મકતા કે આધાર પર ઇનોવેશન ઓર ઉદ્યમિતા એ તીનો કો જોડને વાલા એક સંસ્થાન. જબ એનઆઈડી કી સ્થાપના હુઈ હો તબ મુજે લગતા હૈ કી ઇસકે ઉદ્દેશો કો બહોત અચ્છે તરીકે સે સોચા હો.
0: અગાઉ તેમણે અમદાવાદના ત્રાગડમાં મિલિયન માઇન્ડ્સ ટેક પાર્ક ફેઝ વન અને ગ્રેમી સિટી કેમ્પસનું પણ ઉદઘાટન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારત વિશ્વના દરેક ઉભરતા ક્ષેત્રમાં અગ્રણી બન્યું છે.
1: એઆઈ ડીપ ટેક એ ભવિષ્ય કી અર્થવ્યવસ્થા હૈ ઓર નરેન્દ્ર મોદીજી કે નેતૃત્વને જીતને ભી નયે સેક્ટર હૈ વિશ્વ મેં ઇસમેં આજ ભારત ફાઉન્ડર બનાવો. આને વાલે 25 સાલ મેં જો સેક્ટર વિશ્વ કી અર્થનીતિ કો વિશ્વ કે અર્થતંત્ર કો દિશા દેગે વો સભી ક્ષેત્ર મેં આજ ભારત ફાઉન્ડર બનકર અપની મજબૂત ઉપસ્થિતિ કો દર્જ કરા રહા હૈ.
0: કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું છે કે દેશે એક જ દિવસમાં રેકોર્ડ 256.4 ગીગાવોટ વીજળીની માંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. એક ખાનગી અખબાર સાથે વાત કરતા શ્રી જોશીએ જણાવ્યું કે કુલ વીજળીની માંગના આશરે 33% નવીનીકરણીય ઉર્જા સ્રોતો દ્વારા પૂર્ણ કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતનું વીજ માળખાગત માળખું હવે મજબૂત, વધુ વિશ્વસનીય અને ભવિષ્યની જરૂરિયાતો માટે તૈયાર છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. ઈરાને જાહેરાત કરી છે કે તે લશ્કરી સાધનો વહન કરતા જહાજોને હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થવા દેશે નહીં. આ સામુદ્રધુની વૈશ્વિક ઉર્જા વ્યાપાર માટે એક મુખ્ય દરિયાઈ માર્ગ છે. ઈરાનના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ રિઝા આરેફે જણાવ્યું છે કે ઈરાન અગાઉ આ જળમાર્ગ પર પોતાની સંપૂર્ણ સાર્વભૌમત્વનો ઉપયોગ કરવામાં સંયમ રાખ્યો છે અને ઈરાન વિરુદ્ધ ઉપયોગમાં લેવાતા લશ્કરી સાધનો વહન કરતા જહાજોને પસાર થવા દીધા છે. તેમણે જણાવ્યું હતું કે આ નીતિ હવે બદલાશે. ગઈકાલે ઈરાની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના વડા ઇબ્રાહીમ અઝીઝીએ જાહેરાત કરી હતી કે ઈરાને હોર્મુઝ સામુદ્રધુનીમાં એક ખાસ માર્ગ દરિયાઈ ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે એક પદ્ધતિ વિકસાવી છે. શ્રી અઝીઝે જણાવ્યું હતું કે આ પદ્ધતિ ફક્ત વાણિજ્યિક જહાજો અને ઈરાન સાથે સહયોગ કરતા દેશોના જહાજોને જ મંજૂરી આપશે. તેમણે ઉમેર્યું હતું કે યુએસના કહેવાતા ફ્રીડમ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ઓપરેટરોને સૂચિત માર્ગનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે બેંગલુરુ અને મુંબઈ વચ્ચે એક નવી એક્સપ્રેસ ટ્રેનને વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી હતી. આ પ્રસંગે શ્રી વૈષ્ણવે જણાવ્યું કે દક્ષિણ અને ઉત્તર કર્ણાટકના લોકોની લાંબા સમયથી પડતર માંગણીઓ હવે પૂર્ણ થઈ રહી છે. તેમણે ઉમેર્યું કે બેંગલુરુ અને મુંબઈ વચ્ચે વંદે ભારત સ્લીપર ટ્રેન ટૂંક સમયમાં શરૂ થવાની અપેક્ષા છે. શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે કર્ણાટકમાં હાલ 12 જોડી વંદે ભારત ટ્રેનો કાર્યરત છે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ આજે દિલ્હી સરકારના વિમાનન ટર્બાઇન ઇંધણ ATF પર મૂલ્યવર્ધિત કર ATTF 25% ઘટાડીને 7% કરવાના નિર્ણયની પ્રશંસા કરી. સોશિયલ મીડિયા સંદેશમાં આ પગલાંની પ્રશંસા કરતા શ્રી નાયડુએ કહ્યું કે જ્યારે ઉડ્ડયન ક્ષેત્રે વૈશ્વિક સ્તરે પરિચાલન અને ખર્ચના દબાણનો સામનો કરી રહ્યું છે ત્યારે રાજ્ય સરકારો દ્વારા લેવામાં આવેલા આવા સક્રિય પગલાં એરલાઇન્સ અને વાજબી હવાઈ મુસાફરી માટે મદદરૂપ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31મીના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 134મી કડી હશે. લોકો ટોલ ફ્રી નંબર 1800117800 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા MyGOV ઓપન ફોરમ દ્વારા ઓનલાઇન પણ પોતાના મંતવ્ય મોકલી શકે છે. નાગરિકો 1922 પર મિસ્ડ કોલ પણ આપી શકે છે અને SMSમાં મળેલી લિંકને અનુસરીને પણ સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો આપી શકે છે. આગામી એપિસોડ માટે સૂચનો આ મહિનાની 29 તારીખ સુધી સ્વીકારવામાં આવશે. થાઇલેન્ડ ઓપન બેડમિન્ટનના પુરૂષ ડબલ્સમાં સાત્વિક સરાજ રંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ રજત ચંદ્રક જીત્યો. ફાઇનલમાં આ જોડી ઇન્ડોનેશિયાના લિયો

0: રોલી કોર્નાડો અને ડેનિયલ માર્ટિનની જોડી સામે 12-21, 23-25થી હાર થઈ. મહિલા ડબલ્સમાં ચીનના બાઓ લીજીંગ અને કાઓ ઝીહાને, ફાઇનલમાં જાપાનના રીન ઇવાનાગા અને કે નાકાનિશીને 19-21, 21-16, 21-19થી હરાવીને મહિલા ડબલ્સનો ખિતાબ જીત્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ધર્મશાલામાં પંજાબ કિંગ્સને 23 રને હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 222 રન કર્યા હતા. 223 રનના લક્ષ્યનો પીછો કરતા પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 8 વિકેટે 199 રન બનાવ્યા હતા. અને એક મેચમાં રાજસ્થાન રોયલ્સનો અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહી છે. દિલ્હી કેપિટલ્સ ટોસ જીતી બોલિંગ પસંદ કરી છે. છેલ્લે મળતા અહેવાલ મુજબ રાજસ્થાન રોયલ્સ 4 ઓવરમાં 1 વિકેટે 40 રન બનાવ્યા છે. વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગરીતાએ કહ્યું છે કે ભારત સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ સાથેની ભાગીદારી દ્વારા ડોમિનિકાના કાલિનાગો સમુદાયને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે. શ્રી માર્ગરીતાએ ડોમિનિકાના કાલિનાગો પ્રદેશની મુલાકાત લીધી હતી. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે ભારત ડોમિનિકા સાથેની મિત્રતાને વધુ મજબૂત બનાવી રહ્યું છે, જે સહિયારા લોકશાહી મૂલ્યો અને દક્ષિણ સહયોગ પર આધારિત છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સ્વીડન પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના સમકક્ષ ઉલ્ફ ક્રિસ્ટર્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગુજરાતના ગાંધીનગરમાં 700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું, ભારતે એક જ દિવસમાં 256 ગીગાવોટ વીજળીની માંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી. લશ્કરી સાધનો વહન કરતા જહાજોને હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર ન થવા દેવા ઈરાનની ચેતવણી. અને આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પંજાબ કિંગ્સને 23 રને હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીનો અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. 354.6 દશાંશ મીટર્સ અને 846 કિલો હર્ટ્ઝ મીડિયમ વેવ અત્યારે રાત્રિના 8 વાગ્યા છે. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળો ગુજરાત.

0: કાળ ઝાળ ગરમી પછી કઈક ઠંડી થયેલી રવિવારની સાંજે હરિયાળો ગુજરાત સાંભળવા બેઠેલા સૌ મિત્રોને નમસ્કાર.
1: મિત્રો, વર્ષા વિજ્ઞાનીઓ એમ કહે છે કે આવતા ચોમાસે સારો વરસાદ આવશે, તો હવામાન વિભાગ અલનીનોની અસરથી વરસાદની ખેંચ રહેવાનું કહે છે.
0: એટલે અમે તમારી અવઢવ દૂર કરવા અને પાણીની અછતની સમસ્યા કાયમ માટે દૂર કરવા શું કરવું જોઈએ તેની જ ચર્ચા કરવાનું નક્કી કર્યું.
1: એ માટે આજે ગીર ફાઉન્ડેશનના મહેમાન બન્યા છે પર્યાવરણ માટે વર્ષોથી સેવારત શ્રી નમ્રતાબેન ભાવસાર.
0: તો સાંભળીએ આ ખૂબ કામની વાત. નમસ્કાર નમ્રતાબેન.
2: નમસ્તે.
1: નમસ્કાર નમ્રતાબેન.
2: ખૂબ મજામાં, કેમ છો?
0: બસ, અમે એકદમ મજામાં છીએ.
1: અહીંના આજે તો વર્ષો સુધી પર્યાવરણ માટે જેમણે કામ કર્યું છે એવા નમ્રતાબેનના આપણી વચ્ચે છે, નમ્રતાબેન ભાવસાર. આમ તો એમણે ગ્રામ વિસ્તારોમાં પાણી કેમ બચાવવું અને લોકોને કેમ પાણીનો બગાડ ઓછો થાય એના માટે ઘણી પ્રવૃત્તિઓ કરી છે. સદવિચાર પરિવાર સંસ્થા દ્વારા એમનું સન્માન પણ કરવામાં આવ્યું છે પર્યાવરણીય પ્રવૃત્તિઓ માટે. એટલે આજે આપણે એમની પાસેથી એ જ જાણવું છે કે આ વખતે અલનીનો નમ્રતાબેનની અસર ભારત ઉપર થવાની છે એવું હવામાન શાસ્ત્રીઓ કહે છે. બીજી તરફ જેટલા જ્યોતિષી ગણાય અથવા તો જે વર્ષા વિજ્ઞાનીઓ છે એ બીજા લક્ષણોના આધારે એમ કહે છે કે ગુજરાતમાં તો વરસાદ ખૂબ સારો થશે, ક્યાંક અનિયમિત બને એવું બને. તો હવે આ સ્થિતિમાં વરસાદ જ્યારે અનિયમિત હોય ત્યારે શું થઈ શકે અને અલનીનોની શું અસર પડી શકશે એના વિશે જરા વાત કરશો?
2: ખૂબ સરસ વિષય છે અને ખરેખર આપણે બધાએ ગંભીર થવાની જરૂર છે, કારણ કે પાણી એ આપણો મૂળભૂત પેલું કે ને કે જીવન આધાર છે. અને પાણીની એક આપણે ઇતિહાસની વાત કરીએ તો સૌથી જૂનામાં જૂનું અને ઐતિહાસિક પ્રાચીન કહેવાય તો એ તત્વ છે પાણી. પાણી એ જમીનમાં હજારો વર્ષોથી સચવાયેલું રહે છે અને કુદરતની એવી સુંદર પ્રક્રિયા છે કે દરિયાનું પાણી,

0: કશમાં જાય છે ને આકાશથી પાણી પાછું જમીનને મળે છે ને
1: જમીન
0: પાછું
1: મળે
0: જમીન એને સાચવી રાખે છે
1: સાચવી રાખે છે.
0: હજારો વર્ષો સુધી. હવે આપનો જે પ્રશ્ન હતો એ ખરેખર આપણે ચિંતામાં મૂકે એવો છે. બરાબર, અલનીનોની વાત આપણે કરીએ પણ અલનીનો માટે આપણે ગંભીર થવું જોઈએ, કારણ કે ભારતમાં જો અલનીનોનું વર્ષ હોય તો એના માટે આપણે એવું વિચારવું પડે કે ચોમાસું નબળું પડે અથવા તો ચોમાસામાં વરસાદ ઓછો પડે, કાં તો ઘણી જગ્યાએ દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય અને કૃષિ પર માઠી અસર થાય. અને ઘણી વખત એવું બને છે કે આપણે જે પ્રિડિક્ટ કરતા હોઈએ છીએ એમાં ઘણી જગ્યાએ એવું થાય છે કે અચાનક, કારણ કે બાહ્ય વાતાવરણો એ પેસિફિક મહાસાગરના કારણે સર્જાતા હોય છે અને એક આપણે જોઈએ છીએ કે ગ્લોબલ વોર્મિંગ પણ, તો એની જે અસરો છે એ પણ આપણે જોઈએ. અત્યારે યુદ્ધ ચાલે છે તો એની ગરમી, આપણે જે કંઈ ઉત્પાદન કરીએ છીએ એ ઉત્પાદનના અંતે થતું ગરમીનું વધતું પ્રમાણ, બરાબર, એટલે 4 થી 5 સેલ્સિયસ જેટલું જો વાતાવરણમાં ગરમી વધી જાય તો ડેફિનેટલી સાગર ઉપર એ અસર કરે છે અને ભારતને પણ એની અસર આવે છે. એટલે વરસાદ વધુ પણ અતિ વધુ આવી જતો હોય છે. અને બીજું કે આપણે જે અલનીનોની વાત કરીએ છીએ એમાં આપણી સાથે ખેતીને સાથે આપણે બહુ સતર્ક રહેવું પડે એવી પરિસ્થિતિ આપણી પાસે હોય તો આપણે બધાએ ખરેખર વરસાદ અને એના સંગ્રહ, જળસંચય અને આપણો પાણીનો બગાડ એ બધા ઉપર આપણે ખૂબ આમ પેલું કે ને ચાતક જેમ રાહ જોતું હોય કે વરસાદ આવે અને હું એક બિંદુ એનું પાણી લઈશ, એવું આપણે પણ એવું વિચારવું પડશે કે આપણે ચાતક બનીને કેમ કરીને આપણે પૃથ્વી બચાવી છે, આપણું આવનારું ભવિષ્ય બચાવવું છે અને આવનારી પેઢીને બચાવી છે. તો આપણે એવું નથી કે એક જ વર્ષની પ્રક્રિયા માટે આપણે પાણી બચાવવાનું છે, પણ જે વરસાદનું પાણી છે એ જે વર્ષમાં આપણે જીવી રહ્યા છે એના 5 વર્ષને પણ આપણે ધ્યાનમાં રાખીને આપણે સતત એ પ્રક્રિયામાં લાગેલા રહેવું પડે. એટલે પાણી બચાવવું એ બહુ જ અગત્યનો વિષય બને છે. અને ખેતી માટે તો પાણી ન હોય તો ખેતી શક્ય જ નથી. હા, આપણી પાસે ડેમ છે, નદી છે, તળાવો છે, બધું છે, પણ એની આપણે સતર્કતા રાખવી પડે છે કે કેટલું પાણી કેવી રીતે વાપરીશું અને કેટલું જળસંચય આપણે વધુ કરીશું.
2: તો નમ્રતાબેન, આ જે ઋતુચક્ર બદલાય છે, શિયાળો છે, ઉનાળો છે, ચોમાસું છે, અલગ અલગ, ચોમાસામાં વરસાદ નથી જોતો, આ તમે કહો છો એમ અલનીનોની અસર હોય, અત્યારે ઉનાળામાં એકદમ જ અચાનક માવઠાની અસર થઈ જાય, ત્યારે કહે છે કે બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાવાનું છે ટૂંક સમયમાં, હવે અને સર્જાઈ ચૂક્યું છે અમુક જગ્યાએ તો, અને એની અસરો થવાની છે, તો એ આપણે સામાન્ય માણસોને બચાવવા માટે થઈને આપણે શું કરી શકીએ? આપણે સામાન્ય લોકો તો એ નથી જ કંઈ કરી શકવાના છે, ત્યાં બંગાળની ખાડીમાં જઈને આપણે કંઈ કરી ન શકવાના, તો એના માટે આપણા કેવા પ્રયત્નો હોવા જોઈએ?
0: આપણને ખબર છે કે આપણે ગુજરાતની વાત કરીએ અને ઓરિસ્સાનો દરિયા કિનારો, પછી આપણે કેરળનો દરિયા કિનારો, તો આપણને ખબર છે કે છેલ્લા એક તો સુનામી આવ્યું હતું, તાઉતે, તોકતે અને આ બધા જુદા જુદા આપણે બધા નામ આપ્યા છે, જે પણ તોફાનો આવ્યા અને એ પણ ઉનાળાના સમયમાં આવ્યા, ચોમાસા પહેલાં આવી ગયા, તો એ કેટલી બધી ગંભીર પરિસ્થિતિઓ આપણી સામે પેદા કરી રહ્યા છે. એટલે એના માટે આપણે આપત્તિ પહેલાં આપણે તૈયાર થવું, એનો એક શબ્દ છે આપત્તિ. તો આપત્તિ એ વરસાદના સ્વરૂપે હોઈ શકે, વાવાઝોડાના સ્વરૂપે હોઈ શકે. બીજું કે આપણે જે તૈયારી કરવાની છે કે પાણી હોવું, સૌથી પહેલા આપત્તિમાં પાણી હોવું એ સૌથી મોટું, એટલે પાણીની આપત્તિ ના સર્જાય એ પણ એક આપત્તિ છે. પાણી હોવું આપણી પાસે તો આપણે નસીબદાર, ભાઈ આપણી પાસે વોટર બેગ છે તો હાસ ચલો આપણને રસ્તામાં તકલીફ નહીં પડે, આપણા ઘરમાં માટલા 2 ભરેલા છે તો આપણને તકલીફ નહીં પડે, આપણા ઘરમાં પાણીનો ટાંકો ભરેલો છે તો આપણને તકલીફ નહીં પડે. એવી જ રીતે શહેર અને ગામને પણ એની વ્યવસ્થા રાખવી પડે છે. એટલે જ્યારે બી આપણે એમ કહીએ છીએ કે આપત્તિજનક જે પરિસ્થિતિઓ કુદરત ઊભી કરે છે અને અચાનક આપણી સામે આવે છે ત્યારે આપણે એને ડિઝાસ્ટર કહીએ છીએ. એ ડિઝાસ્ટર માટે આપણે બધાએ તૈયાર રહેવું જોઈએ અને પાણી સંગ્રહિત ચોખ્ખું કેવી રીતે પીવાલાયક રહે, વાપરવા માટે રહે. અને બીજું કે ઘણી વખત આપણે જોયું છે, આપણે સૌરાષ્ટ્રમાં હમણાં જ્યારે સોમનાથ પાસે ત્યારે તોફાન આવ્યું હતું તો આપણને ખબર છે કે બધા વીજળીના થાંભલાય ઉખડી ગયા, બરાબર. તો પછી જમીનમાં રહેલું પાણી હોય અથવા તો કોઈને આપણે સપ્લાય આપવા માટે પાણી એટલે વીજળીની જરૂર પડે તો કેવી રીતે આપણે હાથમાં પાણી, અમે એવો શબ્દ વાપરીએ છીએ જ્યારે લોક જાગૃતિ કરીએ તો સ્વ હાથમાં રહેલું પાણી એટલે કે સ્વનીર, આપણા હાથ પાસે કેટલું પાણી છે કે જેનાથી આપણે બચી શકીએ. એટલે એવી શક્યતાઓના સંદર્ભમાં તળાવ હોવા જોઈએ, વરસાદી પાણીના ટાંકા હોવા જોઈએ કે જેમાંથી આપણે ડોલથી પણ દોરડું નાખીને પણ પાણી લઈ શકીએ. પાણી કેટલું ઊંચાઈએ રાખવું, કેવા વાતાવરણમાં રાખવું, જો પાણીને પ્રકાશ મળે તો પાણીના અંદર જીવાત પેદા થાય, એની કે ને કે પાણીને બચાવવું, શુદ્ધ રાખવું, એની પવિત્રતા. તો વરસાદનું પાણી છે અથવા તો જે શુદ્ધ પાણી છે એને ખરેખર કોઈ પણ રીતે કન્ટામિનેશન ન થાય અને એ પાણી આપણને પીવાલાયક મળી રહે એના માટે

0: માટે આપણે બધાએ ડિઝાસ્ટરના સંદર્ભમાં પણ આપણે પાણીને બચાવવું પડે.
1: હવે આપે કહ્યું કે પાણીને જો સૂર્યપ્રકાશ મળે તો એમાં બીજા બધા પ્રદૂષકો ભળે અને પાણી પ્રદૂષિત થાય અથવા તો જીવાત પેદા થાય. એની સાથે સાથે એક ફરિયાદ એવી પણ છે કે ઘણા શહેરી વિસ્તારોમાં એમ કહે છે કે લોકો પાણી ખૂબ વાપરે છે અને બગાડ પણ કરે છે. ગ્રામ વિસ્તારોમાં એના પ્રમાણમાં આપ કહેતા હતા ઘણું ઓછું પાણી મળે છે. તો આમાં ખરેખર શું છે, પાણીનો બગાડ પાણી સરકાર પૂરતું આપે છે અને પાણીનો બગાડ થાય છે કે સરકાર પૂરતું પાણી આપતી જ નથી એવું થાય છે?
0: ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે સરકાર મોટે ભાગે પહોંચી વળી છે પાણી આપવા માટે, કારણ કે આપણી પાસે નર્મદા ડેમ છે અને ડેમ દ્વારા એ લોકો તળાવ સુધી પાણી પહોંચાડે છે, કેનાલ દ્વારા પહોંચાડે છે, ધારો કે એ રીતે પણ ન પહોંચે તો ટેન્કર દ્વારા પણ પહોંચાડે છે, પણ અલ્ટિમેટ પાણી પીવા માટે પહોંચે છે. હા, ઘણા એવા ગામો પણ રહી જાય છે, આપણે એવું નથી કહેતા કે બધું જ સારું છે, પણ સરકારની અંદર પણ માણસો કામ કરે છે, એની સાથે જે પેલું કહે ને કે તંત્ર કામ કરવું, એટલે તંત્રની ક્યારેક દોડધામમાં તંત્ર પણ ક્યારેક નબળું પડતું હોય છે, એટલે પબ્લિકે જાગૃત રહેવું જોઈએ. એટલે કે નાગરિકો જેટલા જાગૃત હશે તો ગામડાના લોકોને પણ પાણી પૂરતું મળી રહેશે અને પાણી સારું જ મળે છે. થોડુંક એ ધ્યાન રાખવું છે કે જે પાણી આપણને મળી રહ્યું છે, જે ક્વોન્ટિટીમાં મળી રહ્યું છે, એનો ઓછો બગાડ થાય. તો કદાચ સમજો કે કોઈ કારણસર આપણે દૂર વિસ્તારમાં 2 દિવસ પાણી ન પહોંચ્યું તો આપણી પાસે જે સ્ટોરેજ હતું, જે પાણી આપણી પાસે સપ્લાય દ્વારા આવ્યું હતું, એ આપણે સારી રીતે રાખ્યું હોય તો ચોક્કસ એ પાણી આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એવું જ શહેરમાં છે, શહેરમાં એવું થઈ રહ્યું છે કે દિવસે ને દિવસે, એટલે આપણા ભારત દેશની જો વાત કરીએ તો એટલો બધો વસ્તી વિસ્ફોટ છે કે આખા વિશ્વમાં સૌથી વધારે વસ્તી આપણા ભારત દેશમાં છે, અને એમાં હવે શહેરો વધી રહ્યા છે, એટલે શહેરોમાં વસ્તી વધી રહ્યો છે, એટલે એ પણ મોટો વસ્તી વિસ્ફોટ છે. અને એના કારણે આપણે જોઈએ તો શહેરોમાં પાણી પૂરું પાડવું એ સરકાર માટે પણ બહુ જ મોટી ચેલેન્જ છે, અને આ ચેલેન્જમાં આપણે બધાએ જાગૃત થવાનું છે. સરકાર તો ચેલેન્જ ઉપાડી જ રહી છે, પણ સરકારને સપોર્ટ કેવી રીતે આપવો, તો આપણે પાણીનો ઓછો બગાડ કરવો એ સૌથી મોટું પહેલું કામ આપણું છે, નાગરિકોનું. કારણ કે જેટલું પાણી શુદ્ધ કરીએ છે, શુદ્ધતાનું જે પાણીનો સવાલ છે એ સરકારને કરીને આપવું પડે છે. ધારો કે આપણે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય તો એને શુદ્ધ કરવું પડે. દરેક શહેરને પાણી શુદ્ધ કરીને પબ્લિક સુધી પહોંચાડવું પડે છે, એની ઓવરહેડ ટેન્ક હોય, અંડરગ્રાઉન્ડ ટેન્ક હોય, એ રીતે લોકો બધાને પ્રોવાઈડ કરે. હવે જે પાણી આપણે ધારો કે પીવા માટે કે વપરાશ માટે છે, તો એકચ્યુઅલી એવું હોય કે ભાઈ આપણે 40 લિટર પાણીની જરૂર છે, વધુમાં વધુ 100 લિટરની જરૂર છે. તો આપણે એવું મગજમાં રાખવું જોઈએ કે કેટલું પાણી મારે ઓછું વાપરવું, કેટલું પાણીનો ઓછો બગાડ કરવો. જેટલું પાણી આપણે શુદ્ધ લઈએ છીએ એનાથી ઓછું બગડશે, એવો જો આપણે કન્સેપ્ટ આપણા હૃદયમાં રાખીશું અને આપણી પોતાની વિલિંગનેસ કે એક નાગરિક તરીકેની કે મારા પછી મારા બાળકને પણ પાણી મળવું જોઈએ, એની નેક્સ્ટ જનરેશનને પણ પાણી મળવું જોઈએ, જો આવી એક આપણી વિચારસરણી હશે તો આપણા જ પૈસાનું જે પાણીનું તંત્ર છે, સુયોજન છે, એ સુવ્યવસ્થામાં રહેશે. નહીં તો શું થાય કે વ્યવસ્થા ને યોજના બંને ગડબડાઈ જાય. એટલે આપણે પાણી ઓછો બગાડવું જોઈએ અને શહેરના દરેક વ્યક્તિ એવું વિચારવું જોઈએ, 5 કરોડનો આપણે બંગલો બનાવીએ કે 25-25 લાખના આપણે ફ્લેટ બનાવી દીધા, બરાબર, પણ એની અંદર આપણે વરસાદના પાણીનું સ્ટોરેજ હોવું જ જોઈએ. બીજું કે જે પાણી વરસાદનું ચોખ્ખું મળે છે, એ આપણા દેશ પર તો એવું સરસ વરદાન છે કે આપણે જોઈએ એટલું પાણી આવે છે વરસાદનું, એટલે અને એકદમ ચોખ્ખું પાણી, તો આપણે વધુ ને વધુ પાણી જમીનમાં ઉતારવું જોઈએ અને એ દરેકે એમાં પોતાનું કોન્ટ્રીબ્યુશન આપવું જોઈએ, નહીં કે એકલી સરકાર. સરકાર તો કરી જ રહી છે, પણ સરકારની પાસે પણ જેટલી જગ્યા છે એમાં પણ આપણે એક લોક ભાગીદારીથી દોડવું જોઈએ અને કરવું જોઈએ. અમે એક ઉદાહરણ આપું કે રાજસ્થાનમાં જે કામ થયું, તરુણ ભારત સંઘ, જે રાજેન્દ્રસિંહ જેમને મેક્સેસ એવોર્ડ મળ્યો, તો ત્યાંના લોકોએ એવું નક્કી કર્યું, ગ્રામ્ય વિસ્તારના લોકોએ નક્કી કર્યું કે ભાઈ આપણી પાસે તો આટલો ઓછો વરસાદ આવે છે, તો આટલા ઓછા વરસાદને, એટલે કે ધારો કે 3-7 ઇંચનો કે 12 ઇંચનો જ વરસાદ હોય, તો આપણે પાણીને વધુ ને વધુ સંચિત કરીએ. તો એ લોકોએ એ કરવાથી એમણે 5 નદીઓને જીવતી કરી અને 1000 ગામે એકબીજાના ગામનું જોઈને સહકાર આપીને બધાએ જાતે કામ કર્યું. ક્યાંક પૈસાની જરૂર પડી, ક્યાંક મહેનતની જરૂર પડી, ક્યાંક સામાનની જરૂર પડી, પણ જે સહભાગીતા આવી અને જે લોકોએ એકબીજાને સહયોગ આપ્યો અને એકબીજાને આવકાર્યા અને એક જાગૃતિનું જે આખું વાતાવરણ કેળવાયું, જેના કારણે આજે ત્યાં પાણી પણ છે, ખેતી પણ સરસ થાય છે, પશુપાલન પણ છે અને પાણીની કોઈ અગવડ દેખાતી નથી. એટલે એક સારામાં સારું ઉદાહરણ જો આપણે ભારત દેશનું જોઈએ તો આ છે. અને બીજા ઘણા બધા અમરાવતીમાં પણ થયું છે અને આપણા ગુજરાતમાં પણ ઘણું બધું કામ થયું છે, સૌરાષ્ટ્રમાં બી કર્યું છે, ઓલરેડી અત્યારે ગુજરાત સૌરાષ્ટ્રમાં બી કામ થઈ રહ્યું છે, બનાસકાંઠામાં કામ થઈ રહ્યું છે, જમીનમાં પાણી

0: ઉતારવું, કયું પાણી? વરસાદનું. અને જે કુવા બોર બંધ પડ્યા છે, રિચાર્જ કરી શકાય એવા છે, એને તો ખાસ કામ કરવું જોઈએ. એટલે આ દરેક ગામની જવાબદારી બને છે. ગામને સરકાર પૈસા આપે છે, આપણી યોજનાઓ છે એ યોજનામાં આપણે લાગી જવું પડે. આપણે 5 વર્ષની યોજના હોય પણ આપણામાં એવી એવી ધગશ આવી જોઈએ કે આ કામ તો હું 2 વર્ષમાં પૂરું કરી નાખીશ, 1 વર્ષમાં પૂરું કરી નાખીશ. અને આવી એક ખૂબ સરસ એક ચળવળ ચાલી રહી છે. અને એ માધ્યમ એ જ છે કે અત્યારે મોબાઈલ દ્વારા ઘણું બધું શેર થઈ રહ્યું છે, યુટ્યુબ દ્વારા ઘણા બધા સારા ઉદાહરણો આપણને મળી રહ્યા છે. જે ગ્રામ્ય વિસ્તારમાં અમે સૌરાષ્ટ્રમાં ખાંભા ગામમાં આવા મેમાં ધગધગ તાપની અંદર પણ અમે બધાએ નક્કી કર્યું કે ભાઈ આપણે ચેકડેમ બનાવવા છે. કેમ કે પાણી તો છે 500-1000 ફૂટે જતું રહ્યું, તો પછી પાણી લાવવું ક્યાંથી? ખેતી સુકાય, ઝાડવા સુકાય, માણસોને તકલીફ, પશુપાલનને તકલીફ, જંગલને તકલીફ. તો બધાએ નક્કી કર્યું કે આ વખતે આપણે ચેકડેમ બનાવીએ. અને ગામે જ પૈસા કાઢ્યા, ગામે જ મહેનત કરીને ગામે જ કામ કર્યું. અને જેવો વરસાદ આવ્યો મેના એન્ડમાં, આમ હજુ તો જૂન આવવાની વાર હતી ને, મેના એન્ડમાં વરસાદ આવ્યો તો આખું પાણી લબાલબ થઈ ગયું, આખી નદી જીવતી થઈ ગઈ. એટલે એનો જે આનંદ હતો ને બધાને, એ એટલો બધો વધી ગયો કે આજુબાજુના બધા ગામના લોકો જોવાયા કે ભાઈ આ ગામે કેટલું સરસ કામ કર્યું. એટલે વિસાવદરનું ખાંભા ગામ પણ એક એવું જ ઉદાહરણ છે. અને જામકા ગામ છે જેણે 51 ચેકડેમ બનાવ્યા, આથી જ્યારે દુષ્કાળની પરિસ્થિતિ હતી ત્યારે સૌરાષ્ટ્રમાં. અને આવા ઉપલેટામાં થયા આપણા પ્રેમજી બાપા, સામજીભાઈ અંટાળા, મનસુખભાઈ સુવાગ્યા, પછી ધોળકિયા સાહેબ, આવા બધા ઘણા બધા લોકો છે કે જેમણે ઘણું બધું સૌરાષ્ટ્રમાં કામ કર્યું, એવી જ રીતે આદિવાસી વિસ્તારમાં કામ કર્યું. સરકારે પણ ઘણા બધા કામો કરી બતાવ્યા છે, એવું નથી. સરકારની જે ગતિ હોય એ ગતિની અંદર કામ તો થયું જ છે, પણ ક્યારેક એમાં એવું બની જાય છે કે સરકારની સાથે જો માણસો નથી જોડાતા તો ક્યારેક નબળું કામ થાય છે. અને એ નબળા કામની ક્ષતિ પછી એ 20 વર્ષ આપણે એને એક ક્ષતિને ભોગવવી પડે. એટલે હું એવું કહું કે ગામ લોકોએ સતર્કતાથી જાગૃત થઈ અને પોતાનું છે એ પોતાનું કરી બતાવવું, અને પોતાના માટે એ જળ સંચય થાય, એટલે સરકારની અંદર પૂરેપૂરે એમની લોકભાગીદારીથી કામ થાય તો નક્કર કામ થાય. બીજા 100 વર્ષ ચાલે એટલું આપણે કામ કરવું જોઈએ. તો જળ સંચયનું સાચું કામ પણ એમાં ખૂબ સારા પરિણામો આવ્યા છે. અને મારી જો હું વાત કરું તો સતત અમારું એક જ ધ્યેય છે કે ગામડા જાગે, વ્યક્તિ જાગે. ગામનો વ્યક્તિ શહેરમાં પણ આવવાનો છે અને શહેરનો વ્યક્તિ ગામમાં પણ છે, તો બંનેનો એક અરસપરસ એવો નાતો રહેવો જોઈએ કે આપણું ગામ છે, આપણું શહેર છે, આપણે ખેતીની જરૂરિયાત છે. ખેતી આપણે જીવનનો મૂળભૂત આધાર છે અને આપણો ખેતી પ્રધાન દેશ છે. અને એટલા બધા વિવિધ પ્રકારના પાકો છે કે જેને પાણીની જરૂરિયાત પણ છે. બરાબર, આપણે શેરડી વાવીએ છીએ, કેળા વાવીએ છીએ, ડાંગર ખૂબ થાય છે, ઘણા એવા પાકો છે કે જેમાં આપણે પુષ્કળ પાણીની પણ જરૂર છે. તો એ સમયે આપણે ગામની અંદર પાણી વધુ ને વધુ સંચિત થાય. અત્યારે હાલના તબક્કે હું આપને કહું કે ઘણા બધા ગામોમાં 1800 ફૂટે પાણી છે જે પાણી પીવા લાયક નથી. ઘણા ગામોની અંદર 700-800 ફૂટે પણ પાણી આવે છે તો એ પાણી 4000 TDS ના હોય છે. એટલે એમાં કેમિકલ યુક્ત પાણી આવી જતું હોય છે, ફેક્ટરીઓના પાણી અંદર જતા રહેતા હોય છે. તો આવી બધી સમસ્યાઓ, જે આપણે દૂષિત પાણીની વાત કરીએ કે કેમિકલ્સવાળા પાણીની, તો નદીઓ બચાવી, તળાવમાં ગંદા પાણી ન જાય, સુએજના પાણી ન જાય, એટલે કે આપણે જે ગટર વ્યવસ્થાઓ કરીએ છીએ, તો આ બધા માટે આપણે બધાએ ખૂબ એક બારીકઈ આપણા જીવન માટે પાણી, કદાચ પ્રાણ ટકાઉ હોય તો પાણી જોઈએ. એટલે પ્રાણ અને પાણી બે એકદમ જોડાયેલા શબ્દો છે, એની સાથે આપણે બધાએ જોડાઈ રહેવું અને એ બચાવવા માટે આપણે બધા એક થઈને જીવીએ અને એક થઈને કામ કરીએ.
1: તો નમ્રતાબેન, આપણે પાણી તો બચાવીએ અને એનો ઉપયોગ પણ સારી રીતે કરીએ, તો ખેડૂતોને પણ અત્યારે પાણીની તો જબરજસ્ત જરૂરિયાત હોય છે. લગભગ એવું કહેતા હોય છે કે કેનાલની પાસે જેના ખેતરો હોય છે એ લગભગ ફળદ્રુપ હોય છે, કારણ કે ત્યાં પાણી ભરપૂર મળી રહે. પણ જ્યાં કેનાલથી દૂર હોય અને ખાલી એકલા કૂવા જ હોય, અત્યારે તો કૂવા પણ ઘણા ઊંડા જતા રહ્યા છે, તો ખેતી માટે પાણીની જરૂરિયાત ખૂબ હોય છે, તો એના માટેના કેવા આપણા પ્રયોગો હોવા જોઈએ
0: અત્યારે એના માટે? આમ તો છેલ્લા 20-30 વર્ષથી આપણે જોઈએ તો સરકારે ખૂબ સરસ બાબત મૂકેલી છે કે ખેત તલાવડી કરવી, દરેક ખેતરને ખેત તલાવડી, એ કન્સેપ્ટ આપણો તો છે જ, ઘણા વર્ષોથી ચાલે. અને આપણા વડીલો પણ એ જ કરતા હતા કે તમારા ખેતરો હોય તો ખેતરને શેઢે, એક આખી ખાઈ જેવું હોય દરેક ખેતરને ખેડે શેઢા ઉપર, અને એ ખાઈ લગભગ 5-7 ફૂટની હોય, એટલે પાણી સ્ટોર થતું હતું. અને એ પાણી આખા ગામને ફરતે સ્ટોર થતું હતું. પછી બીજું કે આ 2-5 વર્ષમાં જ એક એવું સરસ ઉદાહરણ મળ્યું છે કે જેમણે આખું વર્ષ ચાલે એટલી મોટી ખેત તલાવડી બનાવી, અને એ બનાસકાંઠામાં થયું. એક શિક્ષકે બનાવી, અણદાભાઈએ, બહુ સરસ એમણે આખા એશિયાની ફર્સ્ટ નંબરની કહી શકાય એવી

0: મોટામાં મોટી ખેતલાવડી એમણે બનાવી પોતાના ખેતરમાં. જો આપણે બોર બનાવવા જઈએ છે, ધારો કે 300 ફૂટનો બોર છે કે 400 ફૂટનો બોર છે, એનો જે 3-4 લાખ રૂપિયાનો ખર્ચો હોય, હવે જ્યાં પાણી લેવા જાય છે ખેડૂત, એ ખેડૂત જે આપણે વાત કરીએ ને કે દૂર હોય પાણી તો શું, તો ખેડૂત શું કરે છે કે એના કૂવામાં પાણી નથી તો એ 300 ફૂટનો બોર કરે, પછી ત્યાં નથી તો પછી કે હવે આગળ જાઓ, એટલે 500-1000 ફૂટે પહોંચી જાય. એટલે ઘણા બધા ખેડૂતોને એવી સમસ્યા થઈ કે 15-15 લાખ રૂપિયા ખર્ચ્યા તોય પાણી સારું ના મળ્યું અને એ ખેતીને નુકસાન કરે એ પાણી, બરાબર. એટલે પૈસાનું નુકસાન થાય અને તમે બોર કરો એના કરતાં વરસાદનું પાણી જે આપણે સંચિત કરીએ છીએ ખેત તલાવડી દ્વારા કૂવા બોર રિચાર્જ કરવામાં, અને ગામના તળાવો કદાચ એક બે હોય તો બીજા 2-4 વધારે બનાવવા એવી જગ્યાઓ હોય છે કે જેમાં આપણે તળાવ બનાવી શકીએ, તો ગામ લોકોએ પોતાએ નક્કી કરવું પડે કે કેવી રીતે આપણે વધુ પાણી સંગ્રહિત થાય. અને દરેકે પોતાના ખેતરમાં નાની મોટી રીતે પણ લગભગ 60-90 ફૂટે પણ બોર રિચાર્જ કરવો જોઈએ, પાણી કૂવામાં ઉતારવું જોઈએ. અને એની એક બહુ જ સરસ પદ્ધતિ છે, બહુ જ સામાન્ય કોઈ પણ વ્યક્તિ કરી શકે અને સરકાર બી એમાં મદદ આપે છે. સરકાર જ્યારે આપણે ઉનાળાનો સમય હોય ત્યારે એમાં સરકાર મદદ આપે છે, એ યોજનાનો લાભ આપે છે. તો ખેડૂતે જાગૃત થઈને લાભ લેવાનો છે અને પોતે કામ કરવાનું છે પોતાના ખેતર માટે. એટલે ગામ જો જાગૃત હોય તો ખૂબ સરસ કામ થાય છે. હજારો ખેડૂતોએ કામ કર્યા છે પોતાના માટે, કારણ કે પાણી વગર તો ખેતી નહીં થાય. અને આજે 800 ફૂટે થયેલું પાણી હતું જેને કોઈ કૂવા બોર રિચાર્જ કર્યા તો એમના પાણી 2 વર્ષમાં 500-400 ફૂટે ઉપર આવી ગયા. તો આ એક સારું છે. એટલે જમીનને જો સારી રાખવી હોય તો પણ એવું કહેવાય છે કે તમારું 40-90 ફૂટે પાણી હોવું જોઈએ અને વધુમાં વધુ ઊંડું તો 100-150 ફૂટે. એટલે જો માણસો સમજશે, ખેતી કરનાર માણસ સમજશે, વ્યક્તિ સમજશે, સમાજનો નાગરિક સમજશે, તો આ પાણી આપણે જમીનમાં ઉપર લાવવું એ આપણી સૌની ફરજ બને છે. અને ખેડૂતો તો ખાસ, અને જે આપણે કીધું કે કેનાલથી પાણી કેવી રીતે લેવું, તો કેનાલમાં પાણી છોડે જ છે, કેનાલના પાણી આવે છે, પણ ઘણી વખત એટલું બધું ડિસ્ટન્સ હોય કે એક ખેતરને બીજા ખેતરને કાપીને લઈ જવું એ બહુ અઘરું હોય છે. એટલે ઘણી જગ્યાએ એવું છે કે આપણે ઉનાળાની ખેતી નથી થતી, કેટલાક કેનાલની નજીકના લોકો ખેતી કરે છે. એટલે આમાં ઓપ્શન પછી આપણે રાખવું પડે. પણ જો ખેડૂતે સાચવી લીધું હોય જમીનમાં પાણી, વરસાદ તો ફ્રીમાં છે, એમાં સરકારને પણ ફ્રીમાં છે અને ખેડૂતને પણ ફ્રીમાં છે, નાગરિકોને પણ ફ્રીમાં છે. એટલે ભારત દેશમાં એક સારામાં સારું સુખ જો કહેવાય તો વરસાદ. વરસાદ એ આપણી પાસે જોઈએ એટલો છે, અને એને જો આપણે આપણે હાથમાં લઈ લઈએ સોનાનું પાત્ર હોય એમ કરીને, તો મને લાગે છે કે આપણે ક્યારે પાણીની અછત ઊભી ન થાય અને આવી જે કુદરતી આફતો છે જેને આપણે આપત્તિ કહીએ છીએ એમાંથી પણ આપણે ટળી શકીએ. અને એટલા વૃક્ષો હશે, એટલું જંગલ હશે અને એટલી નદી વહેતી રહેશે.
1: આપને ખ્યાલ હશે કે એક ભૂંગળા પદ્ધતિ આવે છે જે ખેતરમાં બનાવે છે, વિપ્લવ પોલ સાહેબે એ આખી પદ્ધતિને વિકસાવી હતી અને એના ઉપર રિસર્ચ કરી,
2: અને આપણે એમને પણ કદાચ એમને નિમંત્રણ આપવાના જ છીએ.
1: તે ભૂંગળા પદ્ધતિ પણ ખૂબ સારી છે, દરેકના ખેતરમાં એ ભૂંગળા પદ્ધતિ ફિટ કરી અને પછી એમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે છે, તો એના વિશે પણ જાણતા જશો આપ.
0: આમાં કેવું છે કે દરેક વિસ્તાર અલગ અલગ હોય છે અને દરેક વિસ્તારનો ખેડૂત પોતાની રીતે એ જળ સંચયનું કાર્ય કરે છે. હવે ધારો કે ખંભાત છે, તમે ખંભાત, તો ખંભાતના જે કૂવા હતા એની એક આખી પેટર્ન અલગ છે, બરાબર. હવે અત્યારનો ખેડૂત છે ને એની પાસે માણસો નથી હોતા, બરાબર. એટલે માણસ ન હોવાના કારણે એ શું સહેલું છે એ શોધે છે. અને બીજું કે આપણા ત્યાં ઘણી બધી પદ્ધતિઓ છે અને માણસને કરવું એ જરૂરી છે. પદ્ધતિ તો કોઈ બી હોય, તમને ગમ્યું એ તમે સ્વીકારો. હવે કેટલાક ગામોની અંદર તમે કહો છો એ પ્રમાણે એ લોકોએ કર્યું તો એમને પરિણામ દેખાયું, પણ પછી બધાએ કરવું એ લોકોએ સ્વીકારવું પડે કે એક વ્યક્તિએ કર્યું તો હું કરું તો ખરા મારામાં પણ. એટલે એ વિલિંગનેસ આવી, બરાબર, એ વિલિંગનેસ આવી એ જરૂરી છે. મોટા ભાગે શું થાય છે કે એક ગામમાં આપણે કામ કરીને બતાવ્યું, પછી બીજા ગામવાળા એમ કે હવે એ તો પેલા બેન આવ્યા હતા ને પેલા ભાઈ આવ્યા હતા ને એટલે એમણે કરી દીધું, એટલે હવે આપણને કોણ કરવા દે, આપણે કેવી રીતે કરવું, આપણે કેમ. એટલે એવું માની લે કે હું એકલો શું કરવાનો, આપણે કેવી રીતે કરશું. પણ એ લોકોએ બી જાણ્યું, શીખ્યું, કર્યું, તો તમારે પણ કરવાનું છે, જાણવું, શીખવું ને કરવું, બરાબર, તો જ પછી એ વસ્તુ તમને મળવાની છે. એટલે કોઈ પણ વસ્તુમાં પ્રમાણ છે, સમજ છે, બધું છે. વૈજ્ઞાનિક આજે ટેકનોલોજીઓ ખૂબ છે, બધા સાધનો ખૂબ છે, પણ સામૂહિકતાથી કરશે તો એનું સારું પરિણામ આવશે.
2: એટલે આપે બહુ સાચી વાત કરી નમ્રતાબેન, આપે જે નામ આપ્યું ને કે મનસુખભાઈ સુવાકીયા જળક્રાંતિ અભિયાન, તો એમણે એક નવી પદ્ધતિ સરસ શરૂ કરી કે દાતાઓ છે માત્ર સિમેન્ટ અને લોખંડ પૂરું પાડે આડબંધ બનાવવા માટે, ચેકડેમ બનાવવા માટે, અને બાકીનું કામ છે એ લોકો પોતાના જે તે ગામના ગ્રામજનો જ છે એ મજૂરી કરીને, એટલે એમાં શ્રમદાન, એમણે શબ્દો વાપર્યો શ્રમદાન કરે કે જેથી તાત્કાલિક ચેકડેમ બહુ ટૂંકા સમયમાં બની જાય. પણ એના કરતાં સૌને આ અમારો ચેકડેમ છે, અમારા ગામનો છે, એ પોતાપણાની ભાવના ઊભી થાય. એટલે એમની વાત પણ બહુ સાચી છે. તો એમાં આગળ બીજા લોકો શું કરી શકે, જેને મદદ જોઈતી હોય અથવા જેને માર્ગદર્શન જોઈતું હોય એ કઈ રીતે હવે મેળવે?
0: ગુજરાતમાં સરકારને પહેલા તો એક છે કે આપણું પંચાયત છે, તો પંચાયતે પહેલા નક્કી કરવું પડે કે આપણે કામ કરવું છે, આપણું પાણી ઓછું છે. અને ખેતીવાડી વિભાગ તો સતત એ લોકો સાથે હોય છે. અત્યારે ગીર ગંગા પરિવાર છે એ સૌરાષ્ટ્રમાં કામ કરી રહ્યું છે, જેમણે 111 ચેકડેમથી આગળ વધીને અત્યારે એમણે લગભગ ઘણા તળાવો કર્યા, ઘણું કામ કર્યું. અને એક એક 11111 કરવાના છે 5 વર્ષમાં. એટલે એમણે બહુ મોટો ટાર્ગેટ સાથે કામ ચાલુ કર્યું છે. ગીર ગંગા પરિવાર કામ કરી રહ્યું છે સૌરાષ્ટ્રમાં. પછી જલધારા ટ્રસ્ટ છે, બીજા ઘણા બધા છે. એક મિત્તલબેન પટેલ પણ છે, એ બી કામ કરી રહ્યા છે તળાવો બનાવવાનું. એટલે એક વાત એ છે કે તળાવો જેટલા ઊંડા કરેલા છે, આમાં શું છે કે દર 2 વર્ષે 1 વર્ષે આપણે તળાવને ઊંડા કરતા રહેવું પડે. જે રાજાશાહી સમયમાં હતું અને ગામ લોકો જાતે કરતા હતા, ખેડૂતો જાતે કરતા હતા અને એ માટી એમના ખેતરમાં લઈ જતા હતા અને ઝડપથી કામ થાય એના માટે આપણે થોડાક આવા વ્યક્તિઓની સાથે બેઠક કરીને દરેક તાલુકાની એક અહેમિયત આપીને, દરેક તાલુકાને નાની મોટી જરૂર હોય તો એ તાલુકાના સાચા જે પીડિત ગામો હોય એને પહેલા પ્રાયોરિટી, બીજા સેકન્ડ એમાં એ લોકો મદદ કરનારા લોકોની. કારણ કે બધા સુખી હોય છે એવું બી નથી હોતું અને બધા દુઃખી હોય છે એવું પણ નથી હોતું. સુખ દુઃખની વ્યાખ્યા કેવી છે કે કોઈક વર્ષ સારું ગયું તો ત્યાં બહુ સરસ. અને એટલે આ ખેતી સાથે આ થોડું રહેવાનું અને એમાં આપણે બધાએ કોન્ટ્રીબ્યુટ કરવું જોઈએ. દરેક વ્યક્તિએ કહેવું જોઈએ કે ભાઈ હું વર્ષે મહિનામાં 1 લાખ રૂપિયા પગાર હું ધરાવું છું, મને મળે છે, તો હું મારા ગામને 1000 રૂપિયા 1 લાખ રૂપિયા આવા કામ માટે પણ દાન આપું. આખી જિંદગીમાં 1 વર્ષ પણ તમે 1 લાખ રૂપિયા દાન આપો તો કઈ બહુ મોટી રકમ નથી, પણ ગામનો એક બહુ જબરજસ્ત બદલાવ આવે છે. અને એવા ઘણા બધા સારા લોકો છે, અમે બધા એવા પ્રવૃત્તિમાં લાગેલા છે, લોકોને લઈ આવીએ છીએ, કામ કરાવીએ છીએ, જો તૈયાર કરીએ છીએ. પણ સ્વયં કરેલું કામ એ ખરેખર 100 વર્ષ ચાલનારું છે અને એમાં નક્કરતા અને આપણો પ્રાણ એમાં હોય છે. એટલે એ તમને જોવામાં પણ આનંદ આવે અને પાણી ભરાય, વરસાદ આવે અને આપણી ખેતી જ્યારે હરખાતી હોય ને ત્યારે આપણને બધાને હાશ થઈ જાય એટલું સર. પછી સરકાર બી ખુશ થઈ જતી હોય છે કે હા તમે લોકોએ સારું કામ કર્યું, બરાબર. પછી એ તો એવોર્ડ આપે ને વાતો કરે ને બધું થાય બધી, પણ કામ આપણે કરવું પડે અને એ કામ માટે આપણે જાગૃતિ લાવવી જોઈએ. જરૂર નથી કે એકલા નમ્રતા બેન જ કરે છે, બહુ બધા લોકો કરે છે. અમે તો એમ કહીએ કે અમારું નામ ભૂલી જજો, પણ તમે કરીને બીજાને સંદેશ આપજો ને તમે એમને જોડે રહીને કરાવજો. આ આ હકીકત આપણી આ હોવી જોઈએ, તો જ આપણે દેશ સેવા કહેવાય અને પ્રકૃતિ સેવા હશે તો આપણે બધા જીવીશું.
1: બહુ સરસ માહિતી રહી અને ખૂબ મજા આવી પાણી બચાવવા અંગેની વાતચીત સાંભળીને.
0: આજનો કાર્યક્રમ પાણી સાથેનો છે તો હું એક સરસ નાનકડું ગીત જેવું પણ તમને પ્રસ્તુત કરું છું. જાણજો.

0: વરદાન છે, પ્રાણી પંખી માનવ સૌનો આધાર છે, જાણજો જાણજો જાણજો રે, તમે જળનો બગાડ હવે ટાળજો રે, તમે જળનો બગાડ હવે ટાળજો રે. આપણે જળ બચાવીએ, જીવન બચાવીએ, અને આપણી આવનારી પેઢી માટે પણ ભરપૂર પાણી રહે અને ઈશ્વરનો વરસાદ આપણને મળતો જ રહે.
1: પ્રકૃતિ પ્રેમી મિત્રો, ખુશખબર,
2: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: આપણી પ્રાકૃતિક સંપદાના રક્ષણ માટે તમને સક્રિય બનાવવા હરિયાળું ગુજરાત હવે લઈને આવશે રસપ્રદ જાણકારી.
2: આપણા અસ્તિત્વ માટે ખૂબ જરૂરી છે હરિયાળું ગુજરાત.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.

0: મિત્રો, ખેત તલાવડી અને ચેકડેમ બનાવવાની સાથે વૃક્ષો ઉછેરવાનું અને પાણી સહિત કુદરતી સંસાધનોનો બગાડ અટકાવવાનું અભિયાન પણ ગામે ગામ શરૂ કરવું જ પડશે.
1: હા મિત્રો, તમારા ગામમાં વિસ્તારમાં પણ જળસંચયની કે પાણી બચાવવાની કામગીરી થતી હોય તો અમને જણાવો, અમે તે બધાને જણાવીશું.
0: એ માટે ફોન નંબર તો જાણો છો જ,
1: 94 276 0 65 96. અને આવતીકાલે પત્ર લખવા સરનામું પણ જાણો છો જ,
0: હરિયાળુ ગુજરાત,
1: ગીર ફાઉન્ડેશન,
0: ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન,
1: પોસ્ટ ઓફિસ, સેક્ટર 7, ગાંધીનગર.
0: તો આવતા રવિવારે પર્યાવરણના જતન સંવર્ધનની વાતો લઈને ફરી મળીએ. ત્યાં સુધી તબિયત સાચવજો અને ગૌરવ ભીગાજો.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.